નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો.

અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો બાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512-96-88 9512-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 9512-96-88 9512-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે. અંજલિ,
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતામૃતમમાં નિયમિત ચાલતું આ પ્રસારણ આપણને ભગવાન

ભગવદ્ગીતાના ઉપદેશને સમજવાનો પ્રયત્ન કરવામાં મદદરૂપ થાય એમ છે. માણસ તરીકે જન્મ્યા પછી માણસ તરીકે જીવન ગુજારતા આપણી અંતિમ અપેક્ષા શું હોય? આખી આખું ભારતીય દર્શન એમ માને છે કે મનુષ્ય જન્મ એ બહુ મુશ્કેલીથી મળે છે અને મનુષ્ય જન્મ મળ્યા પછી મોક્ષની શક્યતાઓ છે. મુક્તિ ક્યારે મળે? મનુષ્ય જન્મની અંદર આપણે નરમાંથી નારાયણત્વ તરફ જવાનો પ્રયત્ન કરીએ ત્યારે નર નારાયણ થઈ શકે. એટલે ઈશ્વરનું તાદાત્મ્ય પ્રાપ્ત કરવાની મનુષ્યની પાસે ક્ષમતાઓ છે, યોગ્ય કર્મો કરીને. કયા કર્મો કરીને એની અત્યાર સુધી ચર્ચા ચાલ્યા કરી છે, આપણે એ જોઈ છે. સાવ સાદી વાત સમજાવતા છેલ્લે આપણને એમ કહ્યું હતું કે મનુષ્ય જે વખતે શરીર છોડતો હોય, કારણ કે શરીર તો અચેતન છે, જડ છે, શરીર એ ચૈતન્ય નથી, શરીર એ આત્મા નથી, શરીર એ જીવ નથી, આત્મા એનાથી જુદો છે, છતાં એના વડે આપણને અનુભવ પમાડે છે. તો આ વાત આપણી જે છે એ વાત એમ છે કે પ્રયાણ સમયે જીવ જે વખતે શરીરને છોડતો હોય ત્યારે ફેરાઓ ચાલે છે ને. આપણે એમને એમ વાત કરતી વખતે કહીએ છીએ કે 84 લાખ યોનિના ફેરાઓ છે. એ ફેરાઓમાંથી મુક્ત થઈ જવું એ મોક્ષ છે, અને મુક્ત થઈ જવું એટલે પરમાત્મામાં લીન થઈ જવું. એ તો એના માટેનો માર્ગ જે બતાવ્યો છે તે તો એ જ છે કે શરીર મન બુદ્ધિ અહંકાર એનાથી અપેક્ષિત એવી જે કંઈ બાબતો છે, જે કંઈ ઈચ્છાઓ છે, જે કંઈ વાસનાઓ છે, તે બધામાંથી તે બધાને પાછા ખેંચી લેવા અને ઈશ્વરની અંદર એકાગ્ર થઈ જવું. આ પરમેશ્વરમાં એકાગ્ર થઈ ગયો એટલે બાકીના બધા વિષયો જોતા રહ્યા. આ બધા વિષયોમાંથી મુક્ત થાય માણસ, આ બધા વિષયો તરફ અલિપ્ત હોવા પણ પ્રાપ્ત કરી લે, બધા વિષયોની સાથે રહેતો હોવા છતાં એને સ્પર્શે જ નહીં એવી પરિસ્થિતિ પ્રાપ્ત કરી લે, અને પછી પ્રાણ પ્રયાણ સમયે જે વખતે આ શરીર છોડવાનો પ્રસંગ આવે ત્યારે એ ઈશ્વરનું જ સ્મરણ કરે અને બીજા બધા સ્મરણોમાંથી પોતાના મનને પાછું ખેંચી લીધું હોય, એ દેહનો ત્યાગ કરીને પછી બીજા દેહમાં નહીં જાય, પછી સીધો ઈશ્વરને પ્રાપ્ત કરશે. વારંવાર કહે છે મારા પદને પ્રાપ્ત કરશે, મારી ગતિને પ્રાપ્ત કરશે, ઉત્તમ ગતિને પ્રાપ્ત કરશે વગેરે. એમ કહેતી વખતે જે આગળ કહેવાયું હતું એ બીજી ભાષામાં પણ આપણને કહ્યું કે પરમ તત્વ સિવાય, પરમેશ્વર સિવાય બાકીના બધી જ વસ્તુઓ જે જગતમાં છે, જેને આપણે ઓળખીએ છીએ, તે બધી પરિવર્તનશીલ છે, પુનરાવર્તનશીલ છે, એનું પુનરાવર્તન થાય છે. બ્રહ્મલોક વગેરે લોક જે છે એ બધા લોકનું પણ પુનરાવર્તન થાય છે. ત્યાં પહોંચી ગયા, બ્રહ્મલોકમાં પહોંચી ગયા તો કે ત્યાંથી પણ પુનરાવર્તન શક્ય છે. બ્રહ્માનો પણ દિવસ છે, મનુષ્યના જીવનની પરિધિમાં ન આવે એટલી લંબાઈ હોઈ શકે. 4 યુગના 1000 આવર્તનો થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય કે બ્રહ્માની એક રાત્રિ થાય, પણ બ્રહ્માનો એક દિવસ કે બ્રહ્માની એક રાત્રિ એ પણ આ રીતે પુનરાવર્તન પામે છે.

આવે અને જાય, જાય અને આવે, એનું પુનરાવર્તન થઈ જાય છે. જો કોઈએ કૂવામાંથી પાણી કાઢવાનો રેંટ જોયો હોય તો રેંટનું એક પૈડું હોય છે, પૈડું ગોળ ગોળ ગોળ ગોળ ફર્યા કરતું હોય છે. જે વખતે નીચે જાય એ વખતે વાસણ પાણીથી ભરાઈ જાય, જે વખતે ઉપર આવે એટલે એ ઠલવાઈ જાય, પણ એ ચાલ્યા કરે. ભરવાનું ઠલવાનું, ભરવાનું ઠલવાવાનું ચાલ્યા કરે. ભરેલું હોય ત્યારે આપણને ભરેલું દેખાય, ખાલી હોય ત્યારે આપણને ખાલી દેખાય. પણ એનું ભરાવાનું ને ઠલવાવાની ક્રિયાનું પુનરાવર્તન ચાલ્યા કરે છે. એ પ્રમાણે ઈશ્વર તત્વ સિવાય બાકી બધા જ બ્રહ્માદી લોક જો હોય તો, સ્વર્ગ નર્ક જો હોય તો, એ બધું પણ પુનરાવર્તન પામે છે. એને પણ ક્યારેક ક્યાંક અંત છે. આ ક્યારેક ક્યાંક અંત છે એ તમને ફરી પાછા લાવી દેશે સંસારની અંદર. બહુ ઉત્તમ કામો કર્યા, સ્વર્ગલોકની પ્રાપ્તિ થઈ તો પણ પુનરાવર્તન ખરું. આ પુનરાવર્તનની અંદરથી મુક્ત થવું એ આપણો ધ્યેય હોવો જોઈએ, એ આપણું લક્ષ્ય હોવું જોઈએ. એટલે મોક્ષ આપણું લક્ષ્ય હોવું જોઈએ, અને એ આવી રીતે પ્રાપ્ત થાય છે. વીસમા શ્લોક સુધી આપણે આઠમા અધ્યાયના જોયું હતું, ત્યાં સુધી આ જ વાત હતી કે આ બધા લોક પુનરાવર્તન પામે છે. ત્યાં જનારને ફરી પાછા સંસારના ચક્રની અંદર આવવાનું થાય છે, અને આ ચક્ર નિયમિત રીતે ચાલ્યા કરે છે. અને એ નિયમિત રીતે ચાલ્યા કરે છે માટે એને શુક્લ ગતિ અને કૃષ્ણ ગતિ એવી બે ગતિઓ પણ હોઈ શકે છે. હવેની જે વ્યાત કરવાના છે ત્યાં થોડી વાર પછી, બે એક શ્લોક પછી, આ શુક્લ કૃષ્ણ ગતિની વાત ગીતાકાર આપણને કરવાના છે. વીસમા શ્લોક સુધી આપણે જોયું હતું, વીસમા શ્લોકની અંદર આપણે જોયું હતું કે યસ સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ ન વિનશ્યતિ. બધું જે કઈ ઉત્પન્ન થયું છે તે નાશ પામવાનું છે, પણ એ નાશ પામશે એની સાથે પેલો પરમેશ્વર જે છે એ વિનાશ, એનો વિનાશ, એનો નાશ થવાનો નથી. એ કશામાં લીન થવાનો નથી, એ કશામાંથી પ્રગટ થવાનો નથી. કારણ કે એ કશાની પ્રકૃતિ કે કશાની વિકૃતિ નથી, એ સનાતન છે. અવ્યક્તોક્ષર ઇત્યુક્તસ તમાહુ પરમાં ગતિમ યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. તદ્ધામ પરમમ મમ, તે મારું પરમ ધામ છે. કયું? યમ પ્રાપ્ય ન નિવર્તન્તે. એની પુનરાવૃત્તિની ક્રિયા ત્યાં થતી નથી, પુનરાગમન ગમન થતું નથી. જેને પ્રાપ્ત કર્યું ત્યાંથી પાછા ફરવાનું થતું નથી. યમ પ્રાપ્ય, જે પદને જે સ્થાનને પ્રાપ્ત કરીને ન નિવર્તન્તે જીવને પાછા આવવાનું થતું નથી. ઈશ્વરમાં મળી ગયો એટલે મળી ગયો, ઈશ તત્વમાં ભળી ગયો, સ્વયં પણ એ જ છે અને એની અંદર એ લીન થઈ ગયો. અવ્યક્ત અક્ષર ઇતિ યુક્ત તમાહુ પરમાં ગતિમ. આ પરમ ગતિ કોને કહેવાય છે? તો જે અવ્યક્ત છે, જે અક્ષર છે, જે અક્ષર છે અને અવ્યક્ત છે. જેને અવ્યક્ત, એ અવ્યક્તમાંથી જ વ્યક્તની સૃષ્ટિનું સર્જન થાય છે, પણ વ્યક્તની અવ્યક્તમાંથી વ્યક્તની સૃષ્ટિનું સર્જન

દર્શન થતું હોય તો અવ્યક્તનું હોવાપણું અને હોવાપણાની સાથે એનું ક્ષરપણું પણ હોય, પણ જે અક્ષર છે, જે સહેજ પણ ઓછો થતો નથી, સહેજ પણ વધારે થતો નથી, અક્ષર છે. આ જે અક્ષર કહેવાયો છે એ અક્ષર અક્ષરત્વનો ભાવ, અક્ષરત્વ નામનું તત્વ, અક્ષર તરીકે તો આપણે ઓળખીએ છીએ, પણ આપણે એને સીધી રીતે આપણી ભાષામાં, આપણા જીવનમાં, આપણી બુદ્ધિ વડે, આપણી ઇન્દ્રિયો વડે ના પામી શકીએ, ત્યાં પહોંચીએ ત્યારે જ ખબર પડે. પણ એવું જે તત્વ છે એ પરમ ગતિ છે, એટલે એ જ મુક્તિ છે. એના કરતા બીજી કોઈ મુક્તિ હોય એવું છે નહીં. યમ પ્રાપ્ય ન નિવર્તનતે, એને એને પામ્યા પછી પેલી પ્રતિનિવર્તનની પ્રક્રિયા અટકી જાય છે. પછી ત્યાં ગયા પછી પુનરાવર્તન નથી, પુનરાગમન નથી. પુરુષસ્ પર પાર્થ ભક્ત્યા લભ્યસ્તુ અનન્યયા યસ્યાંતસ્થાની ભૂતાનિ યેન સર્વમિદં તતમ. વારંવાર આની આ વાત કહી છે, આપણા મનમાં દ્રઢ કરવાને માટે આ વાત કહી છે કે યસ્યાંતસ્થાની ભૂતાનિ, એવું તત્વ જેની આગળ વાત કરી, જે પરમ તત્વ છે, જે પરમેશ્વર છે, જે પરમ ચૈતન્ય છે, એ યસ્ય અંતસ્થાની ભૂતાનિ, આ જે કાંઈ ઉત્પન્ન થયું છે તે તેની અંદર હતું અને ઉત્પન્ન થયું છે. યસ્ય અંતસ્થાની ભૂતાનિ, જેની અંતર્ગત છે બધા ભૂતો. યેન સર્વમિદં તતમ, અને જેના વડે આ આખો આખો વ્યાપ આપણને દેખાય છે, એ સર્વમિદં તતમ, જેનાથી સર્વ કંઈ પરિપૂર્ણ છે, વ્યાપ્ત છે. ઈશાવાસ્યમિદં સર્વમ યત્કિંચ જગત્યામ જગત, એમ ઈશા ઈશોપનિષદ કહે છે. યત્કિંચ જગત્યામ જગત, આ જગતની અંદર જે કંઈ ઉત્પન્ન થયેલું છે તે જેના વડે વ્યાપ્ત છે, તેનાથી જે પરિપૂર્ણ છે, એવું એક પરમ તત્વ. આ જળ જગત કે ચેતન જગત, આ બધું જ જેના વડે વ્યાપ્ત છે, એવું એક જે પરમ તત્વ છે જેને આપણે ઈશ્વર તત્વ તરીકે ઓળખીએ, એ ત્વયા લભ્યઃ, એ તારે પ્રાપ્ત કરવાનું છે. આ તત્વ પ્રાપ્ત કરવાનું છે તારે. એટલે જુદા જુદા લાભ તો જુદા જુદા રસ્તે ચાલતા મળે, સારા કર્મો કર્યા સારા ફળ મળે, ખોટા કર્મો કર્યા ખોટા ફળ મળે. આપણે સારા કર્મોનો જ વિચારીએ, પુણ્ય કર્મો મળ્યા, પુણ્ય પદની પ્રાપ્તિ થઈ, ઉત્તમ લોકની પ્રાપ્તિ થઈ, પણ એ અંતિમ ઉપાદેય નથી, ચરમ લક્ષ્ય નથી. અંતિમ લક્ષ્ય છે એ આ આખા ચક્રની અંદરથી આપણે મુક્તિ મેળવવી. આ મુક્તિ મેળવવી એ ચરમ લક્ષ્ય છે, અને મુક્તિ મેળવવી એટલે એ પરમ પદને પ્રાપ્ત કરવું. એ પરમ પદમાંથી જ આ બધું સર્જાયું છે, એની અંદરથી જ થયેલું છે, એનાથી જ વ્યાપેલું છે, એનાથી જ પરિપૂર્ણ છે. એવું જે પરમપદ છે એ પ્રાપ્ત કરવું, એ લભ્ય. લભ્ય જો કંઈ હોય, ઉપાદેય જો કંઈ હોય, મેળવવાનું જો કંઈ હોય અંતે જતા, તો આ પરમપદ મેળવવાનું છે. સ પુરુષ પર, આ પરમ પુરુષ છે, પરપુરુષ, પરમ પુરુષ, પરમ તત્વ. આ પરમ પુરુષ જેમાંથી બધું વિસ્તર્યું છે, જેમાં બધું લય થાય છે, જેના વડે બધું વ્યાપ્ત છે, એ જે પરમ તત્વ છે, જે ઇન્દ્રિયોથી ગમ્ય નથી, જે મનથી બુદ્ધિથી અહંકારથી પ્રાપ્ત કરી શકાય એવું નથી,

એ માત્ર આપણા આત્મા વડે જ પ્રાપ્ત કરી શકાય એમ છે, કારણ કે એનો જ ભાગ છે. એ અને પેલું પરમ તત્વ બે જુદા નથી, માટે એ એને પ્રાપ્ત કરી શકે, બીજું કોઈ એને પ્રાપ્ત કરી શકે નહીં. તો એ લભ્ય, એ તારે મેળવવાનું છે. અને કેવી રીતે મળશે? તો કે અનન્ય ભક્ત્યા, અનન્ય ભક્તિ વડે. અનન્ય ભક્તિ એ સિવાય બીજું કઈ છે જ નહીં, એ અનન્ય ભાવ થયો. અનન્ય, બીજું કઈ છે જ નહીં. બીજું બધું જે દેખાય છે તે ભ્રાંતિ છે, એની સાથે એ ભ્રાંતિઓની વચ્ચે રમમાણ થઈને એની વચ્ચે રહેતા રહેતા પણ પરમપદને પ્રાપ્ત કરવાનું છે. તો એ અનન્ય ભાવે ભક્તિ કરીને પ્રાપ્ત કરવાનું છે, એની સાથે જોડાવાનું છે. અનન્ય ભક્તિ વડે, એટલે આગળ જે વાત કરી એનું અનુસંધાન અહીંયા આવી ગયું કે અનન્ય રીતે એનું સ્મરણ કરતા કરતા કરતા કરતા, સ્મરણ સ્મરણ સ્મરણ, એનું સ્મરણ કરતા કરતા જીવન પણ જીવવાનું અને મરણને પણ ભલું કરવાનું. તો પછી પેલું આવાગમનનો ફેરો પૂરો થઈ ગયો, ટળી ગયો. આપણે 23મા શ્લોક સુધી પહોંચ્યા છીએ. 23મો શ્લોક કહે છે, યત્ર કાલે ત્વનાવૃત્તિમ અવૃત્તિમ ચૈવ યોગિનઃ પ્રયાતઃ યાન્તિ તમ કાલમ વક્ષ્યામિ ભરતર્ષભ. જે કાળે કરીને, કાળ એક છે અહીંયા, કાળ શબ્દ એ કાળના અર્થમાં, સમયના અર્થમાં નથી, એ ગતિઓના અર્થમાં છે, એ રીતિઓના અર્થમાં છે. યત્ર અનાવૃત્તિમ અવૃત્તિમ, યોગીઓ પોતાના યોગને સિદ્ધ કરીને બે વસ્તુ પામે, કાં તો એ અનાવૃત્તિ પામે કાં તો આવૃત્તિ પામે. આપણે ભરત મુનિનો ઉદાહરણ જોયું છે કે ભરત મુનિ છેક પ્રાણ પ્રયાણ સમયે સહેજ મોહમાં લપેટાયા તો આવૃત્તિ થઈ, ફરી આવવાનું થયું. આ ફરી આવવાનું થવું એને આવૃત્તિ કહેવાય, અને ફરી ન આવવું પડે, કેવળ મોક્ષ પ્રાપ્ત થઈ જાય એને અનાવૃત્તિ કહેવાય. અનેક યોગીઓ સારા કર્મો કરી કરીને પણ, પુણ્ય કર્મો કરી કરીને પણ કાં તો આવૃત્તિને પામે કાં તો અનાવૃત્તિને પામે. ક્યારે અનાવૃત્તિને પામે અને ક્યારે આવૃત્તિને પામે એ સમજવાનું છે. એને શુક્લ ગતિ અને કૃષ્ણ ગતિ કહે છે. શુક્લ કૃષ્ણ ગતિ, બે ગતિઓ છે. તો યત્ર કાલે ત્વનાવૃત્તિમ અવૃત્તિમ ચૈવ યોગિનઃ, યોગીઓ શરીરને છોડીને બહાર નીકળી જાય સંસારમાં તો બેમાંથી એક ગતિ એમની થાય, કાં તો પુનરપિ જનનમ પુનરપિ મરણમ, અને કાં તો મુક્ત થઈ ગયા. બે ગતિ છે, બે કાલ છે. કયા કાલે એ જાય તો એને મુક્તિ મળે, અને કયા કાલે જાય તો એને પુનરાવર્તન મળે. તો યત્ર કાલે ત્વનાવૃત્તિમ અવૃત્તિમ ચૈવ, અનાવૃત્તિ અને આવૃત્તિ, પાછા ન આવવું અને પાછા આવવું ફરી ફરીને, આ બે પ્રયાતઃ યોગીઓ આ ગતિમાં ગયા છે, યાંતિ અને જાય છે. જે ભૂતકાળમાં આ બેમાંથી એક ગતિને પામ્યા છે,

પામી રહ્યા છે, જે કાળને લઈને તે કાળની વાત, તે કાળની વાત હવે હું તને કહેવાનું છું. આ ગુહ્ય બાબત છે, એ નવમા શ્લોકની અંદર શરૂઆતમાં કહે છે કે આ બહુ ગુહ્ય વાત મેં તને કહી છે, બહુ ગોપનીય વાત કહી છે, બહુ રહસ્યમય વાત કહી છે, એને સમજે તે જ સમજે એવી વાત કહી છે. અગ્નિર્જ્યોતિર શુક્લ ષણ્માસા ઉત્તરાયણમ તત્ર પ્રયાતા ગચ્છંતિ બ્રહ્મ બ્રહ્મવિદો જનઃ. બ્રહ્મવિદ જનો, બ્રહ્મને જાણનારા લોકો, બ્રહ્મવેત્તાઓ, બ્રહ્મનું જ્ઞાન જેમને થયું છે એવા જ્ઞાનીજનો. અને જ્ઞાન એટલે મેં તમને કહ્યું કે ભાષણ વ્યાખ્યાનથી આવનારી મળનારી માહિતી નહીં, એ તો અનુભૂતિજન્ય હોય. બ્રહ્મવેત્તાઓ, બ્રહ્મને જાણનારાઓ, તત્ર પ્રયાતા ગચ્છંતિ બ્રહ્મ, એ બ્રહ્મને પ્રાપ્ત કરે છે. આ સમયમાં, આ કાળમાં, આ ગતિમાં જો અહીંયાથી જાય છે તો એ બ્રહ્મને પ્રાપ્ત કરે છે. બ્રહ્મનું જ્ઞાન હતું પણ બ્રહ્મની પ્રાપ્તિ, શરીરમાં હતા ત્યાં સુધી શરીરનું અભિમાન હતું, એમાંથી નીકળ્યા, શરીરથી મુક્ત થઈ ગયા, ઓળખ પૂરી થઈ ગઈ, અને પછી બ્રહ્મ તત્વને પ્રાપ્ત કરે. ક્યારે? તો કે અગ્નિર જ્યોતિર અહ શુક્લ, અગ્નિર જ્યોતિર અહ શુક્લ, આ બે માર્ગ છે, શુક્લ અને કૃષ્ણ. સાદી રીતે જોવા જઈએ તો આપણે એમ કહીએ છીએ કે જે સમયમાં ચંદ્રનો વિકાસ થતો જાય અને પૂર્ણમાસી ઉપર પહોંચે એ શુક્લ પક્ષ છે, અને એનાથી વિપરીત જ્યાં ચંદ્ર છે એ કપાવા માંડે, એનો પ્રકાશ ઓછો થવા માંડે, અને ઓછો થતાં થતાં થતાં સંપૂર્ણ ખતમ થઈ જાય, અમાવાસ્ય આવી જાય, એને આપણે કૃષ્ણ પક્ષ કહીએ છીએ. શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ જેમ છે એમ શુક્લ માર્ગ અને કૃષ્ણ માર્ગ બે છે. કાળ શબ્દ છે ને અહીંયા માર્ગના અર્થમાં લગભગ વપરાયો છે. શુક્લ માર્ગ અને કૃષ્ણ માર્ગ, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ, એવી રીતે ઉત્તરાયણ પહેલા અને ઉત્તરાયણ પછીનો વર્ષના બે ભાગ, જે વખતે સૂર્ય વધુ સમય આપણી પાસે રહે છે ઉત્તરાયણ પછી, ઉત્તર તરફ આવવા માંડે છે, અને આપણી પાસે એટલે ભારતીય જનો પાસે વધારે સમય લે છે. આ તો આમ તો એક ખગોળીય ઘટના છે, આ ખગોળીય ઘટના છે. પણ ખગોળીય ઘટના શું કહે છે? તો કે પ્રકાશનો જ્યાં આવિર્ભાવ થાય છે તે ભાગ ઉત્તરાયણ પછી શરૂ થાય છે, કારણ કે સૂર્ય તમારી પાસે વધારે સમય રહેવાનો છે, અંધકાર તમારી પાસે ઓછો સમય રહેવાનો છે. અંધકાર ઓછો સમય રહેવાનો છે અને પ્રકાશ વધારે સમય રહેવાનો છે, એવા એક મહિનાના બે ભાગ પાડે તો શુક્લ પક્ષ ને કૃષ્ણ પક્ષ થયું, અને વર્ષના એવા બે ભાગ પાડે તો ઉત્તરાયણ ને દક્ષિણાયન થયું. જે વખતે પ્રકાશ, જે વખતે જ્યોતિ, જે વખતે જ્ઞાન તમારી પાસે વિશેષ રહે છે એને આપણે શુક્લ, ઉત્તર, ઉત્તરાયણ વગેરે શબ્દોથી ઓળખીએ. અગ્નિ જ્યોતિર શુક્લ જ્યોતિ, આ બે રહ્યા ને શુક્લ અને કૃષ્ણ, તો એમાંથી બે માર્ગમાંથી એક જ્યોતિર્મય માર્ગ જે છે, અગ્નિ એટલે તેજસ, તેજસનો જે માર્ગ છે, જેમ આપણે આ વાત કરી ને કે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ વર્ષના બે ભાગ કરે આપણે ઉત્તરાયણ અને દક્ષિણાયન, એવી રીતે દિવસના બે ભાગ થઈ જાય દિવસ અને રાત્રિ, અહો રાત્રિ, અહીંયા અહહ દિવસ, પ્રકાશ જ્યોતિ એનો જે ભાગ છે તે

0: આખા જીવનને પણ આ રીતે બે ભાગમાં વહેંચી નાખાય, પ્રકાશમય. આમ તો હકીકત એ છે કે આપણા જીવનનો, માણસના જીવનનો કેટલો મોટો ભાગ અંધકારમાં હોય છે. આપણે ઊંઘી જઈએ છીએ એટલે આપણા માટે અંધકાર છે, ત્યાં પ્રકાશ છે જ નહીં, કારણ કે નિદ્રા આવી ગઈ છે, ઢંકાઈ ગયું છે બધું, તમસનો પ્રભાવ છે. તો માણસના જીવનનો પણ મોટા ભાગનો ભાગ, એમ ગણો કે અડધો ભાગ, દિવસ દરમિયાન કામ કરીને રાત દરમિયાન ઊંઘે એમ માનીએ તો એમ, પણ એ તમસનો માર્ગ છે. તમસના માર્ગે ઈશ્વર પ્રાપ્ત થાય નહીં, અંધકારના માર્ગે ઈશ્વર પ્રાપ્ત થાય નહીં. આ અગ્નિ, જ્યોતિ, તેજ એને આપણે શુક્લ કહીશું. વર્ષની વાત કરીએ તો ષણ્માસાહા, છ મહિના ઉત્તરાયણનો ભાગ છે, તે એમ એવી રીતે તત્ર પ્રયાતઃ ગચ્છંતિ. પ્રકાશના સમયે જે લોકો પ્રાણનો ત્યાગ કરે છે તે બ્રહ્મવિદઃ, તે બ્રહ્મવિજ્જનો. બ્રહ્મમ પ્રયાતિ, બ્રહ્મને પ્રાપ્ત કરે છે. તો બે ગતિમાંથી એક શુક્લ ગતિ છે, એક કૃષ્ણ ગતિ છે. કૃષ્ણ એટલે શ્યામ, કાળું. આ શુક્લ ગતિ એ તેજની ગતિ છે, અને તેજની ગતિને, તેજના માર્ગને, જ્ઞાનના માર્ગને અંદર જે લોકો પોતાના પ્રાણનો ત્યાગ કરે છે તે બ્રહ્મની પ્રાપ્તિને કરે છે. એમ આપણે અત્યારે આઠમા અધ્યાયના 24મા શ્લોકમાં કહ્યું. આ શ્લોક શુક્લ કૃષ્ણ ગતિની ચર્ચાઓ પણ વિદ્વાનોએ ઘણી અને ઘણી રીતે કરી છે, આપણે માત્ર એના શબ્દાર્થને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. હવે પછી આપણે જ્યારે જોઈશું ત્યારે એની કૃષ્ણ ગતિની વાત જોઈશું. ત્યાં સુધી અલ્પવિરામ.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 96 68 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

દીકરી વિશેની વાત કરવી એટલે નદીને પાનીતર પહેરાવા જેવી વાત. દરિયાનું પાણી વર્ષો પછી વાદળ થકી વરસાદ થઈને પર્વતને મળવા આવે છે અને ઝરણા થકી વહે છે, ત્યારે કુદરતને માણવી જેટલી રસપ્રદ બની જાય છે ને, એટલું જ રસપ્રદ જીવન બની જાય છે જ્યારે એક દીકરી, એક બહેન, સ્ત્રી, માતા, સાસુ, વહુ, દાદીમાં અથવા નાનીમાના સ્વરૂપમાં જ્યારે અનુભવવા મળે છે. તો દીકરીથી દાદીમાં સુધીની સાફલ્ય ગાથા, જેમાં તમે મળશો એવી ગૌરવવંતી દીકરીઓને કે જેમણે સમાજમાં પોતાની આગવી પ્રતિભા ઊભી કરી છે.

0: સોનિયા, મલ્ટીટાસ્કને તે ક્ષેત્રોમાં, વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવ્યા બાદ હું એવું માનું છું કે કોઈનો સપોર્ટ હોય તો જ આ વસ્તુ સાર્થક બને, અને પરિવારનો સપોર્ટ પણ આ બાબતે બહુ જરૂરી છે. તો પરિવાર તારા માટે કેટલો ઇમ્પોર્ટન્ટ છે, અને પરિવારે તને શું આપ્યું છે કે જેનાથી તું આટલી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકી છે?
1: ઇટ ઇઝ રિયલી વેરી નાઇસ ક્વેશ્ચન. ગ્રૂમિંગ,
0: યા,
1: કેળવણી મને ફેમિલીએ જે આપી છે એમાં બધા જ પ્રકારનો સપોર્ટ આવી ગયો. એકચ્યુઅલી
0: બધું
1: એના પછી હું એવું કહી શકું કે સ્કૂલિંગ પછી હું ઘરથી બહાર રહી છું, એટલે માતા પિતાથી દૂર રહી છું, સ્ટડીઝ પર્પઝથી, જોબ પર્પઝથી. તો એ જે દૂર રહેવાનો જે સમય હતો ને, એમાં ઘણી વખત એવો વિચાર આવતો, કેમ કે એઝ યુ નો મારા બંને પેરેન્ટ્સ જે છે, મમ્મી અને પપ્પા, દે હેવ બીન વેરી બિઝી પીપલ. મમ્મી જોબમાં અને પપ્પાનું કન્ટિન્યુઅસ શોઝના કારણે, મ્યુઝિક શોઝના કારણે ટ્રાવેલિંગ. સો એ લોકો એટલો સમય આપી શકે એવા પેરેન્ટ્સ નહોતા. અને એક ટીનેજ એવી હોય છે કે જેમાં આપણને એવો વિચાર આવતો જ હોય કે અરે મને મને કેમ મળવા નથી આવતા, કે મારો ફલાણો પ્રોગ્રામ જોવા નથી આવ્યો મમ્મી, કે મારા પપ્પા મને આ સર્ટિફિકેટ મળ્યું, કે મને આ એવોર્ડ મળ્યો તો ત્યારે નહોતા. તો એ સમયે આપણું જે એક બાળક જેવું માઇન્ડ હોય છે એવું કહેતું હોય છે કે મને સપોર્ટ નથી મળ્યો. બટ એટ ધીસ એજ મને હવે એ સમજાય છે કે સપોર્ટ ખરેખર કયો મને મળી ગયો છે, કે જે વિચ ઇઝ વેરી રેર, જે છે કેળવણી.
0: કેળવણી
1: કે મારા મમ્મીએ નાનપણમાં મમ્મી અને પપ્પા બંનેનો રોલ એમણે પ્લે કર્યો છે, બીકોઝ મારા ફાધરનું બહુ જ વધારે ટ્રાવેલિંગ રહેતું હતું. આજે પણ રહે છે, મહિનાના 25 થી 27 દિવસ આજે પણ એ બહાર હોય છે ફોર ધ મ્યુઝિક શોઝ ઇન ડિફરન્ટ કન્ટ્રીઝ એન્ડ સિટીઝ. અને બીંગ અ ગવર્મેન્ટ જોબ પર્સન, શી હેઝ બીન પ્લેડ ધ બોથ ઓફ ધ રોલ. તો એમને જોઈને જે હું શીખી છું ને કે જીવનમાં બધું આપણે જાતે કરવાનું જ હોય છે. અને એટલે પેલો સેકન્ડ વિચાર ક્યારે આવ્યો જ નથી કે કોઈ હોય અને આપણને સપોર્ટ કરે તો જ વસ્તુ થાય. એટલે મારું ગ્રૂમિંગ એ પ્રકારનું થયું છે. તો મને એવું લાગે છે આ ગ્રૂમિંગ છે ને એ જ મારા માટે સૌથી મોટો સપોર્ટ રહ્યો છે. પ્લસ માય ફાધર એન્ડ માય મધર, દે હેવ નેવર પેમ્પર્ડ મી. જ્યારે પણ જીવનમાં કોઈ મુશ્કેલી આવી હોય અને એ મેં જ્યારે વર્ણવી હોય ઘરે કહી હોય, તો મને એવો સપોર્ટ નથી મળ્યો કે ચલ કંઈ વાંધો નથી, હું આવી જાઉં છું, આપણે કરી લઈએ છીએ, રડીશ નહીં, કે યુ નો આઈ એમ દેર, એવો સપોર્ટ નથી મળ્યો.

0: દે હેવ ઓલવેઝ સેડ કે રડવાવાળા બાળકો અમને નથી ગમતા.
1: યા
0: સો દે હેવ નેવર સપોર્ટેડ, દે હેવ ઇન અ ડિફરન્ટ મેનર, ઇન અ રોંગ મેનર. દે હેવ નેવર પેમ્પર્ડ અસ. સો મને એવું લાગે છે કે આ સૌથી મોટો સપોર્ટ મને મળ્યો છે, કે જેના કારણે મને હંમેશા એ લર્નિંગ મળ્યું છે કે કોઈ પણ સંજોગો આપણી સામે ઉભા થયા છે, તાળું આપણી સામે આવ્યું છે તો ચાવી આપણી પાસે જ હોય છે. તો મને લાગે છે કે આ જે સપોર્ટ

0: કરતા હોય છે, તો ઘણી વખત બાળક જાતે એ વસ્તુને શીખતું જ નથી.
1: હા,
0: તો આ વસ્તુથી તું એ મેસેજ સમાજમાં આપી શકે કે આજના પેરેન્ટ્સે આ બાબતે શું કરવું, કે તમારા બાળકને તમે કઈ રીતે આગળ વધારી શકો.
1: એક્ઝેક્ટલી. આજે આ રેડિયોના પ્લેટફોર્મ પર જે વાત ખરેખર જગજાહેર જ છે, પણ છતાં પણ હું કહેવા માંગીશ. પાલનપુરમાં તો બધાને ખબર જ છે, માય પેરેન્ટ્સ હેઝ બીન ઇન્ટરકાસ્ટ મેરિડ કપલ. માય મોમ વોઝ ક્રિશ્ચિયન એન્ડ માય ફાધર ઇઝ સિંધી. તો એ લોકોને બહુ પહેલાં જ્યારે એ લોકોએ મેરેજ કર્યા તો એમને સમાજનો પણ એટલો સપોર્ટ નહોતો મળ્યો. તો એ લોકોએ પછી મળ્યો, પણ જે સમય એવો ગયો કે
0: જરૂર હતી ત્યારે ના.
1: હા, એટલે જરૂર એટલે એ તો આપણું માનવું છે, પણ સમય એ વખતે નહોતો મળ્યો સપોર્ટ. તો એ લોકોએ પણ એમની જાતે જ બધું કર્યું, અને સમાજમાં એવા કાર્યો કરીને એમણે એલિજિબિલિટી કેળવી કે સમાજ એમને એક્સેપ્ટ
0: કરે.
1: તો લવ મેરિડ કપલ અને અરેન્જ મેરિડ કપલ, એ લોકોના બાળકોના ઉછેરમાં બહુ મોટો ફરક હોય છે. ઘરમાં દાદા દાદી, માસા માસી, ફુવા ફઈ, આ બધા લોકો સપોર્ટ માટે એક જગ્યાએ હોય છે, એક જગ્યાએ નથી
0: હોતા.
1: તો ધોઝ ઓલ ધ રોલ્સ ઓનલી પેરેન્ટ્સ હેવ ટુ પ્લે. અને એમાં પણ મારા પેરેન્ટ્સમાંથી એક પેરેન્ટ હેઝ ઓલવેઝ બીન આઉટ, યુ નો. તો મારું એવો એક મેસેજ છે કે જો તમે ખરેખર એટલા નસીબદાર છો કે તમને તમારા પરિવારના દરેક સદસ્યોનો સહવાસ મળી રહ્યો છે, તો એને તમે અંડર એસ્ટિમેટ ના કરશો. કેમ કે એ બહુ જ મોટી વાત છે કે તમને દરેક પાત્રોનું ફુલફિલમેન્ટ લાઈફમાં મળે છે. એનાથી બાળકનું ગ્રૂમિંગ બહુ સરસ થતું હોય છે. તો આઈ વુડ સે ધીસ કે સંયુક્ત પરિવારનો જે આપણો એક ઇન્ડિયન આપણી જે ફિલોસોફી છે, કલ્ચર છે, એની સાથે તમે તમારું તાદાત્ય હંમેશા માણસોએ જોડી રાખવું જોઈએ. એ મારો એક મેસેજ છે.
0: એનાથી ઘડતરમાં પણ ઘણો ફરક
1: પડતો હોય છે. યસ યસ
0: સોનિયા, આપના જીવનમાં હવે નેક્સ્ટ કયા ફિલ્ડમાં અને એવો કયો ગોલ છે કે આ સુધી મારે પહોંચવું જ છે અને હું પહોંચીને રહીશ? ઘણાની અંદર એવું હોય છે કે આ ઈચ્છા હોય કે આ ગોલ મારે સ્વીકારવો છે, હું મેળવવો છે. તો એ બાબતે શું કહીશ?
1: સિન્સ 2015 આફ્ટર આઈ માય રેડિયોનો એક્સપિરિયન્સ પછી આઈ હેવ સ્ટાર્ટેડ ફોકસિંગ ઓન મ્યુઝિક ઓનલી. અને અત્યારે તો આઈ ટ્રાવેલ ટુ ધ ડિફરન્ટ કન્ટ્રીઝ એન્ડ સિટીઝ એન્ડ મેની પ્લેસીસ વિથ માય ગ્રુપ, એન્ડ વી ડુ પ્રોગ્રામ્સ એન્ડ વી ડુ શોઝ ઓફ સૂફી એન્ડ સુગમ ગીત એન્ડ ઓલ સચ થિંગ્સ. તો સ્ટીલ આઈ બિલીવ કે આ એક પ્રોફેશન જ છે. લાઈફનો ગોલ એ કોઈ દિવસ પ્રોફેશન કે પૈસો હોવો
0: એ જરૂરી નથી,
1: એ મને યોગ્ય જ નથી લાગતું. જરૂરી તો પછીની વાત છે, પણ હા, આપણી અંદર એક એવું તત્વ હોય છે, દરેક વ્યક્તિમાં એક એવું તત્વ છે કે જે એને રન કરે છે, જે એને ડ્રાઈવ કરે છે. એ તત્વ કેટલું ઉજાગર છે, એ કેટલું પાવરફુલ છે, એને જાણવું, એને સમજવું, એ મારો ગોલ છે. એ સર્ચ એ મારો ગોલ છે, એ શોધવું એ મારો ગોલ છે. સો ઇટ ઇઝ નોટ વેરી ડાયરેક્ટ આન્સર, પણ આઈ હોપ આઈ એમ એબલ ટુ આન્સર યોર ક્વેશ્ચન. યસ.
0: સોનિયા, પાલનપુરમાં તમે મોટા થયા અને તમારું જે અભ્યાસિક સમય છે એ પણ પાલનપુરમાં ગયો, અને એને ખૂબ સારી રીતે કંઈક મેળવ્યું હોય એવું પાલનપુરમાં તમે સ્વીકારો છો. તો પાલનપુરની માટેની કોઈ એવી લાગણી જે લોકોને ખ્યાલ હોય જ કે પાલનપુરમાં ઘણું બધું તમને શીખવા મળ્યું છે, પણ છતાં પણ એવી કોઈ લાગણી શેર કરો કે જેનાથી એક દિલને સ્પર્શી જાય, એ પાલનપુરની વાતથી.
1: બહુ જ બધી વાતો છે,
0: તો શેર કરી શકો છો આપ.
1: મારી સ્કૂલ, વિદ્યા મંદિર, એની કેન્ટીનની કચોરી, પછી એના પહેલા હું રાજમણીમાં ભણતી,
0: હા,
1: ફર્સ્ટ ટુ ફોર્થ સ્ટાન્ડર્ડ. તો ચાલીને સ્કૂલ, અમે લોકો કોલેજ કમ્પાઉન્ડમાં રહેતા હતા, તો ત્યાંથી એક માજી હતા, એમને લેવા આવતા, એ પણ ચાલીને જ લઈ જતા, પણ એ ચાર પાંચ બાળકોને સાથે લઈ જતા અને મૂકી જતા, પણ જવાનું ચાલીને જ હોતું.
0: ચાલીને જ.
1: પણ હું એવી હતી કે મને તો તમારે ઉંચકીને જ લઈ જવી પડશે, અધરવાઇઝ આઈ વિલ નોટ કમ. સો એક વાત. અને એ રાજમણીથી કોલેજ કમ્પાઉન્ડના રસ્તામાં છે ને એક ગેરેજ આવતું હતું રાઇટ હેન્ડ સાઈડ પર, ત્યાં એક હોજ હતો, એટલો મોટો એક કાચબો હતો. તો અને એ કાચબો જોવા માટે હું રોજ ઊભી રહેતી હતી.
0: અરે વાહ.
1: તો એક મુદ્દો. બીજું,

0: જોરાવર પેલેસ કે જ્યાં મેં ટુ વ્હીલર શીખ્યું હતું, અને જ્યારે વરસાદ પડતો ત્યારે હું ટુ વ્હીલર લઈને જોરાવર પેલેસમાં ખૂબ બધા રાઉન્ડ્સ મારતી, અને મને એવું ફીલ થતું કે વાવ આઈ એમ ઇન એર, અને આઈ યુઝ ટુ ડ્રાઈવ સો ફાસ્ટ તો મેં એક્સિડન્ટ્સ પણ ઘણા કર્યા હતા. સો કોઈ પણ બહાનાથી વરસાદ પડે, એટલે સ્કૂલમાં હોઈએ કે ઘરે હોઈએ, કોઈ પણ બહાનું કાઢીને નીકળી જવાનું. એ જે ટુ વ્હીલર નવું નવું શીખ્યા હોઈએ ત્યારનો એ જે ઉન્માદ હોય એ પાલનપુરના રસ્તાઓ સાથે જોડાયેલો છે. બીજું, મારું મ્યુઝિકની જર્ની પાલનપુરથી શરૂ થઈ છે. બગડા સાહેબ,
1: હા યાદ છે મને,
0: એમની પાસે હું સંગીત શીખતી. નિમેશભાઈ મહેતા, એમની પાસે મેં થોડા સમય સંગીત શીખ્યું, અને દીઝ આર ધ ફ્યુ થિંગ્સ વિચ આઈ કેન નેવર ફરગેટ. પ્લસ મારા જિગીશાબેન, મારા સેકન્ડ સ્ટાન્ડર્ડના ટીચર, કે જે મને સૌથી વધારે, જેમણે મને એક ટીચર કરતાં પણ એક મધર તરીકેનો પ્રેમ આપ્યો હોય એ ટીચર, એટલે શી વોઝ મોર દેન માય મધર, મોર દેન કેરિંગ માય મધર, જિગીશાબેન ગોસાઈ. યસ, દીઝ આર ધી ફ્યુ થિંગ્સ વિચ આઈ કેન નેવર ફરગેટ અબાઉટ પાલનપુર. અને હા, સરકારી વસાહત.
1: હા,
0: મારા મમ્મીના જોબના કારણે અમે લોકો સરકારી વસાહતમાં રહેતા,
1: રેસિડેન્ટ.
0: અત્યારે પણ હું જ્યારે હમણાં અહીંયા ઇન્ટરવ્યૂ માટે આપણે રેડિયો પર અહીંયા પહોંચવાનું હતું તો એ રસ્તામાં જ આવે છે. આઈ વોઝ વોચિંગ કે બિલ્ડિંગ્સ કેટલી નાની લાગે છે હવે.
1: પહેલા બહુ મોટી,
0: પહેલા એવું લાગતું હતું કે અમે તો ફોર્થ ફ્લોર પર રહીએ છીએ અને 52 સ્ટેર ચડીને ઉપર જવાનું છે, અને આજે હું જોતી તો મને એવું લાગે કે આ આટલી નાની બિલ્ડિંગ્સ છે. પણ ત્યારે આપણે લોકો નાના હતા
1: એટલે નાના હતા
0: એટલે બધું મોટું લાગતું હતું, અને અત્યારે એ જ વસ્તુ આપણે જોઈએ છે તો આપણને એવું લાગે છે કે ઓ ધીસ વોઝ સો નોર્મલ એક્ચ્યુઅલી.
1: સનિયા, તારા ઇન્ટરવ્યુ પર મેં રિસર્ચ કર્યું ને, મને એવું લાગ્યું કે દરેક વ્યક્તિને કંઈક બનવાની ઈચ્છા હોય છે, અને એ એવું પણ હોઈ શકે કે વ્યક્તિ જાતે જ પોતાની શક્તિને ઓળખી નથી શકતી. તો ઘણી બધી સ્ત્રીઓ, ઘણી બધી દીકરીઓ છે કે જેમને કાં તો કંઈક કરવાની તક નથી મળતી, અથવા મળે છે તો એને એક્સેપ્ટ નથી કરતા. તો એક સ્ત્રી તરીકે, એક દીકરી તરીકે સમાજમાં કોઈ એવું સ્થાન મેળવવું હોય તો આ બાબતે એમને શીખવતી એક વાત કે જેનાથી એમને એક પ્રેરણા મળે કે ના, સોનિયા નેહલાની છે, એ આટલી આગળ વધી છે તો હું પણ કેમ ના વધું. તો એ બાબતે શું કહીશ?
0: ફોલો યોર ઇન્ટ્યુશન.
1: યા,
0: તમારી અંતરાત્માનો અવાજ સાંભળો. ઘણી વખત આપણે હૃદયમાંથી જે અવાજ આવતો હોય છે ને એને આપણે ઇગ્નોર કરતા હોઈએ છીએ, કોઈ પણ પ્રભાવમાં આવીને, કોઈના પણ પ્રેશરમાં આવીને, કે પોતાના પ્રેશરમાં પણ આવીને, પોતાના અન્ડરસ્ટેન્ડિંગના પ્રેશરમાં પણ આવીને આપણે એવું કરતા હોઈએ છીએ. તો જ્યારે એ ઇન્ટ્યુશનને આપણે ફોલો કરીએ છીએ ને, એ હંમેશા આગળ જઈને એ સત્ય જ ઠરતું હોય છે. સો માય મેસેજ ઇઝ ધેટ ઓનલી, કે પોતાના જજમેન્ટ્સ અને બિલીફ્સના પણ પ્રભાવમાં નહીં આવીને, બીજા લોકોના પણ પ્રભાવમાં નહીં આવીને, આપણો અંતરાત્મા શું કહે છે એ જ કરવા માટે પગલાં આગળ ભરવા જોઈએ. ધીસ ઇઝ વોટ માય મેસેજ ઇઝ.
1: ચોક્કસથી. તો મિત્રો, આ હતા સોનિયા નેહલાની, અને ખરેખર આજે ખૂબ જ મજા આવી સોનિયા, અને થેન્ક યુ ફોર કમિંગ.
0: માય પ્લેઝર.
1: થેન્ક યુ સો મચ.

0: વ્યસ્ત રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
1: નમસ્તે શ્રોતા મિત્રો, આપ જાણો જ છો દીકરી શ્રેણીમાં અમે દર શુક્રવારે પ્રતિભા સંપન્ન માતા બહેન દીકરી સાથેનો વાર્તાલાપ રજૂ કરીએ છીએ. દર શુક્રવારે સાંજે 7 કલાકે અમે તેનું પ્રસારણ કરીએ છીએ અને તેનું પુનઃ પ્રસારણ શનિવાર સવારે 11 વાગે, મંગળવારે સાંજે 7 વાગે અને બુધવારે સવારે 11 વાગે રજૂ કરીએ છીએ. અમે આશા રાખીએ કે તમને અમારો આ કાર્યક્રમ ગમતો હશે. જો તમને અમારો આ કાર્યક્રમ પસંદ આવે તો અમારો વોટ્સએપ નંબર છે, નોંધી લેશો, 95-12-99-66-88. ફરી વાર બોલું છું, 95-12-99-66-88. તો આપ અમારા વોટ્સએપ નંબર ઉપર આપની

આવી જ રીતે આવતા શુક્રવારે આપણે મળીશું આપણા જ ગામ ડાકરવાડાની દીકરી કિંજલ પટેલ, કે જેણે જીપીએસસીની ક્લાસ વન એક્ઝામમાં 116મા રેન્કમાં આવી અને પોતાના ગામનું, સમાજનું, પરિવારનું અને આપણા સૌનું ગૌરવ વધાર્યું છે. તો મિત્રો, ફરી મળીશું આવતા શુક્રવારે. આપ સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM.

નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. આપણે વાત કરતા હતા માનવીની ભવાઈની, પન્નાલાલ પટેલ દ્વારા લખિત આ પુસ્તક. છેલ્લે આપણે અટક્યા હતા કે રાજુ એ ગામના દરેક લોકોને કહી દે છે કે હવે એ ત્યાં જ રહેશે જ્યાં એનું જીવન લખાયેલું છે. પોતાના આ ભાવને એ હવે ત્રીજા ભાવમાં કદી નહીં વાળે. ત્યારે નાનિયાને આ વાત લાગી આવે છે જ્યારે ગામના લોકો એ તેને કહી આવે છે. આગળ શું થાય છે જાણીશું આજના એપિસોડ. મમતે ચડેલા નાનાએ 8 દિવસમાં બહેરું કર્યું અને જગતનું મેણું ભાગ્યું. પણ કાળું તો ઉલટાનું ખુશ થયો. અનેક કારણ હતા. એક તો રાજુની છાતી ઉપર આવતી સદાય માટે અટકી કોઈ ભૂળવી નાખશે એવો ડર ટળ્યો, અને બીજું પોતાની વાત રહી ગઈ. ત્રીજું, બે બહેરા વચ્ચે ફસાયેલો નાનીઓ મોડો વેલોએ, અરે કાળુની ગણતરી તો આ 15 દિવસની અંદર જ હતી, ઠેકાણે આવી જશે. નાનીયા ભેગી રહેતી પેલી માલી ડોસીનો ગાંઠ એ ધોબીના કૂતરા જેવો થઈ ગયો હતો. આ બધી ગણતરી ગણતા કાળુને દુઃખ થઈ આવતું. ડોસીને બાપડીને મરતી ઘડીએ દુઃખના દન આવશે. નાથીઓ તો પહેલેથી જ ઠેકી પડ્યો હતો ને રણછોડ છોકરા છૈયા લઈને હળવેકથી ખસી ગયો. નાનિયાની ખોડીને ડોસીનો ખાડા પાર ચાલે જતો હતો અને આ નવીને સુખ માણવા આવી હતી. કાંઈ ડોસીનો મિજાજ વેઠવા તો નથી આવી. પણ અંતે તો કાળુએ છે જેવા લાગણી, ત્યારે ડોશીએ આવા 5 પાળામાં પગ પડે એવું કર્યું જ છે. આમ મનમાં મનાવ્યું. પણ બધા બાબતમાં રાજુ માટે થયેલી નિરાંતે કાળુના હૈયા ઉપર અનેક મનનો બોજો ઉતારી નાખ્યો. હવે તો એક લગ્ની હતી, રાજુને બને એટલી મદદ કરવી અને એને સુખી કરવી. આગળ શું થાય છે જાણીશું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો.

પોતાની સાસરી એટલે કે રાજાનું ઘર નજીક હોત તો કાળુ બે હાથે બેઉ ઘરની ભાવત. પાંચ ગાઉ દૂર હોવા છતાં એની લગ્ની તો એવી જ હતી. તેથી જ તો વહેલું મોડું કરીને પોતાનું શિયાળો ખેડ ને ડાંગરના ખળા વગેરે પાર પાડવા માંગતો હતો. એક દિવસ પત્નીને કહ્યું, ચાર દનમાં બે વાડાની એકીડી ખેડ તાણીને સાસરાના ગામ જવું છે, તું જરા બળદો માટે એક ભારો ચાર વધારે લાવને. કાળુએ દૂધમાં લોટ બાપતા કહ્યું. ઘીની ઉની વાટ મૂકી ભલીને રીસ ચડી. આ શું જોઈને બોલતા હશે, ઘરમાં તો બાર હાથનો વાંસ ફરે છે ને, તમારું જ સુધારો ને એક ફેરા. આપણું તો સુધાર્યું જ છે ને, ચૂરમાં જેવી હતી તો ખેડ કરી નાખી. આખા ગામમાં આપણા જેવો વાડો સુધાર્યો છે કોઈએ ભાળ? અહીં કાળુએ લાલ આંખ ઉલાળી અને ચૂલામાંથી કુલડી કાઢતા કહ્યું, લાવ તાંસુળ લાવ હેડ. તાંસુળ લાવતી ભલીએ કહ્યું, બીજું બધું એ કામ છે ઘરમાં, કમાવાની દાનત હોય તો, વાણિયાનું ઘોડું તો વાડામાં જ હણહણે ને વાડામાં હણહણતું હોય તો, આવે તો આ લાવે ત્યારે જ ને, તલ તો હજુ લીલા ખાપચા વેળજે છે ને, એ વટાશે તો ક્યાં ક્યાં પામશે ને. લાવ ઘી લાવ હેડ. જરા આંતરડામાં ખંખરોટાય એટલું તો પડવા દે. કાળું હસ્યું ને વાણિયો પેલું પાંચ પાંચ સેરિયું કુલ્લું મેલી ગયો છે, એને ભેંસના જણે બાંધવાનું. ભલીએ છણકા સાથે કહ્યું, ભરાશે એ તો, નહીં ભરાય તો એ રોશે રાતી પાઘડીવાળા. ભેંસ કહીએ ના તો નથી આલી. કેમ નથી આલી? રૂપિયા તો તમારા ડોસાએ ઘરમાં ગોલી ગાલ્યા હતા ને, એટલે કાઢીને આલ્યા હશે. કાળુને દાંત ચડતા એ ગુસ્સે તો થયો, પણ કરે શું, ડગલે ને પગલે ક્યાં કંકાસ કરે. ઉલટાનો હસ્યો, શેઠે જાણે છે કે ભેંસ કઈ ખાણ વગર ન દૂજે, ને આ ભેંસને ખવડાવતા હશો? અરે ગાંડી, આપણે ભેંસ જેવા જ છીએ ને,

ખબર છે, આપણામાં વિવાહ કરવાનો હોય ત્યારે કન્યાવાળા પેલું આંગણામાં ઢોર ઢાંખર જુએ, આપણું ધન જુએ અને વાણિયાનું ધન આપણને, એને ઘરાક ઉપર કન્યા મળે, સમજી? મારા બાપ કહેતા હતા, આપણા કપાળમાં તો કાઢીએ ને તો ઘી, ને પામીએ તો છાસ, ને વાવીએ તો ઘઉં, ત્યારે પાકે કોદરા. કાળુની વાતમાં ખાવાનું પૂરું થયું અને ભલીએ એની વાતો સાંભળવા ઊભી રહી ન હતી. ભેંસનું ખાણ ઠારતી

ના અજવાળા હજુ પૂરેપૂરા ન હતા ઉતર્યા. ગામના પડીના લોકો હજુ હમણાં જાગતા હતા. એક બીમાર પડેલો પરમો ડોસો, એ તો 8 દિવસથી જાગતા બેઠા હતા. ઉધરસ આડુપાછું કરી દેતા હતા. કાળું હણ લઈને નીકળ્યો ત્યાં રામો બાણું ઉઘાડતો હતો. અલા કાળુભાઈ, રામાએ બગાસું ખાતા કહ્યું, તે તો ઊંઘ બાંધી છે કે શું? કેમ? કાળુ જરાક જમ્યો. કેમ કે અમે 4-5 જણા છીએ તો એ ખળોમાં હજુ સાળ પડી છે ને સેઢા વાઢવાનું ક્યાંય ઠેકાણું નથી. કાળુએ જવાબ આપ્યો, તું તો ભાઈ માનવી વાળો છે ને ખેતી એ તો માનવીની ભવાઈ. મારા જેવા એકલ દોકલ વેલા મોડી ન કરે તો આ અવતારની ભવાઈ ભાંગી જ પડે ને, કહેતા કાળુ નીકળી ગયો. ફળીના જાંબા બહાર ખેતરે ખેતરે મકાઈના ભારા ભેગા કરી આગલા વાળ્યા હતા. સેઢા વધાઈ ગયા હતા ને ખેતર ખેડાઈ ચૂક્યા હતા. કાળુ જેવાના ખેતરમાં તો ઢેફાઈ માગા નીચે દબાઈ આટો બની બેઠા હતા. ઘઉં ઓરે એટલી વાર હતી, પણ તે એની વખત આવે એને ટાઢ પડે ત્યારે ને. કાળુએ ખળામાં પડેલી ડાંગર પર અજવાળિયાની શીળી રીતે મસળી

કોઠીમાં ઠેકાણે કરતાકને ભલીના છંછણાટ છતાંય ઉપડ્યો સાસરીમાં. ઘરમાં કરતાએ અહીં કામ કરવામાં કાળુને કોણ જાણે કેમ અનેરો ઉત્સાહ હતો. થાકનું તો નામ જ ન મળે કોદરાનો રોટલો ને છાસ ડુંગળી સાથે, પણ એમાંય એને અનેરો સ્વાદ લાગતો. કોઈ પણ સ્વાગત પૂછતો ત્યારે કહેતો, રોટલા કરતા રાજુના હાથની મીઠાસ તો નહીં ઉતરી આવી હોય ને ખવાય છે એટલું બધું. જાણે આ ભાવની ભૂખ ના મરી હોય. આ બધાનું એકમાત્ર કારણ રાજુ હતી અને કાળુ એને કળી ગયો હતો. પણ બીજી બાજુ આ અલબેલી રાજુના ઘર સંસારનો વિચાર કરતા એ કંપી ઉઠ્યો.

કોઈવાર તો નાનિયાને જતી અટકાવતી, પોતે મહાપાપ કર્યો એવું વિચારતો અને શંકા ઉઠતી કે પછી રાજુ ક્યારે ધણી મરે અને ક્યારે પોતે એને નાત રહી જાય. એની વાટ જોઈ રહી છે અને એક દિવસ કાળોનો ઘાસનું ગાડું ભરાવતી ગાડા ઉપર પૂળા નાખી આપતી રાજુનું અંતર કરવાનો પ્રયત્ન કર્યો. કહ્યું, મારા કાકાજીને કંઈ દવા કરાવો ને, દને દને નંખાતા જાય છે. અટકળે શી દવા કરાવું, ડામે તમે જોયું નથી એમનું દિલ? ડામનો દેનાર કોઈ ઉઠ્યો ને પાસામાં દીધા તો કોઈએ બધા પાસળા ફૂંકી પાડ્યા ને ડાકલા પૂરવામાં તો કંઈ કસર નથી રાખી. મારું આણું

કરાવ્યું ત્યારે પૈસો પૈસો ખોળામાં ઘાલ્યો. બધા સંબંધીઓએ પૈસા એ 3 રૂપિયા હતા તે માલ્લામાં પૂર્યા. લોણીઓ માદળિયા અને એમના હાથની વીંટીઓએ ખોઈ. પણ તોય પણ એમ દુઃખ ક્યાંય દામ દેશે? મને તો આ અંગે રોગ લાગે છે. અંગરોગ હોય તો આપણે કાંઈ વેચીએ? તેના મૂળાંગડા કાંઈ નહીં મળે તો 5 શેર પેટમાં ગયા હશે. એમને નિશ્વાસ નાખતા કહ્યું. એ બધું એ જાણે પથ્થર ઉપર પાણી. રાજુની પડી ગયેલી સુરત કાળુને વધુ ખાતરી કરાવી. ના ના, એવી કઈ રીતે? એને આ ધણીને ઘર છોડવું જ નથી, નકર બજારી એના ભાથા હતા એટલા તીર તો નાખી જાય. પછી એ શું કરે? માલ્લાવાળા બોકડા કુકડા માગે તો દામ દેનાર અફેણ કંસાર ખાતા જાય ને બાળતા જાય. જ્યારે મૂળાગડાવાળા તો પાયલું અપાવે પાવલે એમને ત્યાં ધક્કા ખાવા ન પાડે.

ઉડાડી ભર્યા પછી બીડીનો દમ લેવા બેઠેલા કાળુએ કહ્યું, તું કહેતી હોય રાજુ તો આપણે પેલા ભભૂતસેન માં દેવાવાળાને ત્યાં દવા કરાવીએ. હાય હાય, મટાડે તો વળી શું જોઈએ, મારા પિયરનો એક આંટો જ રહ્યો ને, એ વેચી ખાઓ. રાજુ ખુશ થઈ ગયો, એના ચહેરા ઉપર નરી લાચારી. કાળુના વિસ્મયનો પાર ન રહ્યો. યુવાન રાજુના અંગ પર પગમાં થાટા રૂપાના તાંતણા હતા ને દાગીનામાં ગણો ના ગણો નાકે પાલી ભાર સોનાનો ટાંકો હતો. આ સિવાય બલોયા પર ચાંદીની ચીપો ને સાત ભારની ચાંદીની કાંકણી, એ ઉપરાંત પેલી પોતાની ડોકમાં ચારે આનાની કીડિયા હશે. ખરસાંડીને ડાળ પાંદડા હોય તો રાજુને અંગે કંઈ ધૈર્ય હોય. કાંટો બાંટો તો ઠીક છે, પણ રાજુ તો બાવાને તેડી લાવવા, એને ગળ્યું આ કામ ના થાય તો એ તો અમે ફૂટી લઈશું. પણ રાજુ જાણે કરગરી હતી, આટલું કામ તો કરાવો જ, બાવાને તેડી જ લાવો. કાળુને કહેવાનું મન થયું હતું કે કહી જ નાખ્યું, તું રીસ ના કરે તો એક વાત પૂછું રાજુ. રાજુ સમજી ગઈ ને સમજવા માટે એ ખુશ દેખાતી હતી. ને કેમ ખુશ ના થાય, જીવનમાં આવો સવાલ પૂછનાર કોઈ હતું જ નહીં. પણ પડતી પાછે એને મો પર નારાજગી તરી આવી. હસવાના પ્રયત્ન સાથે પૂછ્યું, તમારા માન્યમાં આવે છે કે હું રીસ કરીશ, ને તે તમારા ઉપર.

બાળુએ પોતાના મોં પડતા મોંને રીસ સાથે કાંઈ નહીં એમ લોચા વાળતા હસતા છુપાવી કહ્યું, તું સાચે શું ધાળજીને સાજો કરવા જીવાડવા માંગે છે રાજુ? રાજુના મોં પર દુઃખનું વાદળ સાથે દર્દ ભર્યા હાસ્ય સાથે બોલી, તમે મને આમ પૂછો છો? દુનિયા એમ છે કે રાજુ આદમી મરી જાય એની વાટ જોઈને બેઠી છે, પણ એણે કાળું સામે ગૌરવ છલકાતી આંખો માંડી, શું કરવા? સાસુખ માટે. તમે બધા તો જાણો છો કે રાજુને દુઃખ છે, પણ એની સિલક ઉપર લાપરવાહી કરી આવી. પૂછ્યું, શું દુઃખ છે મારે?

વાસ્તવમાં મારું વખું છે એને આદમીએ મેં હસવાનો પ્રયત્ન કર્યો. તમારા સરખો છેલ છબીલો હોત તો દનમાં 20-20 ગાળો દેત, જ્યારે આ તો કહ્યા ગયો ડગલે ને પગલે જીવ બાળી એવો. મેં સ્વગત બોલતી હોય એમ પેલી ઘેનભરી આંખો દૂરથી ક્ષિતિજ ઉપર માનતો ઉમેર્યું, સાદુક છે મારે. રાજુની સુરત એવી હતી જાણે એ દુઃખ દેનાર ખુદ દૈવનીએ ઠીકડી ન કરતી હોય. કાળું તો રાજુ સામે તાકી જ રહે માન ભરી નજરમાં. તારા જેવી આપણી નાતમાં ઓછી બાઈઓ હશે રાજુ, હું તો એકે નથી.

ઠીક છે, પણ તમે કોને? પેલા બાવાને ક્યારે તેડી લાવો છો? તું કહેતો આજે જ? હું તો અત્યારે જ કહું, ગાલું એ હું ઝાંકી લઈશ, ને હસતા હસતા ઉમેર્યું, ગરદને અક્કલ ઓછી હોય. કાળુએ કોણ જાણે કેમ દુઃખ થવા લાગ્યું. જાણે પોતે રાજુથી એક જોજન દૂર ભાગતો હોય, પણ બે ચાર ઘડી માટે જ. બીજા દિવસે તો પેલા બાવાને તેડવા ઉપડ્યો, જવું જ પડ્યું. ઊભી વાટે વિચારતો કે પોતાની જાતને સમજાવતો, રાજુને ક્યાં દુઃખ છે? આ એકનો રાજુને ક્યાં દુઃખ છે? આ એકદનનો એનો આદમી ઠીક થઈ જાય, ખરી વાત છે. એના સુખ જેવું બીજું ક્યાંય સુખ નથી. ન મળે ઘરમાં કચિયાનું નામ નિશાન, કે ના રે કહ્યું સમ ત્યાં જ. ને રાજુના શબ્દો વાગોળી રહ્યો હતો. હાસ્તો મા બાપ સરખા જેઠ જેઠાણી છે, પેટના સરખા ભત્રીજા છે, ને કહ્યા કરો આદમી. ડગલે ને પગલે જીવ બાળેવો, ને ધાણજીને આવું જ બે. એવું તો મોટા ભાગે સાળીને નહીં. કાળુ આ સુખી કુટુંબની અદેખાઈ કરતો હોય એમ ભારે શ્વાસ સાથે બબડ્યો, કોણ સુખી? ધનધાનમાં માલતા અને એકબીજાથી કૂતરાની જેમ દાંતિયા કરતા સુખી, કે ખાધે પીતે દુઃખી ને તો એકબીજાની છાયડી થઈને રહેતા? ભરે મોઢે બોલતા બોલતા સુખી. માથું ધુણાવતા બબડ્યો, મારા બાપ કહેતા હતા પેટ બાળ્યા વેઠાય, પણ હૈયા બાળ્યા ન વેઠાય. ને પછી તો કાળુ એ રાજુ સરખી કે જેને નથી સંસારનું સુખ, નથી ખાવા પીવાનું સુખ, કે નથી પહેરવા ઉઠવાનું સુખ, તો એને ક્યાં દુઃખ છે? ત્યારે મનખામાં દુઃખ જેવું છે જ ક્યાં? કે પછી મેં આમ દુઃખના મૂળ સ્ત્રોતો વનવગડાની વાત કરતી રહી. આગળના એપિસોડમાં આપણે જાણીશું કે શું આ બાવો એ રાજુના પતિને ઠીક કરી શકશે. તમે ક્યાંય જતા નહીં, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો, તમને મોકલાવી શકો છો અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: આ બદલામાં સિંહ તે સિવાયના કોઈ પ્રાણીને મારશે નહીં. ત્રણ આગેવાન પ્રાણીઓ દરખાસ્ત લઈને સિંહ પાસે ગયા. સિંહને પણ આ વિચાર ગમ્યો.
1: વાહ, સરસ,
0: તેણે કહ્યું અને પછી ઉમેર્યું,
1: પણ ધ્યાન રાખજો કે મારું ભોજન મને સમયસર મળે, કારણ કે મને ભૂખ લાગે ત્યારે હું ખૂબ જ ગુસ્સે થઈ જાઉં છું. જે દિવસે મને ભોજન નહીં મળે તે દિવસે હું તમને બધાને મારી નાખીશ.
0: નક્કી કર્યા પ્રમાણે વારાફરતી પ્રાણીઓ સિંહના ભોજન તરીકે જવા માંડ્યા.

એક દિવસ સસલાભાઈનો વારો આવ્યો. સસલાભાઈ હતા હોશિયાર, પણ મરવું કોને ગમે? સિંહ પાસે સીધા જવા બદલે તેણે જંગલમાં ભટકવાનું શરૂ કર્યું.

0: ફરતા ફરતા તે કુવા નજીક આવ્યું. કુવાની પાળ પરથી તેણે કુવામાં પોતાનું પ્રતિબિંબ જોયું અને તેના મગજમાં એક ચમકારો થયો. તેણે સિંહને પાઠ ભણાવવાનો નિશ્ચય કર્યો અને પછી તે આરામથી સિંહની ગુફા તરફ જવા નીકળ્યો.
1: આ તરફ સિંહને સમયસર ભોજન ન મળ્યું હોવાથી તે ખૂબ જ ગુસ્સામાં હતો. સસલાને જોતા જ તે ગુસ્સામાં બોલ્યો,
2: હે મરે સસલા, તું આટલો મોડો કેમ આવ્યો? હવે હું બધા જ પ્રાણીઓને મારી નાખીશ.
3: ઓ જંગલના રાજા, મને માફ કરો. અહીં આવવામાં મોડું થયું એ મારી ભૂલ નથી. આપ મને મારો તે પહેલા મારી વાત તો સાંભળો. આજે અમારી સભા હતી, તેમાં એમ નક્કી થયું કે તમારા ભોજન માટે એક સસલું પૂરતું નથી, તેથી પાંચ સસલા મોકલવા. અમે પાંચે સસલા અહીં આવવા નીકળ્યા, પણ રસ્તામાં અમને બીજો સિંહ મળ્યો. તેણે અમને પૂછ્યું કે અમે ક્યાં જઈએ છીએ. અમે કહ્યું કે અમે તો જંગલના રાજા પાસે તેના ભોજન માટે જઈએ છીએ. આ સાંભળતા જ તે ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને ગર્જના કરી બોલ્યો, જંગલનો રાજા તો હું છું, તું કયા રાજાની વાત કરે છે?
4: સસલું આગળ કઈ બોલે તે પહેલા જ સિંહે ગર્જના કરી અને કહ્યું,
2: તું મને એ સિંહ પાસે પહેલા લઈ જા, આજે હું એનું જ ભોજન કરીશ.
0: સસલું બોલ્યું,
2: સારું,
3: હું તમને ત્યાં લઈ જઈશ.
0: અને પછી બંને કુવા તરફ જવા લાગ્યા. સિંહે કુવામાં ડોક્યું કર્યું, તેને પોતાનો ચહેરો દેખાયો. મૂર્ખ સિંહ સમજ્યો કે પાણીમાં બીજો સિંહ છે.
4: તેણે ત્રાળ પાડી

0: ડર પોક
1: કુવામાંથી તેના અવાજનો પડઘો પડ્યો.
0: ડર પોક
2: અને આ સાંભળીને સિંહ ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને તેણે કુવામાં ભૂસકો માર્યો, પરંતુ પાણીમાં તેને બીજો સિંહ ન મળ્યો અને છેવટે તે પાણીમાં ડૂબી ગયો.
3: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.

બાલ દોસ્તો, હવે હું તમને સસાભાઈ સાકળિયાની વાર્તા કરીશ. એક હતું શિયાળ અને એક હતો સસલો. બંને જણાને એકવાર ભાઈબંધી થઈ. બે જણા એકવાર ગામ ચાલ્યા. રસ્તામાં બે માર્ગ આવ્યા. એક માર્ગ હતો ચામડાનો અને બીજો હતો લોઢાનો. શિયાળ કહે, હું ચામડાને રસ્તે ચાલું. પછી શિયાળ ચામડાના રસ્તે ચાલ્યો અને સસલો લોઢાને રસ્તે ચાલ્યો. લોઢાને રસ્તે ચાલતા એક બાવાની મઢી આવી. સસલાને તો ખૂબ ભૂખ લાગી હતી, તેથી એ બાવાજીની મઢીમાં ગયો. મઢીમાં આમ તેમ જોયું, ત્યાં તો ભાઈને ગાંઠિયા ને પેંડા હાથ લાગ્યા. સસલાભાઈએ તો ખૂબ ખાધું ને પછી લાંબા થઈ ને મઢીના બારણા બંધ કરી અને એ તો સૂઈ ગયા. એટલામાં બાવો આવ્યો ને મઢીના બારણા બંધ જોઈ અને બાવાએ પૂછ્યું, મારી મઢીમાં કોણ છે? અંદરથી સસલાભાઈએ તો ખૂબ રોફથી બોલ્યા, એ તો સસાભાઈ સાકળિયા, ડાબે પગે ડામ, ભાગ બાવા, નીકળતારી તુમડી તોડી નાખું. બાવો તો બીન નાઠો.

જઈ ને એક પટેલને તેડી આવ્યો. પટેલ ઝૂંપડી પાસે જઈ અને બોલ્યો, બાવાજીની ઝૂંપડીમાં કોણ છે? અંદરથી રોફ કરી અને સસાભાઈ બોલ્યા, એ તો સસોભાઈ સાકળિયા, ડાબે પગે ડામ, ભાગ પટેલ નીકળતારી પટલાઈ તોડી નાખું. પટેલ પણ બીનો ભાગ ભાગી ગયો. પછી પટેલ મુખી ને તેડીને આવ્યો. મુખી કહે, કોણ છે ત્યાં બાવાજીની ઝૂંપડીમાં? સુતા સુતા સસલાભાઈએ રોફ બંધ કર્યું, એ તો સસોભાઈ સાકળિયા, ડાબે પગે ડામ, ભાગ મુખી નીકળતારું મુખી પણ ભાંગું. આ સાંભળી મુખી પણ બીને ભાગી ગયો. પછી તો બાવાજી પણ ગયા. બધા ગયા પછી સસલાભાઈ મઢીમાંથી બહાર નીકળ્યા, શિયાળને મળ્યા અને બધી વાત કરી. શિયાળને પણ ગાંઠિયા અને પીંડા ખાવાનું મન થઈ ગયું. એ કહે, ત્યારે હું પણ મઢીમાં જઈ અને ખાઈ આવીશ. સસલો કહે, પણ જો બાવો આવશે તો મઢીમાંથી બોલીશ કેવી રીતે? શિયાળ કહે, હું પણ એ તો શિયાળ ભાઈ સાકળિયાને ડાબે પગે ડામ, ભાગ બાવાની તરતારી તુંબડી તોડી નાખું એમ બોલીશ. સસલો કહે, ઠીક, જાઓ ત્યારે લ્યો ગાંઠિયા અને પીંડાનો સ્વાદ. પછી શિયાળ તો અંદર ગયું. ત્યાં તો તરત જ બાવાજી આવ્યા અને બોલ્યા, મારી મઢીમાં કોણ છે? શિયાળે હળવેથી કહ્યું, એ તો શિયાળ ભાઈ સાકરિયાને ડાબે પગે ટા, ભાગ બાવા નીકળતારી તુંબડી તોડી નાખું. બાવાજી તો સાદ પારખી ગયા એટલે કહે, ઓહો, આ તો શિયાળ છે. પછી બાવાજીએ બારણા ખેડવ્યા અને અંદર જઈ શિયાળને બહાર કાઢી ખૂબ ખૂબ માર માર્યો. શિયાળભાઈને ગાંઠિયા ને પેંડા ઠીક મળ્યા.

બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પા ને રેડિયો પાલનપુર ના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો, અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.5

0: ફોરએફએમ રેડિયો પાલનપુરની સાથે
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

કાલે આપણે નિશાળમાં વિશ્વાના જોડાકોક લઈ ગયું. કહે છે કે વનકો લઈ ગયો. વનકો છે જેવો. તને એ કોણે કહ્યું? મને તો લખડો કહેતો હતો. પણ લખડો ક્યાં સાચું બોલે છે? ચાલ.

એને કહ્યું કે વનકો જોડા લઈ ગયો છે. ચાલો ત્યારે છનકાને જ પૂછીએ. એટલે છનકા, આ વિશ્વાના જોડા કોણ લઈ ગયું? કોણ શું? વનકો લઈ ગયો. તો તને ક્યાંથી ખબર? મને તો ભગલો કહે છે કે વનકો જોડા લઈ ગયો છે. આ ભગલો આવે એટલે ભગલા, તે વનકાને જોડા લેતા ભાળ્યો તો કે? ભાઈ, ભાળ્યો તો નથી. ઓલે રવલો કહેતો તો કે વનકો જોડા લઈ ગયો, પણ આ વિશ્વ આવે એટલે વિશ્વા, તારા જ જોડાની તપાસ કરીએ છીએ. કહે છે કે વનકો લઈ ગયો છે. હા ભાઈ, ઈ જ લઈ ગયો છે. મને ઓલો રામલો કહેતો તો કે રવલો કહે છે કે વનકો જોર છે. ચાલો ત્યારે રવલાને પૂછીએ. એટલે રવલા, આ વિશ્વાના જોડા વનકો લઈ ગયો છે? ઈ નહીં તો બીજો કોણ લઈ જાય? તે જોડા લેતા ભાળ્યો તો કે? હું કઈ ત્યારે પાસે ઊભો તો એ તો ભીમલો કહેતો તો કે વનકો લઈ ગયો છે. એટલે ચાલો બધા ભીમલાને ઘેર ચાલો. હે ભીમલા, તે તો વનકાને જોડા ચોરતા ભાળ્યો તો ને? ભાઈ, મેં મારી નજરે નથી ભાળ્યો. કોક કહેતો તું કે વનકો ચોર છે. બાલમિત્રો, મજા આવીને વાર્તામાં?

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર ની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેર નો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને, તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ યુવાઓ માટે.

જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આ

0: सामुदायिक स्टेशन रेडियो पालनपुर आज संपर्क करो व्हाट्सएप द्वारा 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9592966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोई नो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

दोस्तों, તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓન્લી ઓન 90.4 FM, ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

दोस्तों, તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓન્લી ઓન 90.4 FM, ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
1: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-96-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો પાલનપુર 90.4 FM.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે.

0: કૃષિને લગતી વિવિધ માહિતીઓથી સભર એવા આપણા સૌના મનગમતા કૃષિ દર્શન કાર્યક્રમમાં મિત્રો આપ જાણો જ છો કે અવારનવાર વિવિધ વિષયો લઈને અમે ઉપસ્થિત થઈએ છીએ કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને એવી જ રીતે આજે આપણે વાત કરવાના છીએ મત્સ્ય ઉદ્યોગ થતી આર્થિક ઉપાર્જન. હવે આજે મત્સ્ય ઉદ્યોગ છે જેનાથી અમે આપણે વધુમાં વધુ આર્થિક ઉપાર્જન કઈ રીતે કરી શકીએ તેની વિસ્તૃત માહિતી માટે આપણી સાથે અહીંયા જોડાયા છે ડૉક્ટર પ્રકાશભાઈ પટેલ સાહેબ. હું સાહેબનો પરિચય આપું તો તેઓ સહ સંશોધન વૈજ્ઞાનિક, સંશોધન નિયામક શ્રીની કચેરી કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. ડૉક્ટર સાહેબને મળીએ અને મિત્રો એ સમજવાનો ખાસ પ્રયત્ન કરીએ કે જે મત્સ્ય ઉદ્યોગ છે એના થકી હું કઈ રીતે આર્થિક ઉપાર્જન વધુમાં વધુ કરીને ઓછી મને તકલીફ પડે એનો આપણે જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ. કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ સાહેબ આપનું સ્વાગત છે. નમસ્કાર પ્રકાશભાઈ. હવે આમ તો મત્સ્ય ઉદ્યોગ એ વિષય નવો નથી, પણ મત્સ્ય ઉદ્યોગ થકી આર્થિક ઉપાર્જન વિશે આપણે જ્યારે વાત કરવાના હોય તો મત્સ્ય પાલન આપની દ્રષ્ટિએ કોને કહેવાય? અને મને જેમ હતું કે માછીમાર અને મત્સ્ય પાલન એક જ છે તો એ બંને અલગ કઈ રીતે પડે છે ત્યાંથી કાર્યક્રમની શરૂઆત કરો.
1: ખૂબ સરસ બેન તમારો પ્રશ્ન. કે જનરલી આપણે માછીમારી કરતા હોઈએ છીએ કે ફિશિંગ કહેતા હોઈએ છીએ, તો જે માછીમારો છે એ જાર અથવા તો બોટ, નાની હોડી કે મોટી બોટ, અથવા તો છીછરા પાણીમાં કે કિનારા ઉપર ઊભા રહીને માછલીની જારનો ઉપયોગ કરીને જે કુદરતી સ્ત્રોત જેવા કે દરિયામાંથી, નદીમાંથી કે મોટા જળાશયોમાંથી જે માછલી પકડતા હોય છે એને આપણે માછીમારી કહેતા હોઈએ છીએ. જ્યારે તમે પૂછ્યું કે ભાઈ માછીમારી એ મત્સ્યપાલનથી કેમ અલગ પડે છે, તો મત્સ્યપાલનની અંદર આ માછીમારીથી જે કંઈ માછલી પેદા થાય છે કુદરતી સ્ત્રોતમાંથી મળે છે, અને જે કંઈ માછલી પેદા થાય છે એ જે વિશ્વની ડિમાન્ડ છે, વિશ્વની માંગ છે, એને આપણે પૂરી કરી શકીએ એમ નથી. એટલા માટે આપણે તળાવો તૈયાર કરીને કે પાંજરા પદ્ધતિથી યોગ્ય ટ્રીટમેન્ટ આપીને જે માછલીની જાતો છે કે જેનો આપણે ઉછેર કરી શકાય એવી માછલીની જાતો, ઝીંગાઓ કે શેવાર કે ક્લેમ કે ઓસ્ટર એવી જેની ડિમાન્ડ છે વિશ્વમાં એનું આપણે જે ઉછેર કરતા હોઈએ છીએ એને આપણે મત્સ્યપાલન કહેતા
0: હોય છે. અને મત્સ્યપાલનમાં મેં પણ સમજ્યું છે સાહેબ કે જેમ આપણે ઝીંગા કે એવી તમે માછલીનું નામ આપ્યું જેનાથી આપણા માછીમારોને ફાયદો થતો હોય છે, પણ કેટલાક નિષ્ણાંતો એવું પણ કહે છે કે જે મત્સ્યપાલન છે એ કેટલાક પ્રકારનું હોય છે, એમાં કયા કયા પ્રકાર હોય છે સાહેબ?
1: મત્સ્યપાલનના જે પ્રકારોની વાત કરી ભાઈ, તો ખરેખર માછલી મત્સ્યપાલન અથવા એક્વાકલ્ચર જેને આપણે કહીએ છીએ, તો એક્વાકલ્ચર

0: ને જુદી જુદી પદ્ધતિથી વર્ગીકૃત કરી શકાય. એક તો પાણીની ખારાશના આધારે આપણે વર્ગીકૃત કરીએ તો એક તો મીઠા પાણીનું મત્સ્યપાલન છે, કે જેની અંદર મીઠું પાણી એટલે વધુમાં વધુ કદાચ એમાં ખારાશ હોય તો 0.5 PPT જેટલું હોઈ શકે, પણ 0.5 PPTથી જે ઓછી ખારાશ હોય એવા પાણીને આપણે એને મીઠું પાણી કહેતા હોય છે. અને મીઠા પાણીના જે સ્ત્રોતનો ઉપયોગ કરીને એટલે કે કોઈ જરાશય હોય તો પાંજરા પદ્ધતિથી પણ કરી શકીએ, અથવા નાના તળાવો તૈયાર કરીને આપણે જે માછલી ઉછેરતા હોય છે એને આપણે મીઠા પાણીનું મત્સ્યપાલન કહેતા હોય છે. બીજા પ્રકારની જે વાત કરી એ ભાંભરા પાનનું મત્સ્યપાલન. હવે ભાંભરું પાણી એટલે બેન એવું કહેવાય કે જેની અંદર નદી અને દરિયો જ્યાં મળતા હોય એ વિસ્તારની અંદર ભાંભરું પાણી હોય, કે એ પાણીની ખારાશ દરિયા કરતાં ઓછી અને મીઠા પાણી કરતાં વધારે હોય. એટલે જનરલી આપણે એને 0.5 PPTથી લઈને 20 PPT સુધીને આપણે જનરલી ભાંભરું પાણી કહેતા હોય છે. અને આ ભાંભરા પાણીના ઉપયોગ કરીને આજે ઝીંગા ઉછેર પણ કરવામાં આવે છે. ઘણી જગ્યાએ ભાંભરા પાણીનો ઉપયોગ કરીને આપણે પાંજરા પદ્ધતિથી મોટા તળાવો તૈયાર કરીને ઝીંગા સાથે પાંજરા પદ્ધતિથી બીજી એવી માછલી છે, સીબાસ છે, મિલ્કફિશ છે, એને પણ આપણે ઉછેર કરી શકીએ છીએ. અને ત્રીજું જે મત્સ્યપાલનની વાત કરી એ આપણે એને કહીએ મેરીકલ્ચર અથવા તો દરિયાનું મત્સ્યપાલન, કે દરિયો એટલો બધો વિશાળ છે કે જેની અંદર આપણે તળાવ તો બનાવી નથી શકતા, પણ એવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને મોટા મોટા પાંજરાઓ કે જેની અંદર બહુ મોટી સાઇઝની માછલીઓ, પપ્પેનો છે, કોબિયા છે, એવી માછલીઓનો આપણે ઉછેર કરી શકીએ, જેને મેરીકલ્ચર કહીએ છીએ, દરિયાનો ઉપરનું મત્સ્ય ઉછેર. હવે એ પણ કરી શકાય. આજકાલ સીવીડની પણ વાત કરું તો સીવીડની જે જલજ વનસ્પતિ છે, દરિયાની વનસ્પતિ, જેનું આજે વિશ્વમાં ખૂબ જ ડિમાન્ડ છે અને આપણા રોજબરોજની જીવનમાં પણ એનો ઉપયોગ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, જાપાનમાં તો એનો ખોરાક તરીકે પણ ઉપયોગ થાય છે, એવી સીવીડનું પણ કલ્ચર આપણે દરિયામાં કરી શકીએ છીએ. તદુપરાંત એવા ઘણી બધી ચીપલાની જાતો છે, એ પણ આપણે દરિયાની અંદર કરી શકીએ. એટલે આ રીતે મત્સ્યપાલનને આ રીતે આપણે વર્ગીકૃત કરી શકીએ પાણીની ખારાશના આધારે. બીજી રીતે જો વર્ગીકૃત કરવું હોય તો આપણે કહીએ કે ભાઈ એમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, કઈ ટેકનોલોજી વાપરીને આપણે કરીએ છીએ, તો જેની અંદર આપણે ટ્રેડિશનલ પદ્ધતિ કહીએ કે સામાન્ય તળાવ બનાવીને ખેડૂતો બહુ ઓછા પ્રમાણમાં બિયારણ નાખીને ખોરાક પણ બહુ ઓછો આપતા હોય, એવું જે કહીએ એવું પરંપરાગત રીતે આપણે ટ્રેડિશનલ ફિશ ફાર્મિંગ પણ કરતા હોય છે. બીજું સેમી ઇન્ટેન્સિવ, કે જેની અંદર આપણે કહીએ કે મધ્યમ કક્ષાનું ટ્રીટમેન્ટ આપવાની, મધ્યમ ખર્ચો જેમાં ઓછો હોય એવું સેમી ઇન્ટેન્સિવ ફાર્મિંગ પણ થાય, એની અંદર સારા ખોરાક પણ હોય છે, પણ એની જે ઇન્ટેન્સિટી છે એ થોડી મધ્યમ કક્ષાની હોય છે. એટલે એને આપણે સેમી ઇન્ટેન્સિવ પ્રકારનું પણ ઓછા મધ્યમ ખર્ચાનું પદ્ધતિનું મત્સ્યપાલન પણ કહેતા હોય છે. અને ત્રીજું કહીએ તો સઘન મત્સ્યપાલન, કે જેની અંદર સુપર ઇન્ટેન્સિવ કહેવાય, કે જેની અંદર હાઈ સ્ટોકિંગ ડેન્સિટી હોય, મત્સ્ય બીજ વધારે પ્રમાણનું સ્ટોકિંગ કરવાનું, એમાં ઓટોમેશન પણ હોય, એમાં સારા પ્રકારના ખોરાક પણ આપવામાં આવતા હોય, અને પાણીની ગુણવત્તા જાળવવા માટે આજકાલ તો AIનો પણ ઉપયોગ થઈ રહ્યો છે, તો એ રીતે જેનું ટ્રીટમેન્ટ આપીને કરવામાં આવતું હોય છે એને આપણે સુપર ઇન્ટેન્સિવ કે ઇન્ટેન્સિવ પ્રકારનું મત્સ્યપાલન
1: કરી શકાય. કેટલું ડિટેલમાં તમે સરસ માહિતી આપી. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ, ને અત્યારે આપણે વાત કરી રહ્યા છે મત્સ્યપાલન થકી આર્થિક ઉપાર્જન. સાહેબે ત્રણ વસ્તુ ખાસ આપણને કીધી, મીઠા પાણીથી પણ આપણે મત્સ્ય ઉદ્યોગ કરી શકીએ, પછી ભાભરા પાણીની પણ વાત કરી અને દરિયાઈ પાણીની પણ સાહેબ આપે વાત કરી. મીઠા પાણી થકી મત્સ્યપાલન કઈ રીતે કરી શકાય અને હું અથવા મારા કોઈ પણ માછીમારો હોય એ આર્થિક ઉપાર્જન કઈ રીતે કરી શકે એના વિશે વાત કરશો?
0: ખૂબ સરસ ક્વેશ્ચન છે બેન. આજકાલ જે આપણે કહીએ બ્લુ ઇકોનોમિકની વાત ચાલે છે, ભારતની અંદર આપણે લીલી ક્રાંતિ કરી, સફેદ ક્રાંતિ કરી, એટલે કે દૂધ ઉત્પાદન પણ સારું કર્યું, ખેતી ઉત્પાદન પણ કર્યું, અને હવે સરકાર શ્રી જેને કે નીલ ક્રાંતિ એટલે બ્લુ ઇકોનોમિક. તો મિત્રો, આજકાલ જે કંઈ માછીમારીથી જે માછલી પકડાય છે એના કરતાં હાલની તારીખમાં વિચારીએ તો વિશ્વની અંદર 50%થી વધારે માછલી આપણે એક્વાકલ્ચર એટલે કે મત્સ્યપાલનથી પેદા કરીએ છીએ. હવે બેનને જે ક્વેશ્ચન કીધો કે ભાઈ મીઠા પાણીનું મત્સ્યપાલન કરીને આર્થિક ઉપાર્જન કેવી રીતે કરી શકીએ, તો આપ જાણો છો તેમ ગુજરાતમાં 2340 કિલોમીટરનો દરિયાકાંઠો છે, તો એનો અંદાજિત 89,000 હેક્ટર વિસ્તારની અંદર તો આપણું ભાંભરું પાણી છે. અને બીજી વાત કરું તો નદીઓ અને ગામ તળાવો, આજકાલ દક્ષિણ ગુજરાતની અંદર અને મધ્ય ગુજરાતની અંદર લગભગ ગામે ગામ ગામ તળાવો ઉપલબ્ધ છે. અને સરકારશ્રીએ જે પાણીના સંચયના ભાગરૂપે જે કંઈ તળાવો બનાવે છે, ઉત્તર ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં નાના ચેકડેમો બનાવે છે, તળાવો બનાવે છે, તો આ બધા તળાવો આપ જોતા હશો તો મોટાભાગના પડતર હોય છે. જ્યારે મિત્રો પડતર તળાવો હોય ત્યારે એની અંદર ખરેખર તમે જોતા હશો આલ્ગી થઈ જતી હોય છે, એક પ્રકારની જલજ વનસ્પતિ થઈ જતી હોય છે, અને આવા તળાવો ખડાયેલા તળાવો થઈ

0: પણ જો આની અંદર એક જાગૃતિ લાવીને દરેક યુવાનો જો આની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિથી જો મત્સ્ય પાલન કરશે તો મને 100% ખાતરી છે કે એની અંદર આપણે સારું એવું આર્થિક રીતે ઉપાર્જન કરી શકીએ એમ છીએ. જેમ બેને વાત કરી તો મીઠા પાણીના મત્સ્ય પાલનમાં વાત કરું તો ઇન્ડિયન મેજર કાર્પ, જે કટલા, રોહુ, મ્રિગલ, આ ત્રણ જે ભારતીય માછલીઓ, મેજર કાર્પની જે માછલીઓ છે એનું મોટાભાગે કલ્ચર થાય છે. અને ટોટલ ભારતના જે ઉત્પાદન છે એમાં 89% જે મીઠા પાણીની માછલી પેદા થાય છે આપણી ઇન્ડિયન મેજર કાર્પ છે. તદુપરાંત ચાઇનીઝ કાર્પ પણ છે, સિલ્વર કાર્પ છે, કોમન કાર્પ છે, તેમજ ગ્રાસ કાર્પ. જે મેં કીધું કે ગામ તરાવ માટે મિત્રો જો ગ્રાસ કાર્પને અંદર નાખવામાં આવે કટલા, રોહુ, મ્રિગલના સાથે તો આપણે ગામ તરાવો પણ ચોખ્ખા રહેશે અને જે તરાવની અંદર કુદરતી વનસ્પતિ છે એ ઘાસ કાપનો એક ખોરાક છે. તો મિત્રો આ રીતે આપણે જે કુદરતી ખોરાકનો ઉપયોગ કરીને જો માછલી પેદા કરીએ તો આપણો ખર્ચો પણ ઓછો આવી શકે, એટલે આ રીતે ગામ તરાવનો પણ આપણે કાર્યક્ષમ રીતે ઉપયોગ કરીએ તો મને ખાતરી છે કે એની અંદર અમે લોકો નવસારી જિલ્લાની અંદર ઘણા એવા ગામ તરાવો હતા કે જેને અમે સજીવન કર્યા, ગામના ગ્રુપો બનાવ્યા, મંડળો બનાવ્યા યુવાનોના અને એમને તાલીમ આપીને એવા ગામ તરાવોને સારી રીતે આજે પ્રોડક્ટિવ થઈ ગયા છે. એમાં માછલી પણ પેદા 6 થી 7 ટન 2 હેક્ટરમાંથી કરતા હોય છે અને નાના તરાવો તૈયાર કરીને પણ આપણે 0.5 હેક્ટરનું તરાવ, 1 હેક્ટરનું તરાવ એવું કરીને આપણે કાર્પ માછલી સાથે પાંજરા પદ્ધતિથી પંગસિયસ અને તિલાપિયા બંને પણ સાથે રહીને કરી શકીએ એમ છીએ અને એનાથી તમારું ઉત્પાદન પ્રતિ હેક્ટર 9 ટન સુધી આપણે લઈ શકીએ એમ છીએ. એટલે આ રીતે આર્થિક ઉપાર્જનની વાત કરી અને સાથે સાથે મત્સ્ય પાલનની અંદર પણ જો ખેડૂતોને ભાવ નથી મળતા, ઘણી વખત એમ કહે છે પંગસિયસ માછલીનું એટલું બધું ઉત્પાદન થાય છે કે એને ભાવ નથી મળતા, તો મિત્રો આજકાલ માછલીની પણ ડિમાન્ડ વધતી જાય છે. લોકો એક પૌષ્ટિક આહાર તરીકેની એક માંગ છે વિશ્વની અંદર, ભારતમાં પણ એક ઘરગથ્થુ ડિમાન્ડ ઊભી થઈ છે. તો આમાં પણ વેલ્યુ એડિશન કરીને ફિશ સ્ટીક, ફિશ સમોસા, ફિશ પિઝા એવી પૌષ્ટિક તૈયાર આહાર તૈયાર કરીને પણ આપણે આવી વાનગીઓ તૈયાર કરીને મને ખાતરી છે કે આવું જો આપણે પીરસશું અને લોકોને આપીશું તો 100% જે લોકો ખાય છે એ લોકો માટે એક પૌષ્ટિક આહાર તૈયાર થશે અને આર્થના વેલ્યુ એડિશન કરીને પણ આપણે આર્થિક ઉપાર્જન કરી શકીએ એમ છે.
1: તો ડૉક્ટર સાહેબ, હવે જેમ તમે પણ જવાબમાં કાર્પ માછલી ઉછેર વિશે વાત કરી, કાર્પ માછલી ઉછેરના જે વિવિધ તબક્કા છે એના વિશે અમારા માછીમારોને કહેશો આપ?
0: કાર્પ માછલીના જે ઉછેરના વિવિધ તબક્કાની વાત કરી તો શરૂઆતનું જે સ્ટેજ કહીએ તો દરેક ઉછેર માટે ચાહે ખેતીવાડી હોય કે ગમે તે હોય એની અંદર બિયારણની જરૂર પડતી હોય છે. એમ માછલીને પણ સારું બિયારણ, સુધારેલી જાતોનું બિયારણ એ પણ જરૂરી છે. એટલે પહેલાં તો હેચરી હોય અને હેચરીમાંથી જે બચ્ચા આવતા હોય છે એને આપણે સ્પોનમાંથી જે ફ્રાય બનાવીએ અને ફ્રાયમાંથી યરલિંગ બનાવીએ, એમ નર્સરી અને રિયરિંગ યુનિટ એ પહેલો એક તબક્કો છે. અને આ રિયરિંગ યુનિટથી તૈયાર થયેલા આપણા ફિંગરલિંગ કે યરલિંગ એ આપણા ગ્રો આઉટ પોન્ડ, એટલે કે જેમાં આપણે માર્કેટેબલ સાઇઝની જે માછલી તૈયાર કરવાની હોય એ ગ્રો આઉટ પોન્ડની અંદર આપણે ઉછેરતા હોય છે. એટલે આના બે તબક્કા છે, એક મત્સ્ય બીજ ઉછેર તબક્કો અને બીજું આપણો ગ્રો આઉટ પોન્ડનો તબક્કો કે જેની અંદર માર્કેટેબલ સાઇઝની આપણે માછલી તૈયાર કરી શકીએ.
1: બરાબર છે. અને જેમ પણ આપણા સાહેબ એમ કીધું ગ્રો આઉટ પોન્ડની જે વાત કરી કે જે આપણે તળાવમાં સાહેબ માછલી ઉછેરી શકીએ, કાર્પ માછલી જે સાહેબ તમે ક્યારના વાત કરી રહ્યા છો એની કઈ જાત તળાવ માટે પસંદગી કરવી જેને તમે ગ્રો આઉટ પોન્ડ કહી રહ્યા છો, તો એના વિશે થોડીક માહિતી આપશો?
0: કાર્પ માછલીમાં જે મેં તમને અગાઉ પણ કીધું કે ઇન્ડિયન મેજર કાર્પમાં 3 જાતો છે, એક છે આપણી કટલા છે, બીજી છે રોહુ છે, ત્રીજી છે મ્રિગલ છે. જ્યારે અન્ય વિદેશી કાર્પની વાત કરું તો કોમન કાર્પ છે, ચાઇનીઝ કાર્પમાં સિલ્વર કાર્પ છે અને જે વાત કરી હતી મેં ઘાસ કાર્પ, જે તળાવની અંદર જે કંઈ વનસ્પતિ પેદા થાય છે એને સારી રીતે જે કુમરા પાન હોય છે એને ખાઈને જે પોતાનો વિકાસ કરતી હોય છે. ઘાસ કાપની વાત કરું બેન તો ઘાસ કાપ પોતાના વજનનું 5 ગણો જેટલો ખોરાક તરીકે લેતું હોય છે. એટલે તળાવની અંદર તમારું ઘણી વખત ઘાસ કાપને જો અંદર રાખી હોય તો આપણે તળાવની અંદર ઘાસ પણ ચોખ્ખું થઈ જાય, તળાવ ચોખ્ખું રહેશે અને આખું વર્ષે પાણીનો આપણે ઉપયોગ કરી શકીએ. સાથે સાથે કટલા રૂમ રીગલ છે એ ઝૂ પ્લેંક્ટોન એટલે કે પ્રાણીજન્ય પ્લવકો માઇક્રો ઓર્ગેનિઝમ જે હોય છે એને પણ ખોરાક તરીકે આરોગતા હોય છે. સાથે સાથે આ પ્રાણીજન્ય પ્લવકો જે કે ઝૂ પ્લેંક્ટોન એનો ખોરાક ફાયટો પ્લેંક્ટોન હોય એટલે માઇક્રો આલ્ગી હોય છે. તો આ માઇક્રો આલ્ગીને માઇક્રો ઓર્ગેનિઝમ ખાશે અને માઇક્રો ઓર્ગેનિઝમને આ માછલીઓ ખાશે. એટલે આપણે ઓછા ખર્ચની અંદર એટલે કે પૂરક આહાર ઓછો આપીને આ માછલીઓનો જો કટલા રોહ મ્રિગલનો આપણે કરવામાં આવે, સાથે સાથે મિશ્ર જાતિમાં આપણે સાથે સાથે સિલ્વર કાર્પ છે, ગ્રાસ કાર્પ છે, કોમન કાર્પ છે એને જો કરીએ તો આપણે સારામાં સારું ઉત્પાદન અંદાજિત 1 હેક્ટરની અંદર 4 થી 5 ટન આપણે માછલીનું ઉત્પાદન લઈ શકતા હોય છે.

0: સાથે સાથે આને સાથે આપણે ઝીંગા પણ કરી શકીએ એમ છીએ. એટલે મેક્રોબિકેમ રોઝનબર્ગી આપણા જે ઝીંગા છે મીઠા પાણીના, એના એના પણ કરી શકીએ છીએ. સાથે સાથે આ જ તરાવની અંદર આપણે પાંજરા પદ્ધતિથી એ જ તરાવમાં પંગસિયસ અને તિલાપિયાને જો કરશું તો જે પંગસિયસ માછલી છે એ વધારે ખોરાક ખાવાવાળી છે, એને પૂરક આહાર જોઈએ છે, તો એની જે અગાર નીકળશે એમાંથી જે એક્સક્રીટા નીકળશે એનાથી તરાવની ફળદ્રુપતા વધશે, અને એની અંદર જે કટલા રોહ મૃગલને મેં કાર્પ માછલીઓ કીધી એનો જે ખોરાક માટેને જે પોષક તત્વો જોઈએ, નાઇટ્રોજન જોઈએ, કાર્બન જોઈએ, એ માછલીની અગારનો ઉપયોગ કરીને, પંગસિયસની અગારનો ઉપયોગ કરીને એનો એમોનિયામાંથી નાઇટ્રોજન કન્વર્ટ થશે, એ રીતે કુદરતી આહાર પણ તૈયાર થશે અને એક સાયકલ તૈયાર થશે. એટલે બેન, હું તો કહું છું કે અમારું જે મત્સ્યપાલન છે, ખાસ કરીને મીઠા પાણીનું મત્સ્યપાલન, એ ડિફોલ્ટ રીતે ઓર્ગેનિક પ્રકારનું મત્સ્યપાલન છે. એમાં બહુ કોઈ કેમિકલ વપરાતા નથી, એમાં કોઈ એવી દવાઓ પણ નથી વપરાતી. એટલા માટે આ મત્સ્યપાલનથી આપણે સારામાં સારું આર્થિક ઉપાર્જન પણ કરી શકીએ અને સારામાં સારું પૌષ્ટિક આહાર પણ લોકોને પીરસી શકીએ.
1: બરાબર છે. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ, અને અત્યારે આપણે વાત કરી રહ્યા છે મત્સ્ય ઉદ્યોગ દ્વારા આર્થિક ઉપાર્જન. વિરામમાં જતા પહેલા સાહેબે જે માહિતી આપી ને એમાં મને સરસ માહિતી એ લાગી સાહેબ કે તળાવને ચોખ્ખું કરી દે છે. તો જ્યારે પણ મત્સ્ય ઉદ્યોગ આપણે કરવો હોય તો મત્સ્ય બીજ સંગ્રહ કરતા પહેલા તળાવને જો તૈયાર કરવું હોય તો સાહેબ કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ?
0: બહુ સરસ વાત કરી બેન તમે, કે એ બહુ જરૂરી છે. કારણ કે એવું નથી કે ભાઈ આપણે માછલી તળાવમાં માછલીના બિયારણ રાખીને માછલી 2 કિલોની થઈ જાય, એવું નથી હોતું મિત્રો. આમાં પણ ખેતીવાડી કે અન્ય જે આપણી ખેતીમાં કે બીજા ઉછેરમાં જે કે વૈજ્ઞાનિક પદ્ધતિ હોય છે એ પણ જરૂરી છે. એટલે આમાં પાણીની ગુણવત્તા પણ બહુ જરૂરી છે. એટલે જ્યારે તળાવ તૈયાર કરવાનું હોય એમાં 2 રીતે હોય છે, કે જો તમારા એક પાક લઈ લીધું, તમારું તળાવ કંટ્રોલ કન્ડિશનમાં છે કે જેમાંથી આપણે પાણી કાઢી શકીએ એવું છે, તો એને પહેલા પાક લીધા પછી તળાવને સૂકવવું જોઈએ, એની ખેડ કરવી જોઈએ. આમ કરવાથી મિત્રો જે હવામાનનો ઓક્સિજન છે એ તળાવના તળિયે સુધી જશે અને આગળના પાકના કારણે જે કંઈ અંદર ઓક્સાઇડ હોય છે, જે કંઈ સલ્ફાઇડ હોય છે કે બીજા ઝેરી વાયુઓ જે હોય છે એમોનિયા પ્રકારના, એનું ઓક્સિડેશન થશે અને તળાવની તળિયું એકદમ શુદ્ધ બનશે. ત્યારબાદ જો ઘણી વખત એવું હોય છે કે ભાઈ આપણે તળાવને ખાલી કરી ન શકતા, ગામ તળાવ હોય તો જેમાં પાણી ભરેલું હોય છે, તો આવા તળાવની અંદર આપણે ખરેખર જે આગળ ઘણી વખત હોય છે કે કેનાલનું પાણી લેતા હોય, એમાં સારી ફિલ્ટર સિસ્ટમ ના હોય, તો વીડ ફિશ જેને આપણે કહીએ પરચુરણ માછલીઓ, એ પણ અંદર આવી જતી હોય છે. સાથે સાથે ઘણી બધી શિકારી માછલીઓ પણ અંદર આવી જતી હોય છે, તો પહેલાં તો આપણે આ માછલીઓને પણ દૂર કરવી જોઈએ. સાથે સાથે એમાં ઘણી વખત આલ્ગી અથવા તો વનસ્પતિ એ પણ પુષ્કળ હોય, એને પણ આપણે દૂર કરવી જોઈએ. પછી એના પછી ચૂનાનો છંટકાવ કરવો જોઈએ. આજે તળાવની પાણીની પીએચ બહુ અગત્યની છે માછલી ઉછેર માટે. મોટાભાગના આપણે કહીએ તો જળચર પ્રાણીઓ છે 7.5 થી લઈને 8.1ની પીએચમાં સારામાં સારો એનો વિકાસ થતો હોય છે, એટલે આપણે એના ચૂનાનો છંટકાવ પણ કરવો જોઈએ. બીજું તમે વાત કરી પોષક તત્વોની, તો જમીનની સુધારણા, એટલે કે જમીન જો સારી હશે તો પાણીની ગુણવત્તા સારી હશે. એટલે એની અંદર કેવા પ્રકારના કાર્બન કેટલા પ્રમાણમાં છે, ફોસ્ફરસ કેટલો છે, નાઇટ્રોજન કેટલો છે, એ પ્રમાણે આપણે એની અંદર ખાતરો પણ નાખવાના થતા હોય છે. કુદરતી ખાતર જે આપણે છાણિયું ખાતર છે એ પણ નાખવાનું થાય છે, એટલે એ પણ એક તબક્કો છે. એટલે જ્યારે માછલીનું બિયારણ આપણે કરતા હોય છે, નાખતા હોય છે, એ પહેલાં તળાવને આપણે વ્યવસ્થિત રીતે આ રીતે દરેક તબક્કામાં ધ્યાન રાખીને તળાવને તૈયાર કરવાનું હોય છે. અને જ્યારે પોષક તત્વોથી ભરપૂર એવું પાણી, જ્યારે ફળદ્રુપ પાણી તૈયાર થશે, ત્યારબાદ આપણે મત્સ્ય બીજનું સંગ્રહ કરવાનો.
1: બરાબર છે. પણ ડૉક્ટર સાહેબ, જે અમારા માછીમારો છે એમને પ્રશ્ન એવો થતો હોય કે ઘણી વખત જલીય વનસ્પતિ પણ નીચે હોય છે, શું એ નુકસાન કરે અથવા તો એને દૂર કરવાના અમે કયા પગલાં લઈ શકીએ?
0: હા, બહુ સરસ ક્વેશ્ચન. જલીય વનસ્પતિ બહુ મોટું નુકસાન કરે છે. આમ તો જલીય વનસ્પતિ એટલા માટે થઈ જાય છે કે એમાં માછલી નથી. શરૂઆત પર જો પહેલી વખત તમારો ક્રોપ કરવાનું હોય ત્યારે ગામ તળાવ પણ તમે જોતા હશો તો બહુ ખડાયેલા હોય છે. તો આવી જે જલીય વનસ્પતિમાં સપાટી ઉપર તરતી વનસ્પતિ પણ હોય છે, જેવી રીતે અઝોલા, લેમના એ પ્રકારની છે, તો એને આપણે જો દૂર કરવી હોય તો મિકેનિકલ પદ્ધતિ છે કે આપણે એક વાંસનો મોટો વાંસ લઈ બે બાજુ દોરડું બાંધીએ અને આપણે ઢસડીને બહાર કાઢીએ તો પણ આ બધી નીકળી જતી હોય છે, નેટિંગથી પણ નીકળી જતી હોય છે. ઘણા આપણા ખુરપી કે હૂક હોય છે કે દાંતરડું હોય છે એનાથી પણ એના દાડખા કાપીને દૂર કરી શકાય. ઘણી વખતે વીડ કટર આવે છે, એવા મશીન આવે છે કે એક પ્રકારનું એવું કટર હોય, ધારદાર કટર હોય છે, મશીનથી ચાલતું, એમાં બોટ સાથે લઈને પણ આપણે વધારે જો વનસ્પતિ હોય તો દૂર કરી શકીએ. બીજું રાસાયણિક પદ્ધતિ પણ છે, જેવી રીતે 2-4-D છે.

0: એનો પણ આપણે છંટકાવ કરીને આપણે કરી શકીએ છીએ. ગ્લાયફોસેટ છે, એનો પણ સિમેજાઇન છે, એટલે એને પણ કેટલી વનસ્પતિ છે એના પ્રમાણમાં આપણે રાખીને આપણે 4 થી 10 કિલોગ્રામ આ કેમિકલનો ઉપયોગ કરીને આપણે એને દૂર કરી શકીએ છીએ. પણ જેનું પ્રમાણ છે એ તળાવની અંદર વનસ્પતિનું પ્રમાણ કેટલું છે એના આધારે આ કેમિકલનો ઉપયોગ કરવાનો હોય છે. એટલે જ્યારે આપણે આ કેમિકલ નાખવાનો થાય ત્યારે જનરલી એને આપણે 2 કિલોથી લઈને વધુમાં વધુ 10 કિલો પ્રતિ હેક્ટરે આપણે નાખી શકતા હોય છે. એટલે એના પહેલાં તો મેકેનિકલ પદ્ધતિ વાપરવાની, પછી રાસાયણિક પદ્ધતિ વાપરવાની. અને મેં તમને કીધું કે જૈવિક કંટ્રોલ, તો માછલી ખુદ આમાં આનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય છે. એવી ઘાસકાપ પણ જો આપણે નાખીએ તો આપણી વનસ્પતિ ઘણી બધી કંટ્રોલ થઈ શકે છે. એટલે આ રીતે આપણે કંટ્રોલ કરી
1: શકીએ. બરાબર. પણ ડૉક્ટર સાહેબ, હવે તમે જેમ માછલી ઉછેર વિશે વાત કરી રહ્યા છો, અને માછીમારોને પણ હું કહી દઉં કે ઘણી વખત સાહેબ એવું થતું હોય ને કે અન્ય શિકારી માછલીઓ અંદર હોય, કેટલાક ડૉક્ટર અને નિષ્ણાંત એવું કહે છે કે આ અન્ય શિકારી માછલીઓને દૂર કરવી જોઈએ. મારો પ્રશ્ન એ છે કે કેમ દૂર કરવી જોઈએ, અને જો દૂર કરવી જ જોઈએ એટલી જરૂરી હોય તો કઈ રીતે દૂર કરી શકાય?
0: આમ તો શિકારી માછલી કે પરચુરણ માછલી, કે ઘણી માછલીઓ જે પરચુરણ હોય છે કે જે શિકાર નથી કરતી, પણ એક તો આપણું મત્સ્ય પાલન મેઇન ટાર્ગેટ છે આપણી જે નક્કી કરેલી જાતની માછલીને મોટી કરવી છે. આપણે આપણે બીજી માછલીને મોટી નથી કરવી કે જેની માર્કેટમાં ડિમાન્ડ છે. હવે સિમ્પલ છે કે જ્યારે આપણે જે બિયારણ નાખતા હોઈએ એ બિયારણમાં સાથે જો આ બધી પ્રચુરણ માછલીઓ હોય તો પહેલાં તો જગ્યા રોકે.
1: અચ્છા.
0: બીજું ખોરાકની અંદર હરીફાઈ કરે. ચલો ખોરાકની અંદર હરીફાઈ કરતી તો ખોરાક આપણે આપી દઈએ, એનો વાંધો નથી. પણ ઓક્સિજન જે તળાવમાં પાણીમાં ઓગરેલો ઓક્સિજન છે એમાં પણ કોમ્પિટિશન થશે. એટલે આપણો જે જે ડિઝાયર માછલી છે જેને આપણે ઉછેરવી છે એ માછલી માટે પણ ઓક્સિજન ઓછો પડશે, ખોરાક પણ એ ખાઈ જશે, એટલે આપણે ખોરાકનો ખર્ચો થશે. સાથે સાથે માછલી માટે એનો ખોરાકની જગ્યા અને એનું એક્સક્રીટા, એનું ફિકલ મેટર બધું એ તળાવની અંદર છોડે છે. એટલે એમોનિયા પણ માછલી છોડતી હોય તો એ એમોનિયા પણ છોડશે ને પાણી ગંદુ કરશે, સાથે સાથે પોતાની ફિકલ મેટર છોડશે ને પાણીને ગંદુ કરશે. એ રીતે આ માછલી ખોરાકમાં પણ હરીફાઈ કરે છે, જગ્યા પણ રોકે છે અને પાણીને પણ ગંદુ કરે છે. એટલા માટે બેન આપણે આ માછલીઓને 100% કાઢવી જોઈએ. એટલે આવી બધી પ્રચુરણ માછલીઓ પણ કાઢવી જોઈએ. અને ઘણી શિકારી માછલી હોય છે, જેવી રીતે ફ્રેશ વોટર શાર્ક છે, સિંગી છે, કેટફિશ છે, મરેલ છે, આ માછલીઓ પણ વહેલા પ્રજનન કરતી હોય છે. એટલે આપણે માછલી જ્યારે આપણી કાર્પ માછલીઓ નાખવાની હોય એ પહેલાં મોટું બિયારણ થઈ ગયું, એટલે આપણે નાના બચ્ચાને ખાઈ જાય. એટલે એટલા માટે આપણું જે કહેવીએ ને કે સર્વાઈવલ, જીવંત દર સારો મળે અને આપણી માછલી જે ડિઝાયર માછલી છે એનો સારામાં સારો ઉછેર થાય, એટલા માટે આપણે પ્રચુરણ માછલીઓ મિત્રો કાઢવી જ જોઈએ. અને ત્યારબાદ જ આપણે આપણી જે માછલીને જે ઉછેરવાની છે એના યોગ્ય સાઈઝના બિયારણ.
1: આમ તો સાહેબ એમ કહી શકાય કે તમારી પાસે એટલું બધું સરસ જ્ઞાન છે કે એમ થાય કે હજી પણ ઘણા બધા પ્રશ્નો પૂછી લઉં, પરંતુ સાહેબ સમયની મર્યાદા છે, આપણે અટકવું પડશે. પણ કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગરથી આપ અહીંયા પધાર્યા અને અમારા જે દર્શક મિત્રોને સરસ મજાની માહિતી આપી, એ પહેલાં મારે તમારી પાસેથી જો ધારો કે મત્સ્ય ઉદ્યોગને લઈને કોઈ સંદેશો લેવો હોય તો હું લઈ શકું સાહેબ? એક સંદેશો આપશો?
0: મારો એક જ સંદેશો છે મિત્રો કે જેવી રીતે આપણો પડોશી દેશ જેમ ચાઇના એટલો બધો એગ્રેશન સાથે, એમ હમણાં તમે જોતા હશો કે ટકલામેકન ડેઝર્ટ છે, ડેઝર્ટની અંદર મિત્રો એને રણની અંદર ખારું પાણી, એટલું બધું ખારું પાણી, એટલી બધી આલ્કલિનિટી હતી, એવા પાણીને એને પોતાની ટેકનોલોજી વાપરીને એમાં એ પાણીને તૈયાર કર્યું અને એની અંદર 1000 ટન એટલે કે 30,000 મેટ્રિક ટન જેટલી માછલી પેદા કરી, ઝીંગા પેદા કર્યા. એવા ટકલામેકન ડેઝર્ટમાં જો એ લોકો કરી શકતા હોય તો મિત્રો ભારતની અંદર, ગુજરાતની અંદર આપણો એટલો બધો વેટલેન્ડ વિસ્તાર છે કે જેની અંદર યુવાનોએ ખરેખર અવેલેબલ ટેકનોલોજી, જેટલી ટેકનોલોજી છે એનો એકદમ જાગૃત થઈને એકદમ એગ્રેશન સાથે આપણે કલ્ચર પણ કરવું પડશે. સાથે સાથે આપણું ડોમેસ્ટિક માર્કેટ વધે, પર કેપિટા કન્ઝપ્શન વધે, એટલા માટે આપણે જે વેલ્યુ એડિશનની મેં વાત કરી એ પણ મિત્રો કરવું પડશે. એટલે હું એટલું કહી શકું મિત્રો મારા અનુભવથી કે મત્સ્ય ઉદ્યોગની અંદર, મત્સ્યપાલનની અંદર ખૂબ જ ડિમાન્ડ છે અને આ ફિલ્ડની અંદર બ્લુ ઇકોનોમિક જે કહીએ એનો માટેનો એક ઉત્તમમાં ઉત્તમ ઝરિયો છે. એટલે મિત્રો, યુવાન મિત્રોએ તો આની અંદર ખાસ ઝંપલાવવાની જરૂર છે, જે દેશની આર્થિક સદ્ધરતાને એકદમ પરિપૂર્ણ કરશે અને જે રોજગારીના પ્રશ્નો છે એ પણ આપણા સોલ્વ થશે.
1: જી સાહેબ, અને ખરેખર તમે જે સરસ સુંદર મજાનો સંદેશો આપ્યો તે બદલ તમારો આભાર. આપ ગાંધીનગરથી અહીંયા પધાર્યા અને અમારા માછીમાં

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર ની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેર નો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું,

એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

પ્રતિભાવ મોકલતા રહો. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલા આપ સર્વેને આપની ફરમાઈશ અને પ્રતિભાવ વિશેની માહિતી આપી દઉં છું. રેડિયો પાલનપુર 90.4 એફએમના વોટ્સઅપ નંબર 9522966688 પર આપ વોઇસ રેકોર્ડિંગ કે સંદેશો લખીને મોકલી શકો છો. તો શરૂઆત કરીએ આજના ફરમાઈશ કાર્યક્રમની. તો આજના આપણા પ્રથમ ફરમાઈશ કરતા છે મીત. મીતે આપણને ફરમાઈશ કરી છે 1964માં આવેલા સોંગ લગજા ગલેની. લગજા ગલે એક ફેમસ સોંગ છે, લતા મંગેશકરના અવાજમાં ગાવામાં આવેલું છે. અને આ ગીતની જે પોપ્યુલારિટી છે એ અત્યારે પણ એવી ને એવી જકબંધ છે. કોઈ સોંગ હોય ને લતા દીદીના અવાજમાં ગાવામાં આવ્યું હોય અને ફેમસ ના હોય એવું બને જ નહીં. અને લગજા ગલે આ એક એવું સોંગ છે કે જે અત્યારે બી લોકો દિલથી રિલેક્ટ કરે છે. લતા દીદીના અવાજમાં ગવાયેલા દરેક સોંગ એ અલગ જ ફીલ લાવે છે. અને આ ગીત એ તમને એવું લાગે ને કે તમે એક અલગ જ દુનિયામાં જતા રહો છો આ ગીત સાંભળતી વખતે. તો ચાલો સાંભળીએ મીતની ફરમાઈશ.

આપણા નેક્સ્ટ ફરમાઈશ કરતા છે પૂર્વાંશ. પૂર્વાંશે આપણને ફરમાઈશ કરી છે સોંગ બેરન. આ સોંગની ફરમાઈશ ફરીથી આવી છે. ગઈ વખતે પણ આ સોંગની ફરમાઈશ આવી હતી અને આ વખતે ફરી આવી છે. અને આ સોંગ અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે. હરિયાણવી સોંગ છે અને હરિયાણવી બ્રધર્સ દ્વારા ગાવામાં આવેલું છે અને મોસ્ટ પોપ્યુલર સોંગ અત્યારે બેરન કહી શકાય છે. એટલા માટે પૂર્વાંશે આપણને આ ફરમાઈશ કરી છે. તો ચાલો સાંભળીએ પૂર્વાંશની ફરમાઈશ.

આપણે નેક્સ્ટ ફરમાઈશ કરતા છે અનિરુદ્ધ. અનિરુદ્ધ આપણને ફરમાઈશ કરે છે સુલતાન મૂવીમાં આવેલા ગીત બુલ્લેયાની. આ જે સોંગ છે એ વિશાલ અને શેખરના અવાજમાં ગાવામાં આવેલું છે. આ સોંગની વાત કરીએ તો આ સોંગ જે મોહમ્મદ શાહ હતા એમનો એક સૂફી પંથ છે, અને એમના પંથની અંદર બેઝિકલી જે રીતે સોંગ ગાવામાં આવે છે એની ઉપરથી આ ગીત બનાવવામાં આવેલું છે બુલ્લે શાહના ઉપરથી. એટલા માટે આ સોંગ બહુ ફેમસ થયું છે. અને અનિરુદ્ધ આપણને કહે છે કે એમને સુલતાન મૂવી બહુ જ ગમે છે અને એના દરેક સોંગ ગમે છે, અને એની અંદર આ સોંગ જે બુલ્લેયા છે એની અંદર જે સૂફીનેસ છે, જે પીસ છે, એમને વધારે ગમે છે. તો ચાલો સાંભળીએ અનિરુદ્ધની ફરમાઈશ.

આગળના ફરમાઈશ કરતા છે નિધિ. નિધિ બાપાને ફરમાઈશ કરે છે બહેતી હવાસા થાવો. નિધિ આ સોંગ એ પોતાના ફ્રેન્ડને ડેડિકેટ કરવા માંગે છે. એ કહે છે કે કોલેજમાં એમનું એક ફ્રેન્ડ સર્કલ હતું અને એમાં એમનો એક બેસ્ટ ફ્રેન્ડ હતો, પરંતુ હવે થોડા સમયમાં આ ફ્રેન્ડનો જે કોન્ટેક્ટ છે એ કશો જ નથી. એમને એમનો ફ્રેન્ડ બહુ યાદ આવે છે, એટલા માટે પોતાના ફ્રેન્ડને એ આ સોંગ ડેડિકેટ કરવા માંગે છે. આ સોંગની વાત કરીએ તો થ્રી ઇડિયટ મૂવીની અંદર આ સોંગ આવેલું અને શાન અને શાંતનુના અવાજમાં ગાવામાં આવેલું હતું. તો ચાલો સાંભળીએ નિધિની ફરમાઈશ.

અને આજના આપણા છેલ્લા ફરમાઈશ કરતા છે અવંતી. અવંતી આપણને ફરમાઈશ કરી છે તેરે સંગ યારા. આ સોંગ એ રુસ્તમ મૂવીની અંદર આવેલું હતું, જેની અંદર ઇલિયાના ડિક્રુઝ અને અક્ષય કુમાર એ લીડિંગ રોલની અંદર હતા. અને આ સોંગ અને આ મૂવી એ બંને બહુ ફેમસ થયેલા, અને આ સોંગ ગાવામાં આવ્યું છે મનોજના અવાજમાં. તો ચાલો સાંભળીએ અવંતીની ફરમાઈશ. બા હોય તો બહુ ગરમી લાગે, એસી ચાલુ કરે તોય ગરમી લાગે.

તો શ્રોતા મિત્રો, ફરી મળીશું આવતા રવિવારે આપની બીજી ફરમાઈશ અને પ્રતિભાવ સાથે. યાદ રાખજો, આપની ફરમાઈશ અને પ્રતિભાવ સંદેશ સ્વરૂપે, ઓડિયો અને ટેક્સ્ટ સ્વરૂપે અમારા વોટ્સઅપ નંબર 9512966888 પર મોકલી આપો. યાદ રાખજો, જો ગીત 1965 પહેલાંના હશે તો અમને સરળતા રહેશે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત પાલનપુરનો અવાજ અને આપણા સમુદાયનો એકમાત્ર સામુદાયિક રેડિયો સ્ટેશન એટલે રેડિયો પાલનપુર 90.4 FM. રેડિયો પાલનપુર 90.4 FM ને માણતા રહો. અને હું છું આરજે પ્રિયંકા. ફરી મળીશું આવતા રવિવારે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

हेलो नमस्कार, 90.4 मेगाहर्ट्ज़ पर रेडियो पालनपुर पर आप सबनो हार्दिक स्वागत छे। हूँ छु आरजे एआर अने लईने आवु छु डॉलर बहु नवलकथा। सुधामूर्ति लिखित अने सुधा मेहताए जेने गुजराती में अनुवादित करी छे ते नवलकथाना अंशों ने जीवन में वर्षों पहला लखायेली पोतानी केटलीक पारिवारिक अनुभूतियों मित्रोंनी वातो अने ए समयना एक सामाजिक कार्यकर्ता तरीकेना पोताना विचारों ने निरूपण करती सुधामूर्तिनी आ नवलकथा आजे पण एटली ज तादृश्य छे। श्रोता मित्रों, आपणे गत एपिसोड में बात करी हती कि श्यामने हवे अमदावादमां नवी नौकरी मळी गई छे अने ज्यां रहेतो हतो त्यांना सौने अने पोतानी पहेली प्रीतनी ए अनुभूति दर्शावती व्यक्तिने पण ત્યાં છોડી અને અમદાવાદ આવે છે। શ્યામ, ગિરીશ અને સુરભી એ ત્રણે સંસ્કૃતના શિક્ષક મનહરલાલના સંતાનો હતા। ઘણા વર્ષો અગાઉ મનહરલાલે એક નાનકડું મકાન શાસ્ત્રીનગર નામના અમદાવાદના એક વિભાગમાં બંધાવ્યું હતું અને આથી મોટું ઘર બાંધવાની તો ઈચ્છા હતી, પણ એ સમયે તે બાંધી શકાય તેવું ન હતું અને અમદાવાદના આ પરિવારમાં ઉછરેલા વ્યક્તિ એટલે કે શ્યામ, એને જ્યારે વધુ સપના અને વધુ મોટા મકાન, વધુ પ્રસિદ્ધિ અને મિલકત વસાવવી હોય ત્યારે વિદેશ એ એના માટે એક અદ્ભુત સ્વપ્ન હતું। હંમેશા તેના બા નીલાબા કહેતા હતા કે મારો શ્યામ તો પૈસે ટકે સુખી થશે અને એ ત્યાં એટલે કે અમેરિકામાં સફળ માણસ બનવાનો છે અને ત્યાં પહોંચી અને આપણા પરિવારને ઊંચું લઈ આવશે। અને આ વાત થતી ત્યારે એ બંને પરિવારના પતિ પત્ની એ પોતાના ઝઘડામાં પણ આ વાતનો ઉમેરો કરી અને પછી ભવિષ્યના સ્વપ્નાઓ સેવી લેતા હતા। હવે શું થશે અને કેવી રીતે એ વાતને આજે માણીશું। સમય થયો છે ગીતનો, ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ।

શ્યામને પોતાની નવી નોકરી ખૂબ જ ગમી ગઈ. તેણે દિલ દઈને કામ કરવા માંડ્યું. બહુ જલ્દીથી તે તેના ઉપરીઓમાંનો એક માનીતો વૈજ્ઞાનિક બની પણ ગયો. તમે સાંભળી રહ્યા છો આરજે એઆરના સ્વરમાં રેડિયો પાલનપુર પર ડોલર વહુ નવલકથાના અંશો, જેના લેખિકા છે સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. શ્યામના લગ્ન માટેના માંગા આવવા શરૂ થઈ ગયા, પણ શ્યામ કે તેની માતા આ તબક્કે તેના લગ્ન માટે તૈયાર ન હતા. તેમની યોજના એ હતી કે કમસે કમ એક વર્ષ સુધી શ્યામે એટલા પૈસાની બચત કરવી કે જેથી ઘરમાં એક માળ ઉમેરી શકાય, ત્યાર પછી જ લગ્નનો વિચાર કરાય, તે અગાઉ નહીં. વળી એક બીજો વધુ સારો વિકલ્પ તો હતો જ, અમેરિકા. હવે તો તે જ સૌથી ઊંચી મહત્વાકાંક્ષા તેના માટે બની ગઈ, જીવનનું સૌથી મહત્વનું ધ્યેય. શ્યામે બહુ જ શિષ્ટતાથી આવતા બધા માંગાઓ નકારી દેવા માંડ્યા. મનોહરલાલને નિવૃત્ત થવામાં હજી બીજા બે વર્ષ બાકી હતા. તેમના બે દીકરાઓ આ બે વર્ષમાં જે કંઈ બચત કરી શકે તે તેમની બહેન સુરભીના લગ્ન માટે વાપરી શકાય, અને આવી યોજના કુટુંબે ઠરાવી હતી. જોકે ગિરીશ પાસેથી કંઈ બહુ આશા રાખી શકાય તેમ ન હતી. તેની આવક તો એટલી જ હતી કે તેમાંથી તેને પોતાની જરૂરિયાતો પૂરી થઈ જાય. આથી જળુંબી રહેલા મોટા બે ખર્ચાઓનો મૂળ ટેકો કરનાર તો શ્યામ જ રહેવાનો. આ નાણાકીય કટોકટીમાં નીલાબા કેવળ પોતાના પહેલા દીકરા પર જ વિશ્વાસ મૂકી શકે તેમ હતું. જીવનમાં પ્લાનિંગ કરવું બહુ અગત્યનું છે, અને આ પ્રકારે પરિવારના સભ્યોને ભવિષ્ય માટે માતા પિતા પ્લાનિંગ કરે એ સાહજિક છે. ક્યારેક સવાલ અને સંઘર્ષ થાય, પણ અહીંયા શું થશે એ વાતને આપણે માણીશું આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

અને ત્યાં તો ખૂબ જ અદ્ભુત સમાચાર આવ્યા. ઈસરો તરફથી શ્યામને અમેરિકા જવાનું નક્કી થયું. ખાસ તો સંશોધન માટે હવે તેણે ફ્લોરિડા જવાનું હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના રચયિતા છે સુધા મૂર્તિ અને જેને ગુજરાતીમાં અનુવાદ કરીને આપણી સમક્ષ મૂકી છે આ નવલિકાને, તે છે સુધા મહેતા. નીલાબા તો સાચે જ ખુશીથી ઉછળી પડ્યા. એક નાનકડી બાળાની જેમ તેમની ચટરપટર શરૂ થઈ ગઈ. મેં તો સાંભળ્યું છે કે ત્યાંનું સોનું બહુ સસ્તું છે, વળી કેસર અને ઇલાયચી તો કેવા ઊંચી જાતના ત્યાં મળે. આવું બધું લાવવાનું ભૂલતો નહીં જ્યારે પાછો આવે ને ત્યારે. હા, કહી દઉં છું. સુરભીએ પણ ઉમેર્યું, મોટાભાઈ પાછા આવો ને ત્યારે ઓછામાં ઓછી 6 સાડીઓ ફક્ત મારા માટે લાવજો. કેવળ મનહરલાલ અને ગિરીશે કોઈ જાતની માગણી શ્યામ પાસે રજૂ ન કરી. ઘણા લાંબા સમયથી સેવેલું સ્વપ્ન હવે સાકાર થયું હતું. શ્યામ એ તકોની ભૂમિ, અદ્ભુત સમૃદ્ધિની ભૂમિમાં આવી પહોંચ્યો. એ ભૂમિ એણે ધારી હતી તેનાથી જુદી નીકળી. આ એવો દેશ હતો કે જે હર પળ દોડતો જ હતો. અહીં પાણીની કોઈ અછત ન હતી, વીજળી પણ બહુ મોટા પ્રમાણમાં મળી શકતી, મકાનો પણ સરળતાથી મળી જતા, પોતાના બધા નાગરિકોની મૂળભૂત માનવીય જરૂરિયાતો ક્ષમતાથી કદાચ તેથી પણ વધુ પૂરવા માટે આ દેશ સક્ષમ હતો. આથી જ પૂરા વિશ્વમાં તેને સૌથી વધુ સમૃદ્ધ દેશ કહેવામાં આવ્યો, અને વળી સૌથી વધુ શક્તિશાળી પણ. ભારત એક 5000 વર્ષ પુરાણો દેશ છે, જ્યાં મહાન સમ્રાટોએ, ચાલુક્ય અને રાષ્ટ્રકૂટોએ શાસન કર્યું. આ ભૂમિ જે એક સમય ખૂબ પ્રશંસા પ્રાપ્ત હતી, તે ભૂમિમાં હવે અછતો અને વહેમોએ ઘર ગોળ્યું હતું. લાંબી અને દુઃખદાયક બીમારીથી પીડાતા કોઈ શરીરની જેમ તેનું ચૈતન્ય ઝાંખું પડી રહ્યું હતું, ઉડી રહ્યું હતું. એ દેશ જેને અનેક રોગો લાગુ પડ્યા હોય તેની સરખામણી અમેરિકા સાથે કેવી રીતે થઈ શકે? આ પરિસ્થિતિ વર્ષો પહેલા લખાયેલી ભારતની પરિસ્થિતિ અને અમેરિકાની સદ્ધરતા સાથે છે. આજની પરિસ્થિતિ સાથે તેને કંઈ લેવા દેવા નથી, પણ આજે પણ માનવું તો પડે કે અમેરિકા ઘણી બધી બાબતોમાં, માનવીય બાબતોમાં સુખ અને સમૃદ્ધિ આપી રહ્યું છે. દોડતો દેશ છે, આગળ જ વધે છે, અને ભારત આજે એના પથ કરતા વધારે સક્ષમ અને સુદૃઢ બન્યો છે. પણ અપેક્ષા તો અમેરિકાની રહેવાની. શું થશે હવે શ્યામના જીવનમાં? માણીશું આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આખાય અમેરિકામાં કુશળ વહીવટને શ્યામ જોઈ શક્યો. કોઈનું પણ ઘર શોધવામાં તેને થોડી મિનિટો જ થતી અને તેમાં પણ કોઈની મદદ લેવી પડતી નહોતી. દુનિયાના કોઈ પણ ખૂણે તે કોઈ પણ વ્યક્તિનો સંપર્ક કરી શકતો. અડધી જ મિનિટમાં ગાડી, ઘર, ટેલિફોન વગેરે બધું જ એ ખરીદી શક્યો. ભારતમાં તો આ બધું કોઈ ધનવાન હોય ને તો જ કરી શકે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર ડોલર વહુ, સુધા મૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત નવલકથાના અંશોને આરજે એઆરના એટલે કે મારા સ્વરમાં. બહુ જ જલ્દી શ્યામને તો અમેરિકાની જીવનશૈલીની આરામદાયક સગવડો અને અન્ય આકર્ષણો ગમવા લાગ્યા. આ દેશ એટલો આશ્ચર્યજનક અને અદ્ભુત છે તે પોતાની જાતને કહેતો, હજાર વાર કહેતો. અને અહીં રહેનારા લોકો પણ કેટલા બધા સુખી છે. તેની નોકરી પણ ઘણી સંતોષજનક હતી. ભારતમાં તો જે આ કામ કરતો તેનાથી આ ઘણું બધું વધારે મહત્વનું કામ પણ તેને મળ્યું હતું. ભારતમાં મળતા પગાર કરતા પણ અહીં ઘણો મોટો પગાર હવે તેને મળતો. પરિશ્રમ કરવાની ટેવ ધરાવતો અને વળી ક્ષમતાવાળો હોવાથી શ્યામ ઝડપથી જ સફળતાની નવી ઊંચાઈઓ સર કરવા લાગ્યો. પોતાના કામ અને પગારથી ખૂબ જ રાજી થતો શ્યામ પોતાની આ નવી જિંદગીમાં નવા જોશથી જોડાઈ ગયો. જીવનમાં થતા ફેરફાર અને નવી મળતી તકોને આપણે વધાવીએ છીએ, એ જ તો આપણા જીવનનો લક્ષ્યાંક છે. સફળતાઓને કેવી રીતે પચાવવી અને શ્યામના જીવનમાં પછી કેવા ફેરફારો થાય છે એ તો આપણે સૌએ જાણવું છે અને તમારામાં પણ અધીરાઈ છે જ. સુધામૂર્તિએ લખેલી આ નવલકથાને માણવાની મજા પણ કંઈક ઓર છે. હું તમને બધું જ કહેવાનો છું અંશોમાં, ટુકડાઓમાં. પણ સમય થયો છે ગીતનો. ગીતના વિરામ બાદ ફરી પાછો હું આવું છું. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર પર.

જ્યારે એક સાંજે કામથી ઘરે પાછો ફરતો હતો શ્યામ, ત્યારે સ્વાભાવિક રીતે તેને પોતાનું કુટુંબ યાદ આવતું. તેણે માતાને કાગળોમાં અમેરિકાના જીવનશૈલી વિશે લખ્યું, ત્યાં મળતા વિવિધ જાતના શાકભાજીને ફળો વિશે લખ્યું, તેણે જાત જાતના ફળોના રસો વિશે લખ્યું, જેની બોટલોનો આકાર પણ જુદા જુદા હતા તે લખ્યું, વળી દુકાનોમાં કેટલી જાતના આઈસ્ક્રીમ મળે એ પણ લખ્યું, અને પૈસા બદલાવી આપતા મશીનો અને કચરાના ડબ્બા ભેગા કરતી ટ્રકો તેના વિશે પણ લખ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર સુધા મૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતી ભાષાની સાહિત્યમાં પણ એક અનેરું સ્થાન ધરાવતી આ ડોલર વહુ નવલકથાને આરજે એઆરના સ્વરમાં રેડિયો પાલનપુર પર. ફળનો રસ પીધા પછી તેને મન ન થયું કે તેની બોટલ ફેંકી દે. ત્યારે તેણે માને લખ્યું, જો તું અહીંયા હોત ને તો આવી બધી સરસ બોટલોમાં વળી જાત જાતના અથાણા પણ તે ભરી દીધા હોત, અને અમેરિકામાં ખોરાક પણ કેટલો સસ્તો હતો, વળી લોકો પણ કેટલા વિશ્વાસપાત્ર અને પ્રામાણિક, તેવો કોઈ ફેરિયો ઊભો ન હોય તેવા રસ્તા પરના સ્ટોલોમાંથી સમાચારપત્રો ખરીદતા, તો પણ તેના યોગ્ય પૈસાની ચૂકવણી માટે બાજુના ડબ્બામાં અચૂક પૈસા નાખતા, બસોમાં પણ કંડક્ટરની કોઈ જરૂર નથી, અમેરિકનો ટિકિટના પૈસા કોઈ જાતના કપટ વિના ચૂકવી જ દેતા, અને આ બધા જ કાગળો તેણે પોતાની માતાને લખ્યા હતા. અને પછી તેણે ડોલર વિશે લખ્યું, તેની જાદુઈ તાકાત અને તેની મહાન ખરીદી શક્તિ, અને હકીકત એ કે $1 માટે 45 રૂપિયા એ સમયમાં આપવા પડે એ પણ લખ્યું. અને આશ્ચર્યજનક બાબત એ હતી કે જો તમારા ખિસ્સામાં ડોલર હોય તો તમે આખી દુનિયામાં કોઈ પણ ચિંતા વિના ખૂણે ખૂણે પ્રવાસ કરી શકો. આ વૈશ્વિક સ્વીકાર પામેલ શક્તિશાળી ચલણી નાણું આજના આધુનિક સમયનું એક સાધન.

અને એણે આ ડોલરની મોહિનીની બધી જ વાતો માને પોતાના કાગળમાં લખી હતી. માં સિવાય એને આ બધી વાતોને પ્રોત્સાહન પણ કોણ આપે? એના પિતા કે ગિરીશ તો બિલકુલ નહીં, અને સુરભીની અપેક્ષાઓ વધારે હતી. બીજા કોઈ મિત્રો કે એ સાથે વાત કરવાનું કોઈ મહત્વ ન હતું, એટલે એને બધું જ લખ્યું હતું. બીજું શું લખ્યું ને શું વાતો કરવાનો હતો એ બધું જ આ અંશમાં આવશે. આ માટે જોડાયેલા રહો ગીતના વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

અનુમાન સાચું થતું કે એ દિવસે શ્યામનો પત્ર આવ્યો જ હશે. પોતાના દીકરા તરફથી આવેલો પત્ર તરત જ રાંધણ કળા ઉપર પ્રભાવ પાડતો. કોઈ પણ વાર આ પત્ર પહોંચ્યો એટલે કશું જ ન થાય એવું તો ન જ બનતું. કોઈ વાર ભાત ચોંટી જતા તો શાક કાચું રહેતું કે પછી દાળમાં વધુ પડતું મીઠું પડી જતું અને ચામાં ખાડ વધી જતી. માની વાત છે ને, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહોની સાથે આ નવલકથાના અંશોને પણ તમે સતત જીવનમાં વાગોળતા રહો. સુધામૂર્તિ લિખિત આ ડોલર વહુ નવલકથા અને જેનો અનુવાદ સુધા મહેતાએ કર્યો છે તે હું આરજે એઆર મારા સ્વરમાં લઈને આપને કહી રહ્યો છું. એ દિવસો એવા હતા કે જ્યારે નીલાબા ભારતમાં કેવળ શારીરિક રીતે હાજર રહેતા અને તેમનું હૃદય અને મન તો અમેરિકાના એક છેડેથી બીજે છેડે ઉડ્યા કરતું. હવે તરતમાં જ પાછા જવાનો સમય આવશે તેવું પ્રશિક્ષણ ટ્રેનિંગમાં 3-4 અઠવાડિયામાં સંપન્ન થતું હતું, એટલે કે કહેવામાં આવતું. ત્યારે શ્યામે ભારત પાછા આવવાનું થશે અને ઈસરોના કોઈ નવા વૈજ્ઞાનિકને તેને આ પ્રશિક્ષણ આપવી પડશે ને એની ફરજ પડશે એ વિચાર માત્ર તેને નાખુશ કરી દેતો. તેણે ઈસરોના જ બીજા કેટલાક કર્મચારીઓ અંગે વિચારવા માંડ્યું, જેઓ પ્રશિક્ષણ માટે અમેરિકા આવ્યા તો હતા પણ પછી પાછા કદી ભારત આવ્યા જ નહોતા, એટલે કે ગુમ થઈ જવાનો માર્ગ લીધો હતો. પછી તેઓ કોઈ અમેરિકન કંપનીમાં કામે જોડાઈ જતા. જે લોકોએ તેમને કામે રાખ્યા હતા તેમણે તેમને કહ્યું હતું, ચિંતા ના કરશો, અમે તમને ગ્રીન કાર્ડ અમારા વકીલોની મારફતે અપાવી દઈશું. આ સ્વાર્થીપણું પણ પોતાના જીવન અને પરિવાર માટે કેટલું અગત્યનું હતું. શ્યામ શું આવું કરશે કે નહીં એ બધી જ વાતોને માણીશું આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

બધા ગુમ થનાર લોકોએ ખરી રીતે તો અમેરિકામાં આવ્યા પહેલા એમની સંસ્થામાં એટલે કે પોતાની પ્રશિક્ષણ માટે અહીં મોકલી આપનારી સંસ્થામાં એવું લખાણ આપેલું હતું કે અમે ભારત પાછા આવીને પછી તમારી સંસ્થામાં 5 વર્ષ ઓછામાં ઓછું કામ કરીશું અને સહીઓ પણ એ શરતોમાં બાહેધરી આપતા કરી હતી. જો આ શરતોનું તેઓ પાલન ન કરે તો સજાપાત્ર ઠરે તેમ પણ હતું. પરંતુ આ બધી નાની નાની વાતો પ્રત્યે ગુમ થઈ જનારાઓ તરફથી બેપરવાઈ દાખવવામાં આવતી હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર ડોલર વહુ નવલકથાના અંશો કે જેના રચયિતા સુધા મૂર્તિને અનુવાદ કર્યો છે સુધા મહેતાએ અને હું આરજે આર ગુજરાતીમાં તમારા સુધી રેડિયો પાલનપુર થકી પહોંચાડી રહ્યો છું. સામાન્ય રીતે આ ગુમ થનારા લોકો એવું માનતા હતા કે પહેલા તેમને સજા ફરમાવવા તો દો પછી જોઈ લેવાશે શું કરવું અને પડશે એવા દેવાશે. જે દિવસથી શ્યામે અમેરિકાની ભૂમિ પર પગ મૂક્યો હતો તે જ દિવસથી તેણે આવા ગુમ થનારાઓની કથાઓ માટે કાન ખુલ્લા રાખ્યા હતા. આ તો હવે એક સામાન્ય પ્રયુક્તિ જ જાણે બની ગઈ હતી. તેણે પોતાના સાથીદારો અને રાજીવ અને શ્રીકાંત પર આવું શરતી બોન્ડ સ્વીકાર્યા પછી અમેરિકા આવી અને ગુમ થયા હતા તે વાતો વિશેનો અભિપ્રાય મેળવ્યો હતો. પણ પછી તે અમેરિકામાં ભૂગર્ભમાં ચાલી ગયા અને તેઓ અહીં પ્રચ્છન્ન અને ખાનગી રીતે રહેવા લાગ્યા. ઇસરોના ઉચ્ચ અધિકારીઓએ વાસ્તવમાં તો શ્યામને પણ પત્ર લખ્યો કે આ બંને ગુમ થનારા સાથીદારોની શોધ કરી તેમના સરનામાં મોકલી આપવો. શ્યામને ખબર હતી કે રાજીવ અને શ્રીકાંત હવે સંતાતા સંતાતા કયે ઠેકાણે રહેવા લાગ્યા હતા, પણ તેણે એ બાબતે મૌન જ સેવ્યું હતું. ગ્રીન કાર્ડ મળી ગયા બાદ આ ગુમશદા લોકો હિંમતભેર પોતાના અડ્ડામાંથી બહાર આવી જતા અને પાછા ભારત પણ ફરતા, જ્યાં તેઓ ધનવાન અને પ્રતિષ્ઠિત કુટુંબની સુંદર છોકરીઓ સાથે લગ્ન કરી લેતા અને ખૂબ રોપથી પાછા અમેરિકા આવી જતા, જ્યાં તેઓ સુખી અને સ્થિર જીવન ગાળતા. હવે તો તેઓ ડોલર દેશના નાગરિકો હતા ને. આ વાત ચુભે છે, વાગે છે, પણ હકીકત છે આપણા ભારતીયોની. છોડીએ અને શું થશે નવલકથામાં, શ્યામ શું આવું કરશે કે નહીં એ માણીશું આપણે આ ગીતના વિરામ બાદ અથવા તો ફરી ક્યારે. પણ તમારે મારી સાથે જોડાયેલા રહેવાનું છે 90.4 મેગાહર્ટ્ઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા હતા રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે ઈઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથા, જેના રચયિતા છે સુધા મૂર્તિ, સામાજિક કાર્યકર્તા અને ઇન્ફોસિસના પ્રણેતા, અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. આ સુંદર મજાની નવલકથા શ્યામ અને એના જીવનને, અમેરિકાના સ્વપ્ન અને ડોલર વહુ પરિવારની પ્રગતિ, એવી તો ઘણી બધી બાબતોનો સમાવેશ કરે છે. અને એટલે જ તો આપણા જીવનમાં પણ આ પ્રગતિ અને પંથ કે જ્યાં આર્થિક પરિસ્થિતિને મજબૂત કરવાની છે, તે વર્ષો પહેલા અને આજે પણ સેમ છે. એટલે જ હું તમારી સાથે વહેંચી રહ્યો. આ નવલકથાના અંશો કેવા લાગે છે એના અભિપ્રાય મને મોકલી આપો. અને આ માટે તમારે શું કરવાનું છે? માત્ર 9512-66-88 પર વોટ્સએપ કરીને તમારા મેસેજ ટેક્સ્ટ અથવા તો વોઇસમાં મોકલી આપવાના છે. આ સિવાય ફેસબુક, એક્સ, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર મેસેજીસ કરીને, કોમેન્ટ કરીને પણ મોકલી શકો. રેડિયો પાલનપુર લખશો એટલે આ બધા જ સોશિયલ મીડિયાના એકાઉન્ટ ખુલી જશે. સિવાય રેડિયો ગાર્ડન પર અને અમારી મોબાઈલ એપ્લિકેશન પર પણ આ બધા જ વિકલ્પો ઉપલબ્ધ છે. અમારા પ્રતિભાવ કાર્યક્રમ વિશે નવું શું જાણવા માંગો છો? એક નવા કલેવરમાં, નવા સ્વરૂપમાં ટૂંક સમયમાં આ સમુદાયિક રેડિયો સ્ટેશન આવી રહ્યો છે અને આ માટે તમારા અભિપ્રાય અગત્યના છે, તો મોકલી આપો. આ સિવાય તમે વિશ્વના કોઈપણ ખૂણામાં હોવ કે અન્ય મિત્રોને આપણા આ સમુદાયિક રેડિયોને પહોંચાડવા માંગતા હોવ, તો તમે અમારી આ રેડિયો પાલનપુર લખેલી અને શોધેલી મોબાઈલ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર અને આઈટ્યુન સ્ટોર પર મોકલી આપો. સિવાય મેં કહ્યું એમ રેડિયો ગાર્ડન પર પણ મને અથવા અમારા બધા જ આરજીસને તમે સાંભળી શકો છો. તો તમારા અભિપ્રાય મને મોકલી આપો. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો. અલવિદા દોસ્તો, આવતા એપિસોડમાં આપણે ફરી મળીશું રેડિયો પાલનપુર પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: હેલો પાલનપુર, હું છું આરજે અંજલી. રસોઈની રંગતમાં હું તમારા સૌનું સ્વાગત કરું છું. તો આજની આપણી રેસિપી છે અમીરી સેવ ખમણી. આઈ એમ શ્યોર તમારા મોઢામાં પાણી આવી ગયું હશે, હે ને? સેવ ખમણીનું નામ આવે એટલે સુરતની ફેમસ સેવ ખમણી યાદ આવી જાય, નહીં? હમણાં તો ઠેર ઠેર ફાસ્ટ ફૂડની શોપ પર સેવ ખમણી જોવા મળતી હોય છે, પરંતુ એવો સ્વાદ ઘરે કેવી રીતે લાવો? પણ ડરશો નહીં, કેમ કે આપણે એ રેસિપી બનાવવા જઈ રહ્યા છીએ અને આઈ એમ શ્યોર તમને એ સ્વાદ ઘરે પણ મળશે. તો ચાલો સેવ ખમણી બનાવવા માટેની સામગ્રી જોઈ લઈએ. ઘરે બનાવેલા ખમણ, તેલ, રાઈ, ઝીણું સમારેલું લસણ જોઈશે, ઝીણા સમારેલા લીલા મરચા, હિંગ, પીસેલી સાકર, દાડમ, સમારેલી કોથમીર, તાજું ખમણેલું નારિયેળ અને ઝીણી સેવ. હવે તમે કહેશો કે આટલી બધી સામગ્રી, તો આપણી સેવ ખમણી એકલી નથી બનાવવાની, અમીરી સેવ ખમણી બનાવવાની છે. એટલે કે અમીરી જેવો થોડો લુક તો આવો જોઈએ ને, એટલે આ બધું જોઈશે. ગુજરાતીઓ એટલે ખાવાના શોખીન, એટલે તો ગુજરાતી વાનગીઓ દેશ વિદેશ સુધી વખણાય છે. દરેક રાજ્ય અને શહેરને એમની ઓળખ પ્રમાણે વાનગીઓ હોય છે, અને ગુજરાતમાં તો ઠેર ઠેર વાનગીઓના ખજાના જોવા મળે છે, નહીં? એવી જ વાનગી છે સેવ ખમણી. તો સામગ્રી તો આપણે જાણી લીધી અને આઈ હોપ કે તમે નોટ ડાઉન પણ કરી લીધી હશે. હવે એને બનાવવાની રીત પણ જાણી લઈએ. અમીરી સેવ ખમણી બનાવવા માટે ખમણનો ભૂક્કો કરી વાટકીમાં નાખી દો અને બાજુમાં મૂકી દો. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો, એમાં રાઈ મેળવો. જ્યારે રાઈ બરાબર તતડવા માંડે ને, એટલે એમાં લસણ, હિંગ નાખો અને ધીમા તાપ પર સાંતળો. તૈયાર કરેલો વઘાર, જે ખમણનો ભૂક્કો હતો ને, એના ઉપર નાખી દો, એટલે કે બરાબર મિક્સ કરી દો. હવે એમાં પીસેલી સાકર, દાડમ, કોથમીર અને નારિયેળ ને નાખીને ફરીથી મિક્સ કરો. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ઝીણી સેવ નાખો અને ગરમા ગરમ પીરસો તમારા ગેસ્ટ માટે યા તો પોતાના માટે. તો લો, તમારી અમીરી સેવ ખમણી તૈયાર છે. આઈ હોપ કે તમને આ રેસીપી એકદમ મસ્ત લાગી હશે અને ગમી હશે.
1: અહીંયા લઈએ છીએ એક નાનકડો વિરામ અને પાછા ફરીએ છીએ આ નાનકડા વિરામ પછી.

પાલનપુર, હું છું આરજે અંજલી ને તમારું સ્વાગત કરું છું રસોઈની રંગતમાં. આજે નવી વાનગી લઈને ફરીથી આવી ગઈ છું તમારી સમક્ષ. આજની વાનગી છે બટાકાના કુરકુરે. જેટલું જોરદાર અને ટેસ્ટી નામ છે ને, એટલી જોરદાર વાનગી પણ છે, અને બોલે તો બનાવવામાં પણ એકદમ ઈઝી. તો ચાલો સામગ્રી જોઈ લઈએ. સામગ્રીમાં છે બાફેલા બટાકા, સમારેલા ફુદીના પાન, ઝીણા સમારેલા લીલા મરચા, 2 કિલો જીરું પાવડર, લીંબુનો રસ, મીઠું સ્વાદ અનુસાર, મેંદો, ભૂક્કો કરેલા પૌઆ તેમજ તળવા માટેનું તેલ. આઈ હોપ તમે સામગ્રી નોટ ડાઉન કરી લીધી હશે, છતાં પણ હું ફરી એકવાર સામગ્રી બોલી લઉં છું. બાફેલા બટાકા, સમારેલા ફુદીનાના પાન, ઝીણા સમારેલા લીલા મરચા, 1 કિલો જીરું પાવડર, લીંબુનો રસ, મીઠું સ્વાદ અનુસાર, મેંદો, ભૂક્કો કરેલા પૌઆ તેમજ તળવા માટે તેલ. હવે નામ કુરકુરે પરથી ખબર પડી જાય કે જે બી બનશે એ એકદમ ક્રિસ્પી હશે. શું કહેવું તમારું છે ને? અને આ વાનગી પર ક્રિસ્પી તેમજ ટેસ્ટી બનવાની છે. તો ચાલો હવે બનાવવાની રીત પણ જાણી લઈએ. તો બનાવવાની રીત આ પ્રમાણે છે. સૌથી પહેલાં બાફેલા બટાકાને મસળી લો, પછી મસળેલા બટાકા, ફુદીનો, લીલા મરચા, જીરું પાવડર, લીંબુનો રસ તેમજ મીઠું ભેળવી સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણના બરાબર ભાગ કરી દો અને દરેક ભાગને હાથની મદદથી ગોળ દડા જેવો આકાર આપી દો. આવી જ રીતે બાઉલ્સ બનાવીને સાઈડમાં મૂકતા જાઓ. હવે મેંદામાં થોડું પાણી ભેળવો અને હલાવો. જાડું પેસ્ટ બને ત્યાં સુધી એને હલાવતા રહો. હવે બનાવેલા બોલ્સને મેદાની બનાવેલી પેસ્ટમાં ડુબાડી ભૂક્કો કરેલા પૌઆમાં ફેરવો, જેથી તેના પર એક સરખું આવરણ ચડી જાય. હવે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. બનાવેલા બોલ્સને ગરમ તેલમાં નાખો. બોલ્સ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળતા રહો. પછી તેને ટીશ્યુ પેપર પર સૂકા થવા મૂકો, જેથી વધારાનું તેલ ટીશ્યુ પેપર પર શોષાઈ જશે. તો તૈયાર છે આપણા ક્રિસ્પી બટાકા કુરકુરે. તેને સ્વીટ અથવા તીખા સોસ સાથે

તમે પીરસી શકો છો. આઈ હોપ તમે ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરશો અને એના રિવ્યૂઝને ફીડબેક અમને મોકલી આપશો ફેસબુક પર યા અમારા વોટ્સએપ નંબર પર. અમારો વોટ્સએપ નંબર છે 9512996688. ફરી એકવાર નોંધી લો 9512996688. તો નેક્સ્ટ ટાઈમ ફરીથી મળશું નવી રેસીપી સાથે, ઓનલી ઓન રસોઈની રંગત, આજે અંજલિની સાથે. તો મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

પાપાનો છેલ્લો કાગળ ખોલતા પહેલા રતિલાલના હાથ થંભી ગયા. વાઢણાની વેળામાં બાપાએ વેકુંઠ વહાલું કર્યું હતું. રતિલાલને તો મોડી ખબર મળેલી, ક્રિયાપાણી પતી ગયા કેળે. આમેય છેલ્લા દાયકામાં બાપ બેટા વચ્ચે અબોલાશ થઈ ગયેલા. એ પહેલાંય મન દુઃખ અને એકબીજાના અહમ કે કથલા વેણ એમને મળતા રોકતા હતા. સવારનો સૂરજ બગીચાની લોન ઉપર પથરાઈ ગયો. જંગલી મેંદીની વાડ ફૂલી ફાલી છે અને એના ઉપર ચઢેલા અજાણ્યા ફૂલવેલા હવે ઋતુ ઉલવા સાથે સુકાઈ જવા માંડ્યા હતા. સામેના મકાનોની ભીત ઉપર બાજી ગયેલી સોમાસુ લીલ પણ હવે તો કાળી પોપળીઓ બનીને ખરવા માંડી હતી. પત્ની રેવતીએ બે દિવસથી દિવાળીની સાફસૂફી સારું ઘર માથે લીધું છે, તેથી રતિલાલ તો ઘરબારા જેવા જ થઈ ગયા છે. બનેવી એ મોકલેલો બાપાનો છેલ્લો કાગળ ફોડતા પહેલા પાછું રતિલાલનું મન ભરાઈ આવ્યું છે. પોતાના રૂમમાં છાનામાના જઈને આંખોમાં ભરાયેલા આજ સુધીના બધા આંસુ વહાવી દેવા એ જાણે આઘા પાસા થઈ રહ્યા. નાનકડા બંગલાના કમ્પાઉન્ડમાં એક તરફ ઉસરેલા પારિજાત નીચે ખુરશીમાં કાગળ લઈને એ બેઠા છે. પોતાના પાર વિનાના કામ અને ઘણી બધી સમસ્યાઓને યાદ કરીને રતિલાલ અડગ થયા. જૂના અને પીળા પડી ગયેલા લીટીવાળા કાગળોમાં બાપાએ લાંબો પત્ર લખ્યો હતો. પછીની વયે ધ્રુસ્તે હાથે અને ઝાંખી આંખે એમણે એવું તે શું લખવાનું હશે, મને તે આટલું કષ્ટ કર્યું હશે, એમ વિચારતા રતિલાલે કાગળ ખોલી ઘોડા ઉપર સામાન માંડતા હોય એમ મનને સાબદુ કરી વાંચવા માંડ્યું. સ્વસ્તિ શ્રી ગામ રાજપુરા મધ્ય વસનાર ભાઈ શ્રી રતિલાલજી, અખંડ સૌભાગ્યવતી રેવતીઓ અને મોટા થઈ ગયેલા બાળકોને એતાન શ્રી ગામ કોળિયાકથી ચાહી કરીને યાદ કરનાર તમારા બાપા લવજી કોદરના છેલ્લા વેલા રામ રામ વાંચજોજી. અહીં બધા રાજી ખુશીમાં છે, ત્યાં તમે સૌ મનમોજમાં હશો એવી ગોકુળનાથજીને પ્રાર્થના. દ્વારકાનો નાથ તમને સૌને લાંબી ઉંમર આલે અને તમારી કમાણીમાં બરકત નેરજે એવા મારા આશીર્વાદ લેજો. કાગળ પેનના ઠેકાણા નથી, આંખોમાં ઝાખપ હોવા સાથે લખતા લખતા પોણી વળે છે. ચશ્મા કાઢી કાઢીને લૂસવાના અને લખવાનું તે વિપત ઓછી નથી. અધૂરામાં પૂરું ધરુસતો હાથ, પણ હવે જીવતરમાં ક્યાં જાજુ લખવા રહેવાનું છે. ગમે તે એકદમની હવાર પડશે ને હું નહીં હોઉં એ દાડાના ઉજ્જ્યા આથમના જેટલી નક્કી વાત છે. તમને ઘણા વર્ષો સુધી માનપાનથી કાગળ લખ્યા અને બોલાયા, આજે તું કહીને લખવાનું છેલ્વારકું મન છે. અક્ષરો ને શબ્દો ગોઠવાતા કહટાવાનું થાય છે, લખવા બોલવાનું બધું સેળભેળ થાય છે, તો નભાવી લેજે. તું જાણે છે એમ હું સ્ટેટ વખતમાં 4 અંગ્રેજી ભણેલો ને માસ્તરની નોકરી મળવાની હતી. ત્યાં મોટાભાઈ મરતા મારે મારા ઘરડા બાપને હળલાકડામાં મદદ કરવા ખાતર બધું મેલી દેવું પડેલું. જો એમ ના થયું હોત તો તમારું ઘડતર ને સૌનો ઉછેર જુદા હોત. તને મારા વાસ્તે જે ફરિયાદો રહી છે એ ના હોત. પણ જિંદગીનો નકશો આપણા હાથમાં નથી હોતો ભાઈ. કાળના ગર્ભમાં આપણી જીવનવાટ ઉપરવાળા કોઈકે દોરેલી તૈયાર હોય છે. હું માસ્તર થયો હોત તો નોકરી છૂટવાની ઉંમરમાં તો કેળવણી ખાતાનો કોક અમલદાર થયો હોત. પણ કરમમાં લખેલા ડોળિયા તે જીયા ક્યાંથી ખાવાના. પણ રતિભાઈ સાચું કહું તો મને આ બધી વાતોના હૈયા બળેવડા નથી થયા. કામ કરતો ગયો, કામ લેતો ગયો અને જે મેળવ્યું તે વેચી ખાધું. તને એવું કેમ લાગતું રહ્યું કે હું તને ફળાવો આંબો ગણીને વેડતો રહ્યો છું? મારા મનનો આ કોયડો આ જન્મારે તો ઉકલવાનો નથી. મેં તને મહિના

ની આખરમાં કાગળો લખ્યા, પૈસા માગવામાં હું કદી તારા બાળગોપાળની અને વ્યવહારની વાતને ધ્યાનમાં લેવાનું ચૂકી ગયો હોઈશ, પણ મારે અહીં બચરવાર ઘર ચલાવવાનું હતું અને ન્યાતમાં બંધાયેલી ચા ફાસવવા, સમાજની ફકર ચિંતા કરવાના હતા. મારા હાથ પગ બંધાયેલા હતા. ઘરનો દીકરો શહેરમાં કમાતો હોય ત્યારે હાથ હુસીના પૈસા એ લોક નથી હાલતો, એટલે તારી ખેત જાણ્યા કેડે હું પૈસા માગતા રહેલો. લોક હુસીના લીધેલા તે માગવા આવે અને બીજા તારી આવક જાણીને ઊંચીને હારું વસન નાખતા આવે, ત્યાં હું ચાં જવાનો હતો? આકાશી ખેતી અને ટૂંકી જમીન, રસ્તા માથે ઘર અને મોટો વસ્તાર, હું રાતદન રઘવાયો રહ્યો છું ને એમાંથી ચીડિયો સ્વભાવ. તને ઘણી વાર આંકડા વેણ કહીને પસ્તાયો છું, પણ તને એની ચાંથી ખબર? તારી બાનો મંદવાળ અને ભાઈ બહેનોના ખર્ચા, તારી સાથે કદી જીવ ઠારીને વાત થઈ હોત તો આટલો બળાપો જીવતરના આ છેડે ના રહ્યો હોત. પણ નકશામાં વિધાત્રીએ જે દોર્યું એ ના દોર્યું થોડું થાય છે? બધાએ મને આકરો ગણ્યો ત્યાં સુધી તો ઠીક મારા ભાઈ, પણ હું કઈ લાગણી વિનાનો બોથડ કે જડથો તો નહોતો જ. તોય આજે જે મારી પાસે રહીને મને ખાવા પીવાનું આપવામાં ઉપકાર સમજે છે, એ તારા ભાઈઓ ભોજાઈઓ મને ક્યારેક કઠોર ને ક્યારેક કપાતર ગણે છે. એમનું આલેલું તુચકારથી હડસેલી આલેલું ન ભાવતું ખાવાનું ગળે ઉતારી ગયો છું, પણ બધા મને કઠોર કહે એ નથી બેઠાતું. હવે મારું દૂજતું રૂદ્યું તને જેમ કરીને દાખવું, મારી આપદાઓનો કોઈ આરોવારો નથી. હવે તો દોરી તૂટે અને અંગૂઠે આગ મેલાય એ જ ઉપાય. આ કાયામાં જીવને ભરાઈ રહેવાનું કોઈ કારણ નથી. તોય તું આગ મુક્તિ વેળા હાજર હોય, હું ચાઈન કહું છું કે તું મારું મરણ સુધારવા આવજે. તું બોલજે, નાચજે પ્રાણીયા આગ આવે. થોડા ખુલાસા કરવા મારો જીવ કદાચ ત્યાં કશેક ઘુમરાયા લેતો હશે. જોજે. રતિલાલના ગળે ડૂમો બાજ્યો. કોઈ જોતું નહોતું. એમણે આંખો સાફ કરી ગળું ખૂંખાર્યું. વેગળા પડી ગયેલા બાપા, એમની આપદાઓ, આ કાગળમાં લખાયેલી વાતો, તો શું એમણે જે બાપા જોયા હતા એ એવા નહોતા? અરે, એકવાર જે ધારણા બંધાય તે કદી ખરી ખોટી છે એમ મૂલવાય પણ નહીં. બાપા વાસ્તે તો સવે એકવાર જે દેવ સ્થાપ્યા એ સ્થાપ્યા. એકવાર ઉનાળે રતિલાલ ઘરે વતનમાં ગયેલા. ભાઈ બહેનોના સંતાનો માટે સગાઈની ઉતાવળ કરીને બાપાએ કેટલુંક નબળું સગું કરાવેલું, તે વિશે એમણે બાપાને બે વાતો કહેવી હતી. પણ એની ગંધ પારખી ગયેલા બાપા બે દિવસ સુધી રતિલાલથી આઘાને આઘા રહેલા. વાણ ભરેલા ખાટલાઓની આડશને પેલે પારે ઊંધું ઘાલીને ચકડીમાં ભીંડી વીટતા હતા. બીજી વાર ગયા ત્યારે રતિલાલે જ એમની ઉપેક્ષા કરેલી. બાપા કશી વાત કરવા ઈચ્છતા હતા ને રતિલાલની આસપાસ ફરતા હતા, પણ રતિલાલે ખબર જ નહીં પૂછેલી એટલે અકળાયેલા. છતાં જો આંખો મળે તો તક લેવા બાપા તૈયાર હતા. રતિલાલને વતનમાં ઘણી વાર અડવું લાગતું. તે દિવસે એમને એકલવાયું પણ લાગેલું. ઘર આંગણે ચણતા કબૂતરોમાં એક ધોળું કબૂતર આવી ચડેલું. રતિલાલ એને જોઈ રહેલા. ક્યાંથી આવ્યું હશે? ને પેલા ઘર ગામના કબૂતરો, એ પાસે આવે છે કે અળગા? આઘા પાછા કેમ થઈ જાય છે? એ બિચારું બધાની સાથે ઉડતું અને પાછું આવતું, બધાની સાથે ને સાથે હતું, તોય જાણે કે અજાણ્યું એકલું કેમ લાગતું તું? મોટા ભાઈના આંગણામાં ઘરડો બળદ નિવૃત્તિ ભોગવતો હતો. બીજા ઢોર ખેતરોમાં ચરવા જતા. આંગણામાં એ એકલો બાંગડતો ને પાછો શાંત થઈને બેસી રહેતો, થોડું વાગોળતો અને અટકી જતો. બાપા સામા ઘરની ખાલી પડસાળે ખાટલે સુનમુન બેસી રહ્યા હતા ને રતિલાલ બસ પકડવા નીકળી ગયેલા. બાપા

સળવળી ઉઠવા જેવું કરીને પાછા બેસી રહેલા. એમના ચહેરાની ઉદાસી, ના ના માત્ર ઉદાસી જ નહીં, પીડા, વેદનાભરી એકાકીતા રતિલાલને આખે રસ્તી દેખાયા કરેલી. આજે પત્ર વાંચતા પુનઃ એ બધા દ્રશ્યો એમને ઘેરી ઊભા. એમણે પત્ર આગળ વાંચવા માંડ્યો. જોકે હવે છેલ્લે ખુલાસા કરવાનો કશો અર્થ નથી, પણ જીવને લાલચ છૂટતી નથી. તું તો મારાથી વધારે ભણેલો છે ને શહેરમાં મોટો માણસ ગણાય છે. તને બે ત્રણ વાતો કહીને હળવા ફૂલ થઈ જવું છે. જાણું છું કે જૂની વાતો ઉખેડવા હળવા થવાને બદલે ભાર વધી જવાનો છે, પણ હવે આજે પેટ છૂટી વાતો લખવા બેઠો છું તો ભલે ને. તું હોશિયાર હતો એટલે તું ઘણું ભણીને મોટો માણસ થાય એવી મારી મંશા હતી, પણ મારી ત્રેવડ નહોતી. સમાજનો સંપાયેલો, દેવામાં ડૂબેલો, મેં તને જટજટ પીટીસીનું ભણીને માસ્તર થઈ જવાનું કહેલું. એમાંય તારી બુદ્ધિનો ઘર કુટુંબ માટે ઉપયોગ કરવાની મારી ગણતરી હતી. જ્ઞાતમાં દાંડિયા અને હાંડિયા બેઉને તું પહોંચી વળે એમ હતો. ગામમાં લડવાડિયા હોય ત્યારે મોટો તો ભોળ્યો એનું કામ નહીં. મને હતું કે તું જો આટલામાં માસ્તર થઈ જાય તો આ પેઢીઓથી હેન્ડી આવતી આગેવાની અને ભાંજગઢમાં પહેલી પંગત ફસવાઈ રહે. બાકી ધાર્યું ધણીનું થાય તે થઈને જ રહ્યું. તારા મનમાં મારા કાજે થઈને એક ડંખ રહી ગયાનું તું થઈને કહેતો હતો. તું પહેલી વાર નોકરીએ નીકળ્યો ત્યારે તને ઠેઠો ઠેઠ મૂકવા આવવાનું મન હતું. ઘરમાં પૈસા નહોતા તોય ઉસીના લાવત, પણ પછી થયું કે તું તો સાબદો છે, એકલો એકલો શેરોમાં ફરનારો ભણનારો, જાતે બધું ઉસકીને જઈશ ને એમ પહોંચી વળેશ. તને એકલો કાઢ્યો એ ભળભાખડું હું હજી ભૂલ્યો નથી, પણ તું કશેથી પાછો નહીં પડે એની ધરપત બેઠેલી. આજે આ મોટા નાનાની ચિંતા છે એટલી તારી ફકર નથી થતી. માળામાંથી જે ચકલું વહેલું ઉડી જાય એ વહેલું ગોઠવાઈ જાય છે. તું નહીં માને પણ હું તારી જેમ આખો જન્મારો, મને એકલો કશા આધાર વનાનો નોંધારો લાગ્યો છું. મને એ ટાઈમે જે જોઈએ એ કદી નથી મળ્યું. વાલાઓએ વખની વેણા આણી હતી ને દખના દાડાઓમાં બધા પોતપોતાના હકમાં ડૂબેલા હતા. મારી આંખોમાં તારી જેમ મહુડા જેવા અહવા આવ્યા છે ને મહી માતાના સોગન, મારા ઘોઘળે ડૂમો ને સાતીમાં ડસુરો બાજ્યો છે. ખપરવા દાડોમાં અને પ્રસંગ ટાણે હાથ ટૂંકા પડ્યા અને તમને ભાઈ બહેનોને દુભાઈલે મોઢે ઉભેલા જોયા એટલી બધી વાર હું મૂંઝાયો છું, પણ મરદથી પોચકા ના મુકાય રતિભાઈ. હું બધું અઠાવવા આકરો થઈને ઘુરકવા માંડતો, ગુસ્સાના જોરમાં બધા કામ થઈ રહેતા. સૌથી વધારે દુશ્મન તો તારી મરનારી બાનો થયો છું. એણે તો કામ કુટવામાં આડે હક ભાળ્યું જ નથી. એમાં રાજરોગનો રંજાડ ઓછું હોય એમ મારા ડાકાને ઘુરક્યા. કદી પ્રેમથી એને પવાલું પાણી પાયાનું કુંજ નથી પામ્યો. મારી આજે જે વલે થઈ છે એમાં એના નેહકા નહીં હોય તો એની કકળતી આંતરડીનો પંછાયો હશે એમ હું માનું છું. પણ હાસું એ છે કે મેં મારા હક માટે કાંઈ નથી કરાવ્યું, બધું સંસાર નભાવા ખાતર. હોય તને શાંત પાડતા કહે છે કે પાકતા લેંબોળી મેઠી ના થઈ, તે જાણું છું, પણ ક્યાંથી થાય? લેંબોળીને વરસાદના ઝાપટા ટાઢવે, ભીના વાયરા ટાઢા લેપ કરે, એમ હવામાન સારું બંધાય ત્યારે કડવી લેંબોળી જરાક મેઠાશ પકડે. આજે થાય છે કે તમને સૌને ભેગા કરીને વાતો કરું, હસીએ ને ઘડી ભાર ઉતારીએ. પણ આ તારી ભોજાઈઓના બોલ તો તને ખબર છે, જાણે બાપને ત્યાંથી બાંધી લાવ્યું હોય એમ કડવા વેણ બોલે છે. બે ટકના રોટલાને નાવા ધોવાની સોય કરતા ઝટકા વાગે. 5-15 લાખની મિલકતના ધણીની આવી વનોગત દુશ્મનની ના થઈ જો ભાઈ.

રતિલાલ પાસા અટક્યા. વેળા ગરમાવે ચઢી ગઈ છે. રેવતીએ ઘરનો ઘણો સામાન બગીચામાં કમ્પાઉન્ડમાં આડેધડ મૂકી દીધો છે. કામવાળી અને બીજા બે નોકરો ઘર સફાઈ અને સામાન ઝાપટવામાં પડેલા છે. આ ફેરા બધોય જૂનો સામાન કાઢી નાખવો, ભંગારમાં આપી દેવો અને રહી જાય તો બધો બાળી દેવો છે, રેવતી કહે છે. બધું ચોખ્ખું ને માફકસર જોઈએ. આ જૂના પેટી પટારા ને બડા બુટોય ના જોઈએ. હવે જૂનાને શું સાંતીએ મારવાનું છે? ગયેલાનો મોહ રાખવો એ જ ખોટું છે. સંઘેરો સાપ કામમાં આવતો એ જમાનો ગયો. લીધું દીધું ને ભૂલી ગયા, વાત પૂરી. રતિલાલને શણવાર પોતાનું ઘર વેરવિખેર થઈ ગયેલું લાગતા કશીક મૂંઝવણ થઈ આવી. આજ સુધી પોતાના બધા આયોજનો પાર પડ્યા છે, એમની ગોઠવણને કોઈ આઘી પાછી કરી શકતું નહીં, ને આજે આ રેવતી, કે પછી રહી રહીને અંદરથી ઊભા થઈ જતા બાપા લવજી કોદર, બધા બે દસકેથી એમને ડોહાજ કહીને બોલાવતા. રતિલાલને આજે એ શબ્દ કહ્યો, અરે રે દાદા પણ નહીં. ગળામાં જરા ખખરી બાજી. ખુરશી પર તડકો આવતા પાછા પારિજાતની સાયામાં સર્યા. કેટલાક ફૂલ હજી કરમાયા નહોતા. લવાણિયા ડુંગરાની નેળમાં પારિજાતનું વન હતું. બાપા અને મોટાભાઈ દિવાળી પછી એની ડાળીઓ સોટીઓ કાપીને ભારા બાંધી લાવતા. ગાલ્લાની સાદડી અને ઉરેડા એમાંથી વણાતા. લોક એને શાળિયા કહેતા. રતિલાલ પણ આ શાળિયા એ જ પારિજાત છે એવું ઘણા વર્ષો પછી જાણતા થયેલા. એમને થયું, પારિજાત જેવા દેવતરુને પણ નહીં જાણનારી જાડી પ્રજા વચ્ચે બાપાનો આખો જન્મારો જ પૂરો થઈ ગયો. અફસોસ. કમ્પાઉન્ડ વોલ પર એક કાગડો આવી બેઠો. શ્રાદ્ધ પક્ષ પણ પૂરો થઈ ગયો છે ને આ ગિરનારી કાગડો? રતિલાલ ટીકીને જોઈ રહ્યા, જાણે કે બાપાનું બાકી તર્પણ માગવા ના આવ્યો હોય. એમ જોતો તાકતો બેઠો છે ને જતોય નથી મારો વાલો. રતિલાલે કાગળ આગળ વાંચવા માંડ્યો. મને બરોબર સાંભળે છે, અને કોલેજ વખતે પૂરતા પૈસા નતા અપાતા. જ્યાંથી ના મળે ત્યારે માણેક કાકા પાસે જતો ને એ આલતા. સગા પાસે તો મેં ખાસ કરીને વ્યવહાર પૂરતા માંગેલા ને દૂધની ભેંસો વેચીને એવા દેવા ભરેલા. તું માંદો થઈને પૈસા લેવા આવેલો અને હું હાસેઠ છૂટી પડેલો. તું ભાંગલા પગે પાછો વળી ગયેલો. એ ઘડીએ બહુ લાચારી હતી. મુદ્દાની વાત એટલી કે તે છાપમાં વેચીને ભણવાના પૈસા જોઈડ્યા તો મેં વાંસ પુવાડનો વેપાર કર્યો. તને બપોરની ચા મિત્રો પાસેથી મળતી ને મારે તો એ નહીં. વાંસ પુવાડની ટક ભરવા જતો તો ત્યાં ફાંકો ભૂસું ખાઈને બબ્બે તન કાઢવા પડતા. પેટમાં ચૂકનું દર્દ મને ભજવતું. ઘર આખામાં પેટ દાબીને ગબડતો ને લહણ ડુંગળી શેકી ખાઈને વાયુ ચક્રી મટાડતો. ઝેર ખાવાય પૈસા ક્યાં મળતો? પછી ખાવાની તમાકુથી એ દર્દ કાબુમાં આવેલું, પણ તમાકુ એ કાયાને ઓગાળી મેલી. છેવટે એ છોડી તો આજે ડીલમાં હાંધે હાંધે વાસે ભાઈ. પણ હવે તો બોધ ગઈ થોડી રહી વાળી વાત છે. આપણે ક્યાં રાજાને રાવ કરવા જવાના હતા હે? ને રાજાએ જોઈ લીધા છે મેં તો. પણ એક વાત લખતા લખતા આજે આંખો મહી માતાનું રૂપ ધારી લેશે તે વાત થાય છે કે રહેવા દઉં નહીં કેવી? તારી સમજણમાં એ આઈ જશે. આપણી તો નાતરિયા નાત. હું 40ની જોવનાઈમાં ગર્ભંગ થયો ત્યારે 2-3 રંડાપો ગાળતી ને છૂટાછેડવાળી બાઈઓના માગા આવેલા. હું ન પૂરો ઘરમાં કે ન પૂરો ઘર બારો, જાણે અડધી વાટે હતો અને તારી બા એકલો કરી ગઈ. હાથે બળવાનું અને ફજેતી જેવી ખેતી સંભાળતા સંભાળતા ગોબરા સમાજને પહોંચી વળવાનું. ઘણાએ વણમાગી સલાહ આલેલી, લવજીભાઈ નાતરું તો કરવું પડે, ઘર ચમનું નભે. પણ તારા ભેબુનોના તમારા હવના નભાયા મૂઢા ભાળીને મેં જોવનાઈને કબજે કરેલી.

બહુ હારામના થયા એમાં મારે ઓછું વેઠવાનું નથી આવ્યું. તે વેઠ્યું વેવામાં કસર નહીં રાખી તોય મારું શું થયું? મને શું મળ્યું એમ પૂછ્યું તો તને નહીં ગમે ને મારે કઈ જોઈતું નથી. પણ જશને માથે જૂતિયા વાળી કેત હાચી ઠરી. અરે જશની માને કૂતરા પૈણી ગયા, પણ લાખોના ધણીની બે ટકના રોટલા માટેની થાળી ઓલા ઘેર ને પેલા ઘેર ઠેલાયા કરે છીસરા પેટની. જો કે ખાનદાન વેલાની ગણીને ઓરેલી બે વહુઓ માણસાઈ માંથી ગઈ. દોષ કોનો? જેવા આપણા નસીબ. મેઠા વેલાના તુમડામાં કડવાશ પેઠી ભલા ભગવાન. ઘરડો માણસ શું તે સીડાતો રહું, ખોટું થતું કે બગડતું ના દેખાય એનો ટકટકારો. તમે ના પાડેલી તોય છૂટતો નથી. દહેજ થી તું વેગળો થયો તોય તેણે ભયનું મેં તો હરખું ભલું ચાયું છે. ભલે મોટી વાતોના મારા અભરખા અડધી વાટે અટવાયા. જૂનું ઘર પાડી ઉતારીને નવી વસાહતમાં લાવ્યાની વાત તને નથી ગમી એ હું જાણું છું. મને મારું કરેલું નવા જેવું ઘર પાડતા મનમાં કળશી વલોપાત થયેલો. પણ હું તો આવનારી પેઢીના ભલામાં રાજી. નદીના પોણી ભારે વરહે ગોમમાં પેસે કાયમ ભો ને ભો રે. નવી વસાહતની મોખાની જગ્યા પછી ચ્યાં મળવાની હતી? એમાંય કડાણાનો ડેમ બંધાયા પછી મારું મન નહોતું માનતું. મોરબીનો ડેમ તૂટ્યો ને શેર જેવું શેર તણાયું તાણે. આ તો મગતરા જેવડું ગામ, એને તણાતા વાર થાય કઈ? ને મેં ગાંઠ વાળેલી. આજે ટેકરી માથે નેર પાસે ચાર રસ્તાની બગલમાં બધાને વસેલા જોઈને પેલી કશી ચિંતા નથી રહી. જૂના ઘર આંગણામાંના તારી ધોરી નથ જેવા તે પોણી પાઈને ઉસરેલા લેમડા કાપતા કપાવતાય મારું કાળજું કાપેલું. પણ પૈસાના વખા ત્યાં શું કર્યા વના ચાલે. ભાઈઓ તને તારો બધો ભાગ ગણીને આલે એવી જોગવાઈ મેં તો કરી છે. અત્યારે એમનામાં કશો કળજગ નહીં પેઠો. કાલની વાત જાણે દ્વારકાનો નાથ. છેલ્લી વાત, મારી પાટી ચોખ્ખી રાખીને જીવવો છું. કોઈનું ખોટું તાક્યું નથી ને ભાંજગઢમાં ન્યાયને પક્ષે રહ્યો છું. જ્ઞાતમાં ખવડાઈને હાથ ઉપર રાખ્યો છે ને સમાજમાં વ્યવહારો હસવીને આબરૂ કમાયો છું. વાટે જતા નહીં બોલાઈને ખવડાયું છે. બાપ દાદાના જમીન ઘર હસવીને એમાં શક્તિ ઉમેરણ કરી શક્યો છું. ઉજળો વસ્તાર છે, વધારે શું જોઈએ? ઘટફણમાં જે વેઠું છું એ મારા કરમ હશે. આ મોટો નાનો તો આ સમાજમાં સમાવેશ પામે એવા છે. તારા મોટા છોકરે મનગમતું લગ્ન કર્યું તેમાં સંમતિ આલી. જેવું ઘડતર એવું વરતવું પડે. તું હામે સડીને કન્યા જોવા કોલેજમાંથી સીધે સીધો ગયેલો ને એ વાતે હું નામક્કર ગયેલો તને યાદ હશે. પણ ના પાડી નહીં મેં તારી મરજી વિના તને નહોતો પવિણાયો. રેવતી તને ગમેલી, સાચું કહું તો મને એ સમજી હકેલી. એની પાસે મને ફાવતું. એ જેટલું ઘેર રહે એટલા ધન એને કોઈ વાતે કહેવું નથી પડ્યું. પણ મને શેર ન જ સત્તું ને આપણ બેને ઉભા રે ના બને. ત્યાં રેવતી બહુ લાખ રૂપિયાની હોય તોય મારે તો આ લગડા તળેની લખમીજીઓને જ વેઠવાની ને. તારો ઉજળો વસ્તાર ડુંગરોમાં વાટ પાડી લેનારો છે એટલે વધારે તો શી ચિંતા. પણ નાથ સમાજ છોડીને લવજી કોદરનો છોકરો એના વસ્તારને બહાર વરાવે એ ટીકાનો વિષય તો રહેવાનો જ. મને વહમું લાગે. પણ જમાનો બદલાયો ને શહેરમાં ઉસરેલા પાછરેલા ને અહીં વનવગડાની જાડી પ્રજામાં અઘરું પડે. સમજું છું. લોક તો બેવ બાજુની કરવત છે તો ઘણા વાયરો જોઈને ઉપડનારા છે. આ લોકો પછાત વિચારના છે એમાં મીનમેખ નથી. જડતા જાજી, જાડું ખાય, જાડું પહેરે ને જાડું બોલે વર્તે. તારે હરખ જોઈતું હોય તો હવે આપ આ લમણો ના વાળેશ. આ મલકને ભૂલવામાં જ તારી ભલાઈ છે. અહીં તો ભણેલાય જૂની પેઢીને સારી કેવડાવે એવા નખે જ છે. મને જે એક વાતે દખ રહી ગયું

સર આ બાપદાદાના ગામમાં ઘર આંગણે ઉજવાયો હોત ને જ્ઞાતને એઠો હાથ કરાવ્યો હોત તો તને અહીં મોટા ઉજળા થવાની તક મળી હોત. ભલે કે એવું ના ધાર્યું હોય, મારે તો હવે નાથ સમાજમાં કશા ધખારા નથી રહ્યા. ને ટીકા કરનારાએ જાણે છે કે રતિલાલે જે કહ્યું છે એ કાંઈ ખોટું નથી.

લાંબી વાતના ગાલ્લા થાય, ઓછું લખ્યું ને જાજુ કરીને માનશો ને રતિભાઈ, વખતે આ નાના મોટાની ખબર તો રાખજો, દૂરથી થાય એ ટેકો કરજો, મારો રામ તમને ઘણું આલશે, જીવતે જીવ ના મળીએ તો મારા ખોળિયાને ખભો આલવા આવજે, હું મસાણની આગ સુધી તારી વાટ જોતો હોઈશ, એ જ લિખિતંગ લવજી કોદરના રામ રામ, સહી દસ્તક પોતે. રતિલાલ માંડ માંડ ટકી રહ્યા. આ ક્યાં લવજી કોદર હતા, જાતને સો સો ફટકા મારવાનું મન થયું, આંખો સૂકા ખક કૂવા બની રહી. રતિલાલ તો જાણ્યું નહીં ને કમ્પાઉન્ડમાં વેરાયેલું ઘર પાછું સંકેલાઈ ગયું હતું. કમ્પાઉન્ડને ખૂણે રદ્દી કાગળ કાપડ ધૂસા સળગતા હતા ને સાંજ ઘેરાતી હતી. રતિલાલ આગ તરફ વળ્યા. જાણે એમને કોઈ દોરતું ન હોય, બધું બળતું હતું. એ નીચે નમ્યા. કોઈએ પકડાવ્યું હોય એમ એમણે સળગતી ડંડી પકડી. મનોમન એ તાપણાની ગોળ ગોળ ફરતા હતા. શું શણવાર થયું કે ના, એ આગમાં લવજી કોદર નહીં, પણ રતિલાલ લવજીની કાયાને ખડકવામાં આવી છે. દંડીનો દેવતા ઢગલામાં ચાપતા એમનાથી બોલાઈ ગયું, નાજે પ્રાણિયા આગ આવે. બધું બળીને ખાક થઈ ગયું ત્યાં સુધી એ બેસી રહ્યા. પછી ઉઠીને બારણા તરફ વળ્યા. બારણું જાણે જોજનું છેટું હોય એમ એ હાફી ગયા. શેક પાસે પહોંચ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે લાઈટ ગઈ છે. એ અટક્યા. આખો કાગળ પાછો મનમાં વંચાવા લાગ્યો. એ ટીપે ટીપે ઓગળતા હોય એવું અનુભવી રહ્યા. પાછી બધે નજર કરી તો કશું જ નહોતું. બધી બાજુથી ઉતરી આવેલો અંધકાર વધુ ને વધુ ઘટ્ટ થતો જતો હતો.

હાય નમસ્કાર, હું છું આરજે અંજલી અને તમે સાંભળી રહ્યા છો ભારત પ્રવાસ અને પર્યટન. આજે આપણે હિમાચલ પ્રદેશની સફર પર જવાના છીએ. હિમાચલ એટલે કે હિમ પ્લસ આંચલ, અર્થાત કહેવાય છે હિમ જેના પાલવમાં છે તે અથવા તો બરફનો પ્રદેશ. અતિ સુંદર, અતિ કુદરતી સૌંદર્ય અને આધ્યાત્મિક શાંતિની ઈશ્વરી બક્ષિશ પામેલું વાસ્તવિક નંદનવન એટલે સ્વર્ગ એટલે હિમાચલ. હિમાચ્છાદિત ઉન્નત શિખરોથી વીંટળાયેલી લીલી છમખીણું, સાંકડી ખીણ, કોતરમાંથી ખળખળ વહેતી અથવા તો ખીણમાં શાંતિ અને સ્વચ્છતાથી વહેતી નદીઓ, દેવદાર અને ઓકના ઘાટા જંગલો, પુષ્પોથી ભરેલા બીડો, હિમનદી અને ઊંચાઈ પર આવેલા સરોવરો, આ બધું ભારત ભૂમિના આંગણે દિવ્ય સ્વર્ગીય સૌંદર્યની લાણી કરે છે.

એ નિસંકોચ કહેવાય કે આ હિમાલય રત્ન એ સહેલાણીઓનું સ્વપ્ન અને આનંદ છે. સ્વાતંત્ર્ય પછી આ વિસ્તારમાં 30 રજવાડા ભેગા કરી દેવામાં આવ્યા અને 15 એપ્રિલ 1948 હિમાચલ પ્રદેશનો જન્મ થયો. 1966 પહેલી નવેમ્બરે પંજાબનું પુનર્ગઠન થતાં પંજાબના કેટલાક વિસ્તારોને હિમાચલ પ્રદેશમાં સમાવવામાં આવ્યા. આખરે 1971 ની 25મી જાન્યુઆરીએ હિમાચલ પ્રદેશને તેનો પૂર્ણ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો. તમે સાંભળી રહ્યા છો ભારત પ્રવાસ અને પર્યટન. નાનકડા બ્રેક બાદ તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, આ સફર ઘણી લાંબી છે અને જાણવાનું ઘણું બાકી છે. મળીએ નાનકડા બ્રેક બાદ.

હિમાચલ પ્રદેશના શાંતિપ્રિય લોકો તેમની પ્રમાણિકતા, સહનશક્તિ અને પરુણાગત માટે જાણીતા છે. તે ભાગે હિન્દુ ધર્મ પાળે છે અને દરેક ગામને એની પોતાની પરંપરાગત દેવી હોય છે. આ રાજ્યમાં હજારો નાના મોટા મંદિરો આવેલા છે. એ દેવભૂમિના નામથી કે પરમેશ્વરના નિવાસના નામથી ઓળખાય. આ ઉપરાંત હિમાચલ તેના રંગરંગીન મેળા અને ઉત્સવોનો પ્રદેશ છે, જે તેની શૈલી અને આકર્ષક ભપકાપૂર્ણ દેખાવમાં અજોડ છે. ખૂબ મહત્વના મેળા છે અંબાનો મિંજાર, મંડીનો શિવરાત્રી મેળો, કુલ્લુનો દશેરા મેળો, રામપુરનો લવી મેળો અને સિરમોરનો રેણુકા મેળો. આ રળિયામણું સુંદર રાજ્ય મોજ કરવા આવેલા અને દરેકને, દરેક સાહસિકોને તેમનું ધ્યેય હાંસલ કરવાની અનેક તકો પૂરી પાડે છે. ઉપરાંત અહીંયા ટ્રેકિંગ, પર્વતારોહણ, મત્સ્ય ઉદ્યોગ, નદી પર તરવાની સહેલ, બરફ પર સરકવાની સહેલ, ગોલ્ફ, એન્જિન વિનાનું ઉડ્ડયન, આવી રમતો માટેનું આ એક આદર્શ સ્થળ છે. મોહિત કરી મંત્રમુગ્ધ કરતા પ્રદેશની મુલાકાત લેવી અતિ આનંદકારી અને સુખદ સંતોષપ્રદ અનુભવ છે. તમે ક્યારે ગયા છો હિમાચલ? આપણી આ સફર ચાલતી રહેશે. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. હવે આપણે જાણીશું એક સુંદર મજાના શહેર વિશે, હા, જે આઈ થિંક આપણે થ્રી ઇડિયટમાં પણ જોયું છે. હા, હું વાત કરી રહી છું શિમલા. વિશ્વનું મોટામાં મોટું ગિરિમથક અને હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા 2100 મીટરની ઊંચાઈ પર આવેલું છે. અતિ વિસ્મયકારી એવું એનું સૌંદર્ય અને એની મોહક આકર્ષકતા. સૌપ્રથમ ગોરખા યુદ્ધ દરમિયાન બ્રિટિશ અફસર લેફ્ટનન્ટ રોઝની નજરે ચડતા અહીંના ગાઢા જંગલોની વચ્ચે સ્થિત દેવી માતા શ્યામલા એટલે કે પાર્વતી માતાના મંદિરના નામ પરથી તેનું નામ એટલે શિમલા પડ્યું. બ્રિટિશ શાસન દરમિયાન શિમલા બ્રિટિશરોનું માનીતું ગિરિમથક અને ભારતનું ઉનાળુ પાટનગર બન્યું. હવે અહીંયા આવેલા અમુક પ્લેસ વિશે વાત કરીએ. પહેલું છે રિજ. શિમલાના હાર્દ સમા વિસ્તારમાં આવેલી આ વિશાળ ખુલ્લી જગ્યા શિમલાનું મોટું મહત્વનું આકર્ષણ કેન્દ્ર છે. મોલ અને વલ્લડ બજારમાં થઈને ટહેલવા નીકળતા સહેલાણીઓ અહીં ભેગા મળે છે અને શિમલાની મોહકતા અને રમણીયતા માણે છે. હા, એ જ જગ્યા છે જે દરેક ફિલ્મોમાં દેખાડવામાં આવે છે. નેક્સ્ટ છે ક્રાઇસ્ટ દેવળ. ઉત્તર ભારતનું બીજા નંબરનું પુરાણું દેવલ 1846 થી 1855ની વચ્ચે બંધાયું હતું. શહેરનું તરત જ નજરે પડતા સ્થાનમાંનું આ એક છે. તે રિજની સીમા પર આવેલું છે અને ઈસુ ખ્રિસ્તનું આ નિયમોથી સ્થાપત્ય એના પૌરાણિક મૂલ્ય માટે નોંધનીય છે. આગળ હજુ ઘણું ફેમસ છે અને જાણીતા સ્થળો વિશે તમને જણાવવાનું બાકી છે. ક્યાંય જતા નહીં, શિમલામાં ક્યાં સફર કરવાની છે એ પણ જણાવીશ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આપણે હતા શિમલાની સફર પર. મોલ રોડ શિમલાના મુખ્ય બજારમાં ખાણીપીણીની ચટાકેદાર વાનગીઓની અનેક દુકાનો ઠેર ઠેર આવેલી છે. અહીંનું ગેટે થિયેટર જૂના બ્રિટિશ થિયેટરની પ્રતિકૃતિ છે અને શિમલાનું સાંસ્કૃતિક નાભિકેન્દ્ર પણ. રિજ પર, માલ રોડ પર અને બક બજારમાં વાહનોને પ્રવેશ બંધી છે, એટલે તમે ત્યાં વાહન લઈને જઈ શકો. નેક્સ્ટ છે લક્કડ બજાર. તે રિજની નજીક આવેલું છે અને લાકડાની યાદગાર ચીજવસ્તુઓ ખરીદવા માટે પ્રખ્યાત પણ છે. સહેલાણીઓ અહીંની સ્કેટિંગ રિંગની પણ મુલાકાત લેતા હોય છે. એના પછી જોઈએ કાલીબારી મંદિર. તે જનરલ પોસ્ટ ઓફિસની તરફ સ્કેન્ડલ પોઈન્ટની નજીક આવેલું છે. દેવી શામલાની મૂર્તિ અહીં સ્થાપિત કરવામાં આવી છે. હવે આગળ જશો તો આવશે જખુ મંદિર. શિમલાનું ઊંચામાં ઊંચું શિખર જખુ, એટલે કે જખુ ટેકરી, અને અહીંયા હનુમાનજીનું મંદિર છે. શિમલા અને તેની આજુબાજુના વિસ્તારોનો નજારો અહીંયાથી માણી શકાય. મંદિર સુધી ખ્રિસ્ત દેવળ થઈને રિજ પરથી પગે ચાલીને જઈ શકાય. મંદિરે જવા માટે ટટ્ટુ કે ટેક્સી પણ ભાડે મળી શકે છે. હજુ આગળ તમને જાણવાનું ઘણું બાકી છે. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે.

જિલ્લાની વાત કરતી હતી. અહીંયા આવ્યું છે એક રાજ્ય સંગ્રહ સ્થાન, શહેરના પશ્ચિમી છેડે આવેલું અને તેમાં પુરાણા શિલ્પ સ્થાપત્યો અને પહેરી રાજ્યના નાના ચિત્રકામો પ્રદર્શિત કરવામાં આવેલા છે. નેક્સ્ટ અહીંયા છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ. 1964 સ્થપાયેલી આ પ્રતિષ્ઠા પ્રાપ્ત સંસ્થા બ્રિટિશ વસાહતી મકાનોમાંની એક જૂની વાઇસ રીગલ લોજમાં સ્થિત છે. મકાન 1888 બંધાયું હતું અને તે સ્કોટિશ બોરોનિયલ અને ઇંગ્લિશ રેનેસાં શૈલીનું સુંદર મિશ્રણ છે. એનો અંદરનો ભાગ સુંદરતમ કાષ્ટકલા માટે જાણીતો છે. શિમલાનું વિદ્યુત પ્રકાશવાળું આ પહેલું મકાન હતું. 1940 સુધી વાઇસ રીગલ લોજે બ્રિટિશ શાસકોની ઉનાળુ બેઠકનું સ્થળ હતું. હવે શિમલાની આસપાસ ઘણા ફરવાલાયક સ્થળો પણ છે, એની માહિતી હું તમને આપીશ, પરંતુ નાનકડા બ્રેક બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હાય નમસ્કાર, વેલકમ અગેઇન. આપણે સાંભળી રહ્યા હતા ભારત દર્શન અને પર્યટન. હવે શિમલાની આસપાસ ઘણા એવા સ્થળો છે જે ફરવાલાયક છે. એમાંથી એક છે ચેલ. પતિયાળાના મહારાજા ભૂપિન્દરસિંહ ઉપર 1891માં રાજા કિચનરે શિમલામાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂક્યો. ત્યાર પછી તેમણે લીલોતરી ભરપૂર વનરાજી વચ્ચે આ સુંદર નાનકડું ગિરિમથક સ્થાપ્યું. ચેલ 3 ટેકરીઓ પર પથરાયેલું છે. રાજગઢ ટેકરી પર મહેલ છે, પાંડવ ટેકરી પર જૂનું રહેઠાણ એટલે કે બરફ દ્રશ્ય છે, અને સિદ્ધ ટીંબા બાબા સિદ્ધનાથના મંદિર માટે જાણીતું છે. આ મહેલ વિશે દેવદાર વૃક્ષોની ઘેરી ઘટાની વચ્ચે આવેલું લીલી છતવાળું આ સુંદર મહેલ 1891માં બંધાયું હતું. આજે એને હેરિટેજ હોટલમાં ફેરવી નાખ્યો છે. અહીંયા ક્રિકેટ ગ્રાઉન્ડ એક ટેકરી પર 2444 મીટરની ઊંચાઈ પર 1893માં બાંધવામાં આવ્યું હતું. વિશ્વમાં ઊંચામાં ઊંચું ક્રિકેટ અને પોલો માટેનું ગ્રાઉન્ડ અહીંયાનું જાણીતું છે. ચેલ વન્યજીવન અભયારણ્ય વિશે કહીએ તો કીહોના ઘોરલ, ભસતા હરણ, સાંબર, લીલા જંગલી મરઘા, ખાલીજ અને તીતર અહીં જોવા મળે છે. આગળ તમને ઘણું જણાવીશ. જોડાયેલા રહો મારી સાથે, કેમ કે સફર બાકી છે ભારત દર્શન અને પર્યટન.

અમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત દર્શન અને પર્યટન. આપણે શિમલાની આસપાસ જોવાલાયક સ્થળો વિશે વાત કરી રહ્યા હતા. એમાં એક જગ્યા છે કુફરી. આબેહૂબ ચિત્રમાં દર્શાવ્યું હોય એવું આ નાનકડું ગામડું સહેલાણીઓમાં ખૂબ જાણીતું છે. શિયાળા દરમિયાન શિયાળુ રમતોના શોખીનોના ટોળે ટોળા અહીંયા સ્કીઈંગ એટલે કે બરફ પર સરકવાની સહેલ માટે આવી પહોંચે છે. અહીં એક નાનકડું પ્રાણી સંગ્રહાલય પણ છે. હિમાલયન પ્રાકૃતિક ઉદ્યાન અહીં છાવણી માટેની પૂર્ણ સુવિધા પૂરી પાડે છે. ફાગુ કુદરતી દ્રશ્યો માટેની જગ્યા હિન્દુસ્તાન તિબેટ રસ્તા પર આવેલું છે. અહીંયા એક જગ્યા છે મસુબ્રા. ગાઢ જંગલની વચ્ચે આવેલું આ સ્થળ દેવી દુર્ગાના મંદિર માટે જાણીતું છે. તેનાથી આગળ જાઓ તો નલદેહરા. ભગવાન નળનું સ્થાનક નલદેહરા ગંધતુરના ગાઢ જંગલ માટે તેમજ નવકાણાવાળા 68 ગોલ્ફ મેદાનો માટે જાણીતું છે. પુરાણું નાગ મંદિર પણ અહીંયા આવેલું છે. ટટ્ટાપાણી નલદેહરાની 25 કિલોમીટરના અંતરે આવેલું છે. આ ગામ ગરમ પાણીના ઝરા અને મંદિરો માટે જાણીતું છે. નરકંડા બરફ પર સરકવાની સહેલ માટેનું આ રમણીય સ્થળ સુંદર નજારો પૂરો પાડે છે. હટુ શિખર અને પુરાણું હટુ માતાની મૂર્તિ અહીંયા જોવાલાયક છે. હવે હું તમને લઈ જઈશ કસોલી. આ નામ તો ઘણું સાંભળ્યું હશે. 1927 મીટરની ઊંચાઈ પર આવેલું ચિત્તહર કસોલી તેના વસાહતી આકર્ષક દીવદાર અને પાઇન વૃક્ષાદિત લીલોતરેથી ભરચક વાતાવરણ તેમજ પ્રાકૃતિક દ્રશ્યો અને સ્વચ્છતા માટે નોંધનીય છે. તેની સ્થાપના 1841માં બ્રિટિશરોએ કરી હતી અને તેને લશ્કરી કેમ્પ માટેના આરોગ્ય ભવન તરીકે પણ વિકસાવ્યું છે. 1900માં સ્થપાયેલી અહીંની પાસ્ચર સંસ્થા દેશની જૂનામાં જૂની સંસ્થા છે. કસોલી સોલન જિલ્લામાં આવેલું છે અને કાલકા સિમલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા ધરમપુરથી માત્ર 12 કિલોમીટરના અંતરે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત દર્શન અને પર્યટન. આજના એપિસોડમાં આટલું જ. નેક્સ્ટ ટાઈમ આપણે જલ્દીથી મળીશું અને નેક્સ્ટ ટાઈમ શરૂઆત કરીશું આપણે ચંબાથી. યસ, હવે આ જગ્યા પણ ઘણી ફેમસ છે. કેમ જાણીતી છે, કેમ અહીંયા જવા લાયક આ સ્થળ છે એના વિશે આપણે જાણીશું. મારી આ સફર ચાલુ રહેશે ભારત પ્રવાસ અને પર્યટન. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે. અંજલિ,
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 95 12 99 66

0: 88 पर के बजी सोशल मीडिया ना फेसबुक एक्स के इंस्टाग्राम आईडी पर संपर्क करो
1: अने तमे व्हाट्सएप पण करी शको छो 9569688 पर अमारी साथे जोड़ाओ એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો
0: મસ્ત રહો વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.